નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે વૈશાખ વદ ની તિથિ 4, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 6 મે 2026 અને બુધવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આપનો દિન મંગલમય હો તેવી શુભકામના સાથે પ્રસારણની શરૂઆતમાં સાંભળીએ મંગલ સ્વર.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. રચના લાલ સાહેબની, કલાકાર લલિતા ગોડાત્રા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. હવે રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. આજનો વિષય છે જમીન સુધારણા કાર્યક્રમ. રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા.
1: મિત્રો, આપણે જમીન સુધારણાની જે વાત કરતા હતા એ જમીન સુધારણામાં આપણે પહેલી વાત કરી છે કે આપણે જમીનના જે કાર્બન છે એ અને આપણું જે સેન્દ્રિય નાઇટ્રોજન છે એને વધારવું જોઈએ. તો સેન્દ્રિય કાર્બન તો આપણે ફેક્ટરીમાંથી મળવાનું નથી, આપણે કુદરતના ખોળેથી જ લેવાનું છે. તો એમાં સૌથી વસ્તુ પહેલી એ છે કે ભારતના ખેડૂતો પોતાની જે જણસ પેદા કરે છે અને બાકીનો જે એગ્રીકલ્ચર વેસ્ટ આપણે જેને કહેવાય, આપણા પાકની જે આખી કેનોપી છે, મૂળ હોય, થડ હોય, પાંદ હોય, ડાળી હોય, એને ભારતના ખેડૂતો સળગાવી નાખે છે અથવા તો વેડફી નાખે છે, બહાર ફેંકી દે છે. ભારત તો ખેતીપ્રધાન દેશ છે અને ખેતીપ્રધાન દેશના ખેડૂતો આવું કરે એ બહુ વ્યાજબી નથી. તો આ તકે દરેક ખેડૂત મિત્રોને એવી ભલામણ છે કે સેન્દ્રિય કાર્બન આપણને બજારમાંથી મળવાનો નથી અથવા તો મળે તો પૂરો જથ્થો મળવાનો નથી. આવી સ્થિતિમાં આપણે દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવાનું છે કે દાખલા તરીકે આપણે કોઈપણ પાક વાવ્યો, અત્યારે ઘઉં આપણે કાઢી લીધા, તો ઘઉંનું જે પરાળ છે, ઘઉંનો જે બીજો બધો વેસ્ટ કચરો છે એને આપણે સળગાવી નાખીએ છીએ અથવા તો બહાર લઈ અને બીજા બધા પશુઓને ખવડાવી દઈએ છીએ. એની જગ્યાએ જે કાંઈ એગ્રીકલ્ચર વેસ્ટ છે, આપણે જેને દાણા કહીએ છીએ કે ઉપજ કહીએ છીએ, લઈ લીધા પછીનું બાકીનું બધું જ મટીરિયલ છે એને ખરેખર આપણે આપણી જમીનને આપવું જોઈએ. વિદેશની વાત કરીએ તો મોટાભાગના વિકસિત દેશો છે એના ખેડૂતો એવું કરે છે કે જરૂરિયાત હોય તો પણ એ લોકો એ કચરાને બહાર નથી કાઢતા, એને એમાંથી ઇન્કમ થવાની હોય, આવક થવાની હોય, વધારાની ઉપજ મળવાની હોય તોય નથી કાઢતા. એટલા માટે કે એને ખબર છે કે જમીન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું હથિયાર છે. જમીન ખરાબ થઈ જશે તો આપણે ખેતી નહીં કરી શકીએ. એટલા માટે મોટાભાગના ખેડૂતો એને જમીનમાં પાછું દાટી દે છે, જમીનને આપી દે છે. અને બીજી મજા એ છે કે આપણે જે પાકના અવશેષો જમીનને પાછા આપીએ છીએ એમાં તો આપણા જે પાકે જમીન પાસેથી જે પોષણ લીધું છે, હવામાનમાંથી જે પોષણ લીધું છે એ કુદરતી રીતે જ એની અંદર પડેલું છે અને એ પ્યોર કાર્બન હોય કે પ્યોર નાઇટ્રોજન હોય કે બીજા તત્વો હોય, એક પ્રકારનું ફિલ્ટર થઈને પાછું એમાં છોડને અવશેષોની અંદર પડેલું હોય છે અને એને આપણે જમીનમાં નાખીએ અને જમીનમાં નાખ્યા પછી યોગ્ય રીતે એને જમીનમાં દાટી દઈએ, સારી રીતે ખેડ કરીએ. અત્યારે તો બધા સાધનો એવા છે, હળ બહુ સરસ છે, રાંપ હાંકવાની સિસ્ટમ બહુ સારી છે, રોટાવેટર જેવા સાધનો છે. આ બધા સાધનો દ્વારા આપણે એને જમીનમાં, એટલે કે પાંહ જેને આપણે કહીએ છીએ, એ પાંહની અંદર દાટી દઈએ અને પછી થોડું ઘણું પાણી આપી દઈએ. બજારમાં એને જલ્દી સડવવા માટેના કલ્ચર મળે છે જેની અંદર સૂક્ષ્મજીવો હોય છે, ક્યાંક બેક્ટેરિયા હોય છે, ક્યાંક ફૂગ હોય છે, એની એક નાની એવી એપ્લિકેશન આપી દે, જમીનમાં પાણી આપી દે અને એની થોડીક કેળવણી કરીએ તો આપણી જમીન સુધારણાનો જે કાર્યક્રમ છે એ આપણે ખૂબ જ સારી રીતે અમલમાં મૂકી શકીએ. અને મિત્રો, હું એવું પણ કહી શકું કે આ જે કામ છે એ માત્ર મહેનતનું કામ છે, બાકી મફત છે. અને આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આ બધા કાર્યો કરતી વખતે આપણું ખેતી ખર્ચ વધે નહીં, અને ખેતી ખર્ચ ન વધે તો દેખીતી વસ્તુ કે છે કે આપણી સીધી ઉપજ વધે છે. ઉપજ વધારવા માટે આપણે આ કામ કરીશું અને આપણી જમીનને સુધારવા માટેનો આ કાર્યક્રમ આપણે અમલમાં મૂકીશું. મિત્રો, આજની કૃષિ માહિતીમાં આટલું બસ.
0: કૃષિ માહિતી અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા જમીન સુધારણા કાર્યક્રમ વિશેની માહિતી. રજૂઆત કરી રહ્યા હતા ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે એક અગત્યની સૂચના. અત્યારે ઉનાળો ચરમસીમા પર છે, તડકો અને ગરમી અસહ્ય છે અને ક્યારેક હળવા વરસાદની પણ સંભાવના હોય છે. આ અનિયમિત વાતાવરણમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ અગત્યની છે. માટે જ આ વાતાવરણમાં તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાવ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. બને ત્યાં સુધી બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન

ન કરવું, ભૂખ્યા પેટે તડકામાં ન નીકળવું અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. આટલી બાબતો આપણા સ્વાસ્થ્યની કાળજી માટે ખૂબ જ જરૂરી છે.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર છે. આપને જણાવી દઈએ અમારા દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. થોડી જ વારમાં એટલે કે 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. શાસ્ત્રીય સંગીત અંતર્ગત અલકા દેવનું ગાયન સાંભળશો 7:30 રાગ રાગેશ્રી. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટનો સમય રહેશે 7:55. આજનો વિષય છે દરિયાઈ ઘાસ, પૃથ્વીનું ક્લાઇમેટ કવચ. પ્રસ્તુતિ સિદ્ધિ વોરા. 8:30 ભજનોની દૈનિક શ્રેણી નીરખને ગગનમાં. કલાકાર છે રમેશ ઝીંઝુવાડિયા. વિજ્ઞાન વાર્તાલાપ અંતર્ગત કોમલ ફૂલવાનીનો વાર્તાલાપ રજૂ થશે 8:50. વિષય છે એન્જિનિયરિંગ ક્ષેત્ર, મહિલાઓ માટે પડકાર. હિન્દી ફિલ્મ સંગીત મનોરંજન 9:15. 9:30 પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી. મનોરંજન કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળી શકશો 9:40. 10:30 લોકસંગીત અંતર્ગત રમણીકભાઈ કણઝારિયાના કંઠે કેટલાક ભજનો અને પ્રભાત બારોટના કંઠે લોકવાર્તા ઈશ્વરદાસનું અવતર રજૂ થશે.

બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના અમારા કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું, જે અંતર્ગત 11 વાગ્યે ન્યૂઝ હેડલાઇન સાથે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, સખીઓ માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, 1:30 ફૌજી સાથીઓ માટે જય ભારતી અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો પ્રસારિત થશે. સાયંકાલીન સભાની શરૂઆતમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો સાંજે 5:10. 6 વાગ્યે હવેલી સંગીત રજૂ થશે, કલાકાર છે ચિરાગ મહેતા. 6:30 વાગ્યે યુવા મિત્રો માટે યુવાણી અને 7:22 ખેડૂત મિત્રો માટે ગામનો ચોરો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 8 વાગ્યે લઈને આવીશું ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત પ્રસારિત થશે.

આ હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમો. હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ક્ષેત્રના બાકી જિલ્લાઓમાં વાતાવરણ એકંદરે સૂકું રહેશે. ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે સાવચેતીની કોઈ જ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાના નિર્માણ અને રાજ્યમાં વધુ બે સેમીકન્ડક્ટર એકમ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીનો તમામ કલેક્ટરને અનુરોધ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાનું નિર્માણ કરાશે. નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગઈકાલે લેવાયેલા નિર્ણય અંગે વિગત આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દીનદયાળ બંદર સત્તા મંડળ DPA અને કોચીન શિપયાર્ડ લિમિટેડ CSL દ્વારા અંદાજે 1,570 કરોડ રૂપિયાના સંયુક્ત રોકાણ સાથે આ પરિયોજના હાથ ધરાશે. તે ભારતના જહાજ સમારકામ માળખાકીય સુવિધામાં રહેલી એક મોટી ખામીને સીધી રીતે દૂર કરશે.
1: में वाडीनार गुजरात में शिप रिपेयर क्लस्टर इनिशिएटिव लिया गया है 1570 करोड़ रुपीस का. दो फ्लोटिंग ड्राई डॉक्स होंगे इसमें 300 मीटर्स इन लेंथ. आपने अभी हाल ही में देखा होगा एक के बाद एक शिप मैन्युफैक्चरिंग शिपिंग सेक्टर में बड़े रिफॉर्म्स लिए गए बिकॉज आज इस सेक्टर में दुनिया एक अच्छे पार्टनर को ढूंढ रही है. तो उसमें भारत अपने आप को स्थापित कर सकता है. और भारत का तो जो मैरिटाइम इतिहास है, जो ट्रेडिशन है, बहुत लंबा ट्रेडिशन है.
0: આ ઉપરાંત રાજ્યમાં 3,900 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ બે સેમીકન્ડક્ટર ઉત્પાદન એકમની સ્થાપના કરાશે. તેનાથી 2,230 કુશળ વ્યાવસાયિકો સાથે સંચિત રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, તેમ શ્રી વૈષ્ણવે ઉમેર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 11 મે સંભવિત ગીર સોમનાથના પ્રવાસને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષંગવીએ ગઈકાલે પ્રધાનમંત્રીના પ્રવાસના યોગ્ય આયોજન માટે સમીક્ષા બેઠક યોજી. તેમાં શ્રી સંઘવીએ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની સુવિધા અંગે ચર્ચા કરી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પ્રધાનમંત્રી 11 મે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરશે. તેઓ મંદિરના પુનઃનિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે, તેમજ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટરને ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ લાવવા અનુરોધ કર્યો છે. ગાંધીનગરમાં અડાલજ ત્રિમંદિરમાં ગઈકાલે મહેસૂલ વિભાગની 3 દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ શિબિરને પોતાની સાથેના સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું માધ્યમ ગણાવી.
2: કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો અને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે. કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો, તો એ પહેલા કરી નાખો તો કેટલો આનંદ થાય. એટલે આવા પ્રશ્નો તમે કોઈક દિવસ ચિંતન માન્ય વડાપ્રધાનશ્રીએ જે શરૂ કરાવ્યું છે તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ સાંજે તો અતિ ઉત્તમ. ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું.
0: ઉલ્લેખનીય છે કે ઉત્તમ મહેસૂલી સુશાસન માટે સંકલન, નવીનતા અને પરિવર્તનની વિષયવસ્તુ સાથે આવતીકાલ સુધી યોજાનારી આ શિબિરમાં મહેસૂલી અધિકારી અને તમામ જિલ્લા કલેક્ટર સામૂહિક ચિંતન અને મંથન કરશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના લાખણ કાબંધમાંથી 16 મિલિયન ક્યુબિક ફીટ MCFT પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. તેના કારણે નીચાણવાસમાં આવેલા અધેવાડા અને માલણકાના ચેકડેમ ભરાશે, તેમજ ઉનાળામાં પાણી મળતા ખેડૂતોને રાહત મળશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના ખેડૂતો અને ગ્રામજનો વતી આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરવાનો રહેશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પંચમહાલમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે મહીસાગરના મુડાવડેખ ગામનો એક પરિવાર કારમાં સુરતથી વતન જઈ રહ્યો

0: હતો. આ દરમિયાન ગોધરા નજીક મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર પર ભાટપુરા પાસેથી પસાર થતી કાર અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર થઈ. તેના કારણે કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 8 વર્ષની બાળકીને હોસ્પિટલ ખસેડાઈ છે. વેજલપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળ પર આજે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, આ આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયાના અહેવાલ છે.
1: हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में. इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा, अरवल्ली, महीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है. इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा.
0: રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ થયો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ગતરાત્રે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય અને હળવાથી મધ્યમ વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે વરસાદ વરસ્યો. અરવલ્લીમાં પણ મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક વીજળીના થાંભલા પડી ગયા, જ્યારે મોડાસા શહેરના પ્રતિકાત્મક બસ મથકની પરની જે ગ્રીલ હતી તે પણ તૂટી પડી હતી તો બીજી બાજુ ઘણા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. અમરેલીના ધારીમાં અને આંબાવાડિયામાં પવન સાથે વરસાદ પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ સાથે જ તુલસીશ્યામમાં ધીમી ધારે વરસાદ પડતા 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ પણ છે. રાજકોટ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLના જનરલ મેનેજર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે અજાણ્યા વ્યક્તિએ સંદેશ મોકલી અંદાજે 45 લાખ રૂપિયા જેટલી રકમ મોકલવા જણાવ્યું હતું. આ અંગે જનરલ મેનેજરની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું.
2: એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ તો એમને પોતાના એમડી સાથે કન્ફર્મ કર્યો તો ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક એકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક એકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ
0: વલસાડના દરિયાકાંઠા પર મરીન કમાન્ડો દ્વારા તકેદારીના ભાગરૂપે સઘન પેટ્રોલિંગ કરાયું. નાની ભાગલથી મોટા ભાગલ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ હોડી અને અવાવરુ જગ્યાએ તપાસ હાથ ધરાઈ. આ સાથે જ વિસ્તારમાં ફરતા અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી તેમ અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે. પંચમહાલના ગોધરા શહેરમાં નવું પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસથી શરૂ કરાયેલા કેન્દ્રમાં દેશી ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત થતા તાજા અને કેમિકલ મુક્ત શાકભાજીનું સીધું વેચાણ થઈ રહ્યું છે. નાગરિકોને ઝેરમુક્ત વસ્તુઓનો વધુ ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે 7:30 વાગ્યા મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાના નિર્માણ અને રાજ્યમાં વધુ 2 સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીનો તમામ કલેક્ટરને અનુરોધ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે ફિલ્મી ભક્તિ સંગીતનો. તો કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ મહંમદ રફીનો સ્વર, નૌશાદનું સંગીત અને શકીલ બદાયુનીના શબ્દો. ફિલ્મનું નામ છે બૈજુ બાવરા.

ફિલ્મી ભક્તિ સંગીતમાં હવે સાંભળીએ બૈરાગ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર અને સાથીઓનો સ્વર, કલ્યાણજી આનંદજીનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દો.

ફિલ્મ બૈરાગના આ ગીત સાથે જ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે અને હવે રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીત. આ કાર્યક્રમમાં આજે સાંભળશું કલાકાર અલકા દેવનું ગાયન રાગ રાગેશ્રી.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કપાસ ઉત્પાદકતા મિશન, ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદના ધોલેરા અને સુરતમાં 3,936 કરોડના રોકાણ સાથે 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમો સ્થાપિત કરાશે. તેનાથી લગભગ 2,230 કુશળ વ્યવસાયિકો માટે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે દેશના કપાસ ક્ષેત્રમાં અવરોધો અને ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવા 5,600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાથે કપાસ ઉત્પાદકતા મિશનને પણ મંજૂરી આપી છે.
1: किसानों के लिए जो कॉटन का मिशन है जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना, कैबिनेट ने जो अप्रूव किया वो करीब करीब 32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा. नाम इसका कपास क्रांति रखा गया है. अभी भारत करीब विश्व का सेकेंड लार्जेस्ट कॉटन प्रोड्यूसर है. इस डिमांड को मीट करने के लिए कैबिनेट ने अप्रूव किया है 5,659 करोड़ रूपए का.
0: મંત્રીમંડળે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાના 5મા તબક્કા તેમજ 2026-27 ખાંડ સીઝન માટે શેરડી માટે 10.25% મૂળભૂત વસૂલાત દરના આધારે 365 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વાજબી અને લાભદાયી ભાવને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત ગુજરાતના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવાનો પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે સવારે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની વાતચીત બાદ અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર અને આદાન પ્રદાન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના વિયેતનામના સમકક્ષ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ ગઈકાલે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા પછી તો લામની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ભાજપે જણાવ્યું કે ભારત એક લોકશાહી છે અને તેનું હંમેશા સન્માન કરવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના રાજીનામું નહીં આપવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આ ટિપ્પણીઓને અરાજક ગણાવી અને આવા નિવેદનો કરવામાં સંયમ રાખવાની અપીલ કરી. શ્રી પાત્રાએ કહ્યું કે આ ટિપ્પણીઓ ચિંતાજનક છે. ચૂંટણી પંચે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા કરાયેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. દક્ષિણ કોલકાતાના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી કે સમગ્ર ગણતરી પ્રક્રિયા પંચના નિયમો અનુસાર કડક રીતે હાથ ધરાઈ હતી અને દરેક પગલે કાયદાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. ગણતરી દરમિયાન સીસીટીવી કેમેરા બંધ હોવાના આરોપને સ્પષ્ટપણે નકારતા અધિકારીઓએ પુષ્ટિ કરી કે કેમેરા સમગ્ર મતદાન દરમિયાન કાર્યરત રહ્યા હતા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથ ઇડબ્લ્યુજીની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. 2 દિવસીય બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ શ્રમ, રોજગાર અને કાર્યકર કલ્યાણ અંગે ચર્ચા કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન સભ્ય દેશો સામાજિક સુરક્ષા પ્રણાલીઓને આગળ વધારવા, શ્રમ બજારને ઔપચારિક બનાવવા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરશે. ચર્ચામાં રોજગાર ક્ષમતા, કૌશલ્ય મેપિંગ, કૌશલ્ય વિકાસ સહિત કામદારોને લાભ આપવામાં ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકાનો પણ સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં

0: દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈની ટીમે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 159 રન બનાવી મેચ જીતી લીધી. ટીમ તરફથી અણનામ 87 રન કરનારા સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા. હવે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે 7:30 વાગે મુકાબલો થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી વિધાનસભાની રચના માટે એક સૂચના જાહેર કરી છે. આ સૂચના ચૂંટાયેલા પ્રતિનિધિઓના શપથગ્રહણ અને રાજ્યમાં નવી સરકારની રચના માટે માર્ગ મોકળો કરે છે. ચૂંટણી પંચે જણાવ્યું કે પરિણામો જાહેર થયા પછી સૂચના જાહેર કરવી એ એક મહત્વપૂર્ણ બંધારણીય પગલું છે. આ સાથે પંચે પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ સ્થાપિત પ્રક્રિયા અનુસાર સરકાર બનાવવા આગળના પગલાંને સક્ષમ બનાવશે. વધુમાં પંચે ખાતરી કરી કે ચૂંટણી દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવે. તેમણે જણાવ્યું કે મતદાનથી લઈને ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા કાયદાકીય માળખા અનુસાર સ્વતંત્ર, ન્યાયી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા બાયોટેરર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં 3 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે. આ કાવતરાનો હેતુ એરંડાના બીજમાંથી મેળવેલા અને રાસાયણિક શસ્ત્રો સંમેલનની અનુસૂચિ 1માં સૂચિબદ્ધ ઘાતક જૈવિક ઝેરનો ઉપયોગ કરીને જાહેર સ્થળોએ લોકોને સામૂહિક ઝેર આપવાનો હતો. અમદાવાદની એનઆઈએ ખાસ અદાલતમાં મુખ્ય આરોપી તેમજ સહઆરોપી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ અને શસ્ત્ર કાયદા હેઠળ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. તપાસકર્તાએ ખુલાસો કર્યો કે આરોપીઓ વિદેશમાં આઈએસઆઈએસ હેન્ડલરોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હતા અને આતંક ફેલાવવા અને બાયોટેરર હુમલાની તૈયારી કરવા માટે સાથે મળીને કામ કરતા હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી માર્ગદર્શિકા 2026 જાહેર કરશે. શાળા વ્યવસ્થાપન સમિતિઓ એસએમસી નિપુણ ભારત મિશન હેઠળ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતા એફએલએનને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનને અનુરૂપ છે. શાળા વ્યવસ્થાપન સમિતિ પ્રારંભિક ધોરણોમાં માતૃભાષા તથા સ્થાનિક ભાષાના ઉપયોગ અને વાંચનને આદતોને પ્રોત્સાહન આપે છે. ભારત આવતા મહિને ફ્રાન્સના નીસમાં તેની ડીપ ટેકનોલોજી દર્શાવતું એક મોટું પ્રદર્શન યોજશે. આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કરશે, તેમ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.
1: अगले महीना भारत फ्रांस में निस में भारत की डीप टेक्नोलॉजी की एक बहुत बड़ी एग्जीबिशन आयोजन करने वाला है. देश की प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी और फ्रांस की प्रेसिडेंट आदरणीय मैक्रन दोनों उस उद्घाटन में रहेंगे. मैं मानता हूं भारत की कैपेसिटी को दुनिया में दिखाने के लिए भारत की इंस्टीट्यूशंस की 100 से ज्यादा डीप टेक उसमें आएंगे. निश्चित रूप में वैश्विक इम्पैक्ट डालने वाला.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના અખબારોમાં મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, મમતાની મારફાડ દાદાગીરી, રાજીનામું નહીં આપવું. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, મમતાના ઢીંગના ઢોલ, કહ્યું રાજીનામું નહીં આપવું. મમતાનું ત્રાગુ, 100 બેઠકો લૂંટ થઈ, રાજીનામું નહીં આપવું. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની. સંદેશ પ્રથમ પાને લખે છે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કપાસ ઉત્પાદકતા મિશન, ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ. આજનો વિષય છે દરિયાઈ ઘાસ, પૃથ્વીનું ક્લાઇમેટ કવચ. પ્રસ્તુતિ સિદ્ધિ વોરા.

0: મિત્રો, પર્યાવરણ વિશે 5 મિનિટમાં આજે આપણે પૃથ્વીના ક્લાઇમેટ કવચ દરિયાઈ ઘાસ વિશે માહિતી મેળવીએ. દરિયો, સમુદ્ર, સાગર, મહાસાગર અને ન જાણે કેટકેટલા શબ્દ છે. ભલે હોય દરિયો ખારો, પણ માનવજાત માટે ખૂબ ઉપયોગી કહો કે અનિવાર્ય છે. એ હવામાનમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને વૈશ્વિક ઉષ્ણતામાન અને હવામાનની પદ્ધતિના નિયમમાં સિંહ ફાળો આપે છે. એ પ્રોટીનનો મોટો પુરવઠાકાર હોવા સાથે દુનિયાભરના અબજો માનવીના જીવન નિર્વાહ અને પોષક તત્વો માટે ખૂબ લાભદાયી છે. મિત્રો, આ દરિયાનો પણ ઘાસ હોય છે. 1 માર્ચે ઇન્ટરનેશનલ વર્લ્ડ સી ગ્રાસ ડે ઉજવાય છે, પરંતુ ઘણાને ખબર નહીં હોય કે સી ગ્રાસ એટલે કે દરિયાઈ ઘાસ એટલે શું. હકીકતમાં દુનિયાભરના છીછરા દરિયા કિનારાના પાણીમાં ઉગતા મરીન પ્લાન્ટ્સ એટલે કે દરિયાઈ છોડને સી ગ્રાસ કહેવામાં આવે છે. પાણી અંદરના ઘાસ માછલી, જળગોડા, ઝીંગા, કરચલો જેવા સકવચ દરિયાઈ જીવોનું ભરણ પોષણ કરે છે. તેમને સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે. જો દરિયાઈ ઘાસ જળવાઈ રહે તો ઘણી માછલીઓ જળવાઈ રહે. આને લીધે જાગતિક અને સમસ્યા હળવી થાય અને દરિયા જીવ સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે. આ દ્રષ્ટિકોણથી નિહાળીએ તો વિશ્વ દરિયાઈ ઘાસ દિવસ માત્ર ઘાસની જાળવણી પૂરતો મર્યાદિત નથી, પણ એનું આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મહત્વ પણ ઘણું છે. દરિયાના પાણીને સ્વચ્છ રાખવામાં પણ સિંહ ભૂમિકા ભજવતું દરિયાઈ ઘાસ 72 પ્રકારનું હોવાનું નોંધાયેલું છે. એ નાના મોટા જીવથી લઈને છેક શાર્કનો પણ ખોરાક છે. અત્યારે 159 દેશોના લગભગ 3 લાખ ચોરસ કિલોમીટરમાં આવું ઘાસ ફેલાયેલું છે. આ ઘાસના રક્ષણ માટે પહેલ કરી શ્રીલંકાએ અને આને પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ 2022 મેના રોજ 1 માર્ચે વિશ્વ દરિયાઈ ઘાસ દિવસ જાહેર કર્યો હતો. લગભગ 10 કરોડ વર્ષ પહેલા વિકસેલા દરિયાઈ ઘાસનું અસ્તિત્વ માનવીને લીધે જોખમમાં મુકાઈ ગયું છે. દરિયા કિનારે વધતી અનેક પ્રવૃત્તિને લીધે સમુદ્રી ઘાસ ધરાવતા વિસ્તારના કદ દિનબદિન ઘટી રહ્યા છે. એટલે કે સમુદ્ર કિનારે સાફ સફાઈ જાળવવા અને દરિયાઈ સલામતી યોજનાઓ સહિતના અનેક પગલાં હાથ ધરાયા છે. દરિયાઈ સપાટીના માત્ર 0.2%માં જ ઉગતા આ ઘાસ ક્લાઇમેટ ચેન્જ સામે શક્તિશાળી શસ્ત્ર છે. ક્લાઇમેટ ચેન્જને પ્રતાપે માનવજાત ખૂબ હેરાન થઈ રહી છે અને જાનમાલનું નુકસાન વહોરી રહી છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ કરતા દરિયાઈ ઘાસ 35 ગણું ઝડપથી કાર્બન શોષી લે છે અને સદીઓ સુધી કાંપમાં સંગ્રહી રાખે છે. કાર્બન સ્ટોરેજ તરીકે ઓળખાતી આ પ્રક્રિયા ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં માનવજાતની મહત્વપૂર્ણ સાથી બની રહી છે, પરંતુ માનવીના કૃત્યથી દરિયાઈ ઘાસ નાશ પામે કે એને નુકસાન થાય ત્યારે એ સંગ્રહાયેલો કાર્બન ફરી બહાર આવીને ગ્લોબલ વોર્મિંગની ગતિમાં વધારો કરે છે. આ કારણોથી દરિયાઈ ઘાસની જાળવણી અનિવાર્ય છે. આથી જ આંતરરાષ્ટ્રીય દરિયાઈ ઘાસ દિવસ બનાવવાની નોબત આવી. મુંબઈ જેવા શહેરોમાં તો દરિયાની જમીન હડપીને બહુમાળી ઇમારતો તો બાંધી, પણ એના માટે ચૂકવવી પડનારી કિંમત આપણને ક્યારેય ન સમજાય. આ સિવાય પ્રદૂષણ, દરિયા કિનારે વિકાસ, બાંધકામ, આડેધડ માછીમારી, ખોદકામ, દરિયામાં કચરો ઠાલવવો, રાસાયણિક પ્રવાહી છોડવું એ આપણા પગ પર કુહાડો મારવા સમાન છે. પણ આપણે શું કરી શકીએ? દરિયા કિનારે સ્વચ્છતા જાળવી શકીએ, પાણીમાં પ્લાસ્ટિક બેગ કે બોટલ ન ફેંકીએ. આપણે સૌ મળીને આવું કરીએ તો પણ નોંધપાત્ર ગણાય. મિત્રો, 5 મિનિટમાં આજે આટલું બસ.
1: પર્યાવરણ વિષયક 5 મિનિટમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા પૃથ્વીનું ક્લાઇમેટ કવચ દરિયાઈ ઘાસ વિશેની માહિતી. પ્રસ્તુતિ કરી રહ્યા હતા સિદ્ધિ વોરા અને પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. થોડી જ વારમાં એટલે કે બરાબર 8 વાગ્યે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. તો જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में वियतनाम के राष्ट्रपति तो लैम से बातचीत करेंगे. निर्वाचन आयोग ने पश्चिम बंगाल, असम, केरल

નીરખની ગગનમાં. આ કાર્યક્રમમાં આજે સાંભળશો રમેશ જીંજુવાડિયાના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. સૌ પ્રથમ સાંભળીએ તુલસીદાસની રચના.

0: નૈની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: નીરખને ગગનમાં આ કાર્યક્રમમાં હવે પછી સાંભળીએ નરસિંહ મહેતાની રચના.

નીરખ ને ગગનમાં. આ કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા હતા રમેશ ઝીંઝુવાડિયાના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. મેકરણ કાપડીની આ રચના સાથે જ આજનો નીરખ ને ગગનમાં કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
0: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
0: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2-44-39-31, એટલે કે

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી, મેરી પ્યારી સખી.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ વિજ્ઞાન વાર્તાલાપ.
1: શ્રોતા મિત્રો, આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય ઉપર વાત કરવાના છીએ. એન્જિનિયરિંગ ક્ષેત્ર મહિલાઓ માટે એક પડકાર સમાન છે એવું આપણે સૌ વિચારીએ છીએ. આજે આપણી સાથે છે શ્રી કોમલ ફૂલવાણી, કે જેઓ રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે અને આપણને આ દિશામાં આપણી માન્યતાઓ કેટલી ખોટી છે એ સાબિત કરી દેવાના છે. નમસ્તે કોમલબેન.
2: નમસ્તે સર.
1: એન્જિનિયરિંગ ક્ષેત્ર એ શું છે?
2: બહુ સારો ક્વેશ્ચન છે તમારો. કેમ કે એન્જિનિયરિંગની ડેફિનેશન આપીએ તો ઘણો બધો ટાઈમ ઓછો પડે એમ છે. એમ છતાંય જો સમજવું હોય તો એન્જિનિયરિંગ એ સાયન્સની એક એવી એપ્લિકેશન છે કે જે રિયલ લાઈફ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે યુઝ થઈ છે. એન્જિનિયરિંગ એ સાયન્સ અને ટેકનોલોજીની એક એવી બ્રાન્ચ છે કે જેમાં કોઈ પણ વસ્તુનું ડિઝાઇન, એનું સ્ટ્રક્ચરથી લગીને એના બિલ્ડિંગ સુધી બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ કે તમે આકાશમાં ઉડતા હોય અને આરામથી ચેર પર બેસી શકો છો, એ એન્જિનિયરિંગ છે. જેમ કે એક સ્વિચ ઓન કરીને તમે કોઈ પણ વસ્તુને વર્ક કરાવતા થઈ શકો છો, એ એન્જિનિયરિંગ છે.

0: સામાન્ય જનમાનસ ઉપર એક ઇન્જિનિયર એટલે એક હેલ્મેટ પહેરેલી વ્યક્તિ, બગલમાં બે ત્રણ ચાર્ટ હોય, હાથમાં બે ત્રણ પાના પકડ હોય અને દોડાદોડ અને રાડો પાડતી હોય, એ પ્રકારનું એક ચિત્ર આપણે ફિલ્મોમાં અને સમાજમાં જોતા હોય છે. તો આ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌ પ્રથમ મહિલાઓએ કેવી રીતે આ પડકાર ઝીલ્યો?
1: એકચ્યુઅલી જો આ વાત કરીએ કે મહિલાઓનું આગમન એન્જિનિયરિંગમાં કેવી રીતે થયું, તો દશકો પહેલા આપણે બધા વર્લ્ડ વોર ટુથી વાકેફ છીએ. જ્યારે વર્લ્ડ વોર ટુમાં યુએસ કન્ટ્રીની એન્ટ્રી થઈ ત્યારે ઓલમોસ્ટ બધા જ પુરુષો એની આર્મી ફોર્સમાં જોડાઈ ગયા હતા, જેથી યુએસ છે ટેકનિકલી બહુ જ પાછળ રહી ગયો હતો. એમાં બહુ ઓછા એન્જિનિયર્સ વધી ગયા હતા અને પોતાના દેશને ટેકનિકલી ખૂબ જ સપોર્ટ કરવા માટે લગભગ 600થી પણ વધારે મહિલાઓ એક સાથે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ લીધો અને પોતાના દેશને ટેકનિકલી ખૂબ જ સપોર્ટ કર્યો. આના સિવાય વાત કરીએ તો આપણે બધા બ્રુકલી બ્રિજ વિશે બહુ જ જાણીતા છીએ, ન્યુયોર્કના, યસ, ન્યુયોર્કમાં આવેલું છે. એના જે એન્જિનિયર છે એનું જે આખું સ્ટ્રક્ચર પ્રિપેર કર્યું એ એન્જિનિયર, એ બ્રુકલી બ્રિજના જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે એની વચ્ચે ખૂબ જ બીમાર પડ્યા, એટલા બધા કે પોતાની રીતે ચાલી કરી પણ નહોતા શકતા. અને એ ટાઈમે એમની વાઇફ એ એમનું બધું જ કામ સંભાળ્યું, જે આ બધું જ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ બધું જ એમને બહુ સારી રીતે સંભાળી લીધું. અને એમની જે એમના કામ પ્રત્યેની નિષ્ઠા અને ડેડિકેશન હતું એના કારણે એ આખી દુનિયાના સૌથી પ્રથમ વ્યક્તિ બન્યા
0: બ્રુકલિન બ્રિજનું નિર્માણ. આપણું માઇન્ડસેટ સામાજિક એંગલથી એવું છે કે હજી મહિલાઓને ઇન્જિનિયર તરીકે આપણે જોવામાં ચોક્કસ આશ્ચર્ય પણ પામીએ છીએ અને એમ પણ થાય છે કે આ મહિલાઓ શું કરે છે આમાં. તો ઇન્જિનિયરિંગ ફિલ્ડમાં જે મહિલાઓની સંખ્યા પુરુષોથી ઓછી છે એનું આ પણ એક કારણ હોઈ શકે?
1: હા, ડેફિનેટલી. આપણે જ્યારે એન્જિનિયરિંગમાં મહિલાઓનું આગમન થયું ત્યારથી લગાઈ અને અત્યારની કમ્પેરિઝન કરીએ તો નો ડાઉટ સંખ્યામાં વધારો થયો છે, પણ તેમ છતાં જો પુરુષોની કમ્પેર કરવામાં આવે તો મહિલાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. એનું એક બહુ મોટું કારણ એ છે કે આપણો સમાજ, આપણે એવું વિચારીએ છીએ કે એન્જિનિયરિંગ ક્ષેત્ર છે એ ફક્ત પુરુષો માટે છે, અને એના કારણે બચપનથી જ બાળક હોય ત્યારથી જ છોકરા છોકરીઓને એવું શીખવાડવામાં આવે છે કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં માત્ર છોકરાઓ જ જાય, મશીન સાથે વર્ક ખાલી છોકરાઓ જ કરે
0: અને ઘરની દીકરીઓને ફાઇન આર્ટ્સ તરફ વધારે જોગ દેવામાં આવે.
1: એવું માને છે કે આફ્ટર મેરેજ તો એ લોકોને ઘરે જ રહેવાનું છે, ઘર સંભાળવાનું છે, તો આટલું બધું એમની પાછળ મની ઇન્વેસ્ટ કરવાનો કે પછી એમને આટલું બધું ભણાવવાનો કે પછી બારે મોકલવાનો, કેમ કે એન્જિનિયરિંગ કોલેજ તો સ્ટેટના અલગ અલગ સિટીઝમાં હોય એટલે એમને બારે પણ મોકલવું પડે જો સારી જગ્યાએ ભણાવવું હોય તો.
0: એટલે કોમલ મેડમ, આમાં એવું છે કે આ આપણે આપણી જાતની, આપણા સમાજની અને આપણે પોતાની એક મનોવૈજ્ઞાનિક ક્ષતિ અથવા એક વિકૃતિ ગણી શકીએ કે આપણે બાળકોમાં છોકરાઓ અને છોકરીઓને સમાન તક નથી આપતા.
1: ઓબ્વિયસલી
0: પછી જ્યારે ભણવાનો વારો આવે અને એક પ્રોફેશનલ ક્વોલિફિકેશન લેવાનો વારો આવે ત્યારે છોકરીઓ, સ્ટુડન્ટ્સ, ગર્લ સ્ટુડન્ટ્સ એ ખૂબ જ સારું પરફોર્મ કરી અને આ તમામ ક્ષેત્રમાં સૌથી ટોપ ઉપર પરફોર્મ કરે છે.
1: હા, તમે અત્યારે પણ હમણાં જીટીયુના રિઝલ્ટ ડિક્લેર થયા એમાં જોશો તો ઓલમોસ્ટ બધી કોલેજીસમાં ટોપ કરેલી છોકરીઓ જ હશે, કેમ કે જો એમને ટાર્ગેટ આપી દેવામાં આવે તો ડેફિનેટલી એમના ટાર્ગેટમાં ખૂબ જ આગળ જાય છે. તો મારા હિસાબે તો છોકરીઓને બચપનથી જ એવું શીખવાડવું જોઈએ કે એન્જિનિયરિંગ છે એ મહિલાઓ અને પુરુષો બંને માટે સમાન છે, બંનેને સમાન કારકિર્દી બનાવવાનો હક છે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં.
0: તમે પોતે પણ વ્યવસાય એન્જિનિયર છો અને તમે ભોળો અનુભવ પણ ધરાવો છો. ઘણા એવા ક્ષેત્ર છે જેમાં ભૂતકાળમાં ચોક્કસ બધાની આશ્ચર્યચકિત એવું વલણ થઈ જતું કે આ ક્ષેત્રમાં મહિલાઓ કામ કરે છે, તો એવા કયા કયા ક્ષેત્ર છે, એવી કઈ કઈ જગ્યાઓ છે એન્જિનિયરિંગ ફિલ્ડમાં, એડવાન્સ ટેકનોલોજીમાં, હાઈ એન્ડ ટેકનોલોજીમાં કે જે મહિલાઓએ સર કરી છે?
1: ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કલ્પના ચાવડા. આપણે બધા ફક્ત નામથી જ એમને ઓળખી જઈએ છીએ, એમની માટે કંઈ અલગથી આઇડેન્ટિફિકેશનની જરૂર નથી. આવા ઘણા બધા ફિલ્ડ છે કે જેમાં પહેલાં એવું માનવામાં આવતું કે ગર્લ્સ આ ફિલ્ડમાં ના જાય, પણ હવે એવું નથી, હવે એ સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે. હવે ગર્લ્સ પણ સિવિલ તરફ જાય છે, ઇલેક્ટ્રિકલ તરફ જાય છે અને પોતાની બહુ જ સારી કારકિર્દી પણ બનાવે છે. ઇસરોના ઘણા બધા રોકેટ પ્રોજેક્ટ્સ છે જેમાં પણ એન્જિનિયર્સ જે છે અને પોતાનું, પોતાના દેશનું અને પોતાના ફેમિલીનું નામ રોશન

0: કરે છે.
1: આ ઉપરાંત એક બીજું એક હાઈ એન્ડ ટેકનોલોજીકલ ક્ષેત્ર છે, એ ડિફેન્સનું ક્ષેત્ર છે.
0: જી,
1: તો ડિફેન્સ ક્ષેત્રમાં પણ મહિલાઓ પુરુષોની સમોવડી નીકળી છે અને ઘણા ક્ષેત્રમાં પુરુષોથી આગળ પણ નીકળી ગઈ છે.
0: તમે કહ્યું એ પ્રમાણે હવે ફાઇટ એરવેઝમાં પણ મહિલાઓ એટલી જ સક્ષમ છે, એટલી જ આગળ છે, અને પુરુષોની સાથે જ એ પણ ફ્લાઇટ એરવેઝમાં જાય છે અને પોતાનું એક કારકિર્દી બનાવે છે.
1: શ્રોતા મિત્રો, ડિફેન્સ ક્ષેત્રમાં વિમાન ઉડાડવું હોય, હેલિકોપ્ટર ઉડાડવું હોય, બંદૂક ચલાવવી હોય, મોટી તોપ ચલાવવી હોય, કે એક નાના શહેર જેવી મોટી સ્ટીમર ચલાવવી હોય, આ બધાનો કમાન્ડ અને આ બધાની એકદમ સફળ અને કાર્યક્ષમ રીતે જવાબદારી નિભાવતી આપણા દેશમાં મહિલાઓ છે, જે આપણું ગૌરવ છે. પણ તેમ છતાં કોમલ મેડમ, એન્જિનિયરિંગ ક્ષેત્ર જે બેઝિક છે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે, જે જુદા જુદા પ્લાન્ટ્સ છે, રિફાઇનરીઝ છે, જુદી જુદી પ્રોડક્ટ બનાવતી મશીનરીઝ છે, ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ છે, આ તમામ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યામાં આપણે કઈ રીતે વધારો કરી શકીએ?
0: એક તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે એમને બચપનથી જ એવું સમજાવવામાં આવે કે પુરુષો અને મહિલાઓ બંને માટે એન્જિનિયરિંગમાં સમાન તકો છે. બીજું, એમની માટે ઘણીવાર એવું થાય કે જે કંપની હોય એમાં ટાઈમિંગ્સના કારણે પણ મહિલાઓ છે આગળ ના આવી શકતી હોય. જેમ કે એન્જિનિયરિંગ ક્ષેત્રની જેટલી પણ કંપની છે એમાં શિફ્ટિંગમાં કામ કરવું પડતું હોય છે. જેમ કે મોર્નિંગ શિફ્ટ છે, નૂન શિફ્ટ છે, ઇવનિંગ શિફ્ટ છે, નાઇટ શિફ્ટ છે. તો મોર્નિંગ અને નૂન શિફ્ટ માટે તો ઓકે છે, બટ ઇવનિંગ અને નાઇટ શિફ્ટ માટે મહિલાઓ છે એ થોડી અનકમ્ફર્ટેબલ હોય છે. તો જો એમને ટાઈમિંગ શેડ્યુઅલ થોડાક જો એડજસ્ટ કરીને આપવામાં આવે તો એમના સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થઈ શકે છે, એમની કેપેબિલિટીઝમાં વધારો થઈ શકે છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓનું મગજ છે ને આમ એકદમ ક્રિએટિવ હોય, શાંત ના બેસી શકે. તો એ કંઈક સારું મેળવવા માટે જો આપણે થોડુંક એમની માટે એડજસ્ટ કરીએ, અને ખાલી આપણે જ નહીં, સરકાર પણ એટલો જ ટ્રાય કરી રહી છે.
1: ભારત સરકારનો તો એવો અભિગમ છે, એના નિયમો છે, અને મહિલાઓને સમાન તક પૂરી પાડવાનો એમની જવાબદારી પણ છે.
0: અને એમ સમાન તક પૂરી પાડવાથી અલગ વાત કરીએ તો એ આ ફિલ્ડમાં આગળ આવે એની માટે ગવર્મેન્ટ જે છે એ કન્યા કેળવણી જેવા પ્રોજેક્ટ્સ પણ લાવે છે, જેમાં એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસમાં મહિલાઓને એકદમ ફીસ વગર ભણાવવામાં આવે છે, વિના મૂલ્યે, અને એમને હોસ્ટેલની ફીસ પણ બહુ જ ઓછી રાખવામાં આવે છે, જેથી જે સ્મોલ એરિયાઝના પેરેન્ટ્સ એવું વિચારે છે અથવા તો છોકરાઓને બહાર ભણવા નથી મોકલતા, એની માટે એ લોકો પ્રેરિત થાય અને એમ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી પણ જોબમાં પણ એ લોકો એટલી જ તકો આપે છે. ગવર્મેન્ટ જોબમાં અત્યારે મહિલાઓ માટે 33% રિઝર્વેશન રાખવામાં આવ્યું છે, જેથી મહિલાઓ એન્જિનિયરિંગ કરે અને આગળ વધે.
1: કોમલ મેડમ, તમે આજે ખૂબ જ સરસ, ખૂબ જ મહત્વની વાત કરી, એનાથી ઘણી બધી માહિતી પણ મળી હશે અમારા શ્રોતા મિત્રોને, અને આ તકે તમારી અને તમારા જેવી અસંખ્ય મહિલાઓ આવા હાઈ એન્ડ ટેકનોલોજીકલ ક્ષેત્રમાં પુરુષની સમોવડી થઈ અને તમામ પ્રકારની કાર્યવાહીની જવાબદારીઓ નિભાવી રહી છે તે બધાને અમારા બધા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: થેન્ક યુ.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા વિજ્ઞાન વાર્તાલાપ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં એટલે કે બરાબર 9 વાગ્યે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુનીશ શર્મા. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में वियतनाम के राष्ट्रपति तो लैम से बातचीत करेंगे. दोनों नेता द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं और पारस्परिक हित के क्षेत्रीय तथा वैश्विक मुद्दों पर व्यापक चर्चा करेंगे. हमारे संवाददाता ने बताया कि श्री मोदी और वियतनाम के राष्ट्रपति आज कई समझौतों पर हस्ताक्षर करेंगे.
4: वियतनाम के राष्ट्रपति तो लैम का आज सुबह राष्ट्रपति भवन के प्रांगण में रस्मी स्वागत किया जाएगा. वे राजघाट पर महात्मा गांधी को श्रद्धांजलि अर्पित करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी और वियतनाम के राष्ट्रपति के बीच वार्ता के बाद कई समझौता ज्ञापनों पर हस्ताक्षर और आदान प्रदान किया जाएगा. राष्ट्रपति द्रौपदी मुर्मू आज शाम राष्ट्रपति भवन में श्री तो लैम के साथ बैठक करेंगी. लोकसभा अध्यक्ष ओम बिरला वियतनाम के राष्ट्रपति से मुलाकात करेंगे. श्री तो लैम आज 56वां सप्रू हाउस व्याख्यान भी देंगे. आज की वार्ता द्विपक्षीय संबंधों को नई गति देने और भारत वियतनाम सहयोग के नए अवसर खोलने की उम्मीद है.

શ્રોતા મિત્રો, અત્યારે ઉનાળો ચરમસીમા પર છે. તડકો અને ગરમી અસહ્ય છે અને ક્યારેક હળવા વરસાદની પણ સંભાવનાઓ હોય છે. આવા અનિયમિત વાતાવરણમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ અગત્યની છે. માટે જ આ વાતાવરણમાં તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. સાથે સાથે બને ત્યાં સુધી બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું. ભૂખ્યા પેટે તડકામાં ન જવું અને અસ્વસ્થતા જણાય

0: તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. આટલી કાળજી આપણી પોતાની સ્વસ્થતા અને સ્વાસ્થ્ય માટે રાખવી ખૂબ જ જરૂરી છે.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: सुनो ना।
1: हाँ?
0: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ।
1: तो रोका किसने है? हाँ?
0: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं।
1: मुझसे।
0: तुमसे? तो अच्छा बताओ फिर।
1: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है।
0: पर उससे मेरा क्या फायदा?
1: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुँच जाओ।
0: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
1: बहुत आसान है, मैं बताती हूँ। नंबर नोट करो 8700014242।
0: ओ 8700014242। लो अभी फोन लगाता हूँ 8700014242 पर।
2: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે। પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો,
3: હાથ ચોવીસ ગજ, જંગલ જસ્ત પ્રમાણ
2: જેવા અનેક કાર્યક્રમો। આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ।
4: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ।
2: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ।

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. સમય થયો છે સરસ મજાના ફિલ્મ ગીતો સાંભળવાનો. આપના માટે લઈને આવ્યા છીએ કાર્યક્રમ મનોરંજન.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. હવે એક જાહેરાત.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. આ કાર્યક્રમના હવે પછીના ગીતો સાંભળતા પહેલા રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. આ કાર્યક્રમના પ્રાયોજક છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: સાથે જોડે છે. જી હા, આજે આપણે વાત કરીશું પીએમ વિકાસ વિશે.
1: આ કહાની ફક્ત તાલીમની નથી, આ કહાની છે અવસરની. પીએમ વિકાસનું પૂરું નામ છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન. આ ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની યોજના છે.
0: આ યોજનાનું લક્ષ્ય છે દેશના 6 અધિસૂચિત અલ્પસંખ્યક સમુદાયો મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી લોકોના જીવનમાં રોજગાર, સ્વરોજગાર અને આવક વધારવાના નક્કર ઉપાયો કરવાનું.
1: આ એક એકીકૃત પહેલ છે જેમાં 5 જૂની યોજનાઓને એક સાથે જોડી દેવામાં આવી છે.
0: પીએમ વિકાસ એ 5 પૂર્વ યોજનાઓને એકીકૃત કરી છે. તે છે શીખો ઓર કમાઓ, ઉસ્તાદ, હમારી ધરોહર, નઈ રોશની અને નઈ મંજિલ. એકીકરણનો હેતુ એ છે કે સ્કિલિંગ, શિક્ષણ, મહિલા નેતૃત્વ, ઉદ્યમિતા અને વિરાસત સંરક્ષણ એક જ છત નીચે એક જ દિશામાં આગળ વધે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: પીએમ વિકાસ 4 મોટા સ્તંભો ઉપર ચાલે છે. આ ચારેયનો અર્થ બહુ સરળ છે, કૌશલ્ય, નેતૃત્વ, શિક્ષણ અને જરૂરી માળખું.
0: પહેલો સ્તંભ છે ટ્રેડિશનલ સ્કિલિંગ, બીજો છે નોન ટ્રેડિશનલ સ્કિલિંગ, ત્રીજો છે વિમેન લીડરશીપ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ અને ચોથો છે એજ્યુકેશન.
1: આ 4 સ્તંભોનું લક્ષ્ય માત્ર કોર્સ કરાવી દેવો નથી, લક્ષ્ય એ છે કે તાલીમ પછી વ્યક્તિને સામે રોજગારનો રસ્તો ખુલે, અથવા તે પોતાનું કામ શરૂ કરી શકે, અથવા તેનો અભ્યાસ પૂર્ણ થઈ શકે અને તેનો આત્મવિશ્વાસ પાછો આવે.
0: મહિલાઓ પર આ યોજનામાં વિશેષ ભાર મુકાયો છે અને દિવ્યાંગ સાથીઓ માટે પણ આમાં જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે આપણે જઈએ છીએ એક ઘર તરફ જ્યાં સપના પણ છે, જવાબદારીઓનો બોજ પણ છે અને એક તક પણ દરવાજો ખટખટાવી રહી છે.
1: દિલ્હીની બહારના વિસ્તારમાં રહેતો ઇમરાન 22 વર્ષનો છે. તેણે 12મા ધોરણ પછી કોલેજ છોડી દીધી હતી કારણ કે ઘરમાં આર્થિક તંગી હતી. ઇમરાનની બહેન સમીરા 26 વર્ષની છે. તેના મનમાં એક સપનું છે કે તે પોતાના હુનરથી કંઈક પોતાનું શરૂ કરે, પરંતુ પરિવાર અને સમાજની ખચકાટ તેને વારંવાર રોકી દે છે.
3: અબ્બુ આજે પણ ઇન્ટરવ્યુ આપીને પાછો આવ્યો, પૂછે છે કે સ્કિલ છે અને મારી પાસે જવાબ હોતો જ નથી.
4: બેટા મહેનત તો તું કરે છે, પરંતુ કાગળ અને ટ્રેનિંગ વગર આજકાલ કામ ક્યાં મળે છે?
5: અને મારું સિલાઈ ભરતનું કામ, લોકો વખાણ તો કરે છે પણ ઓર્ડર આપતા પહેલા 100 સવાલ કરે છે.
6: તમે બંને માટે કઈક એવું થઈ જાય જેનાથી હાથનું હુનર પણ ચાલે અને ઘર પણ, બસ આ જ દુઆ છે.
3: સમીરા, જો મને કોઈએ એક પોસ્ટ મોકલી છે, પીએમ વિકાસ નામની એક યોજના છે.
5: પીએમ વિકાસ, આ શું છે?
0: આ એક એવી યોજના છે જે લોકોના જીવનની વાર્તાઓ બદલી નાખે છે, કારણ કે જ્યારે જાણકારી મળે છે ત્યારે રસ્તો દેખાવા લાગે છે.
1: પીએમ વિકાસ હેઠળ તાલીમ ફક્ત ક્લાસરૂમ સુધી મર્યાદિત નથી, આ તાલીમને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડવામાં આવે છે જેથી તાલીમ પછી રોજગારની સંભાવના વધે.
0: ટ્રેડિશનલ સ્કિલિંગમાં કારીગરો અને શિલ્પકારોને તેમની કલામાં શ્રેષ્ઠ ટેકનિક, ડિઝાઇન, ગુણવત્તા અને બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. નોન ટ્રેડિશનલ સ્કિલિંગમાં એવા કૌશલ્યો આપવામાં આવે છે જે આજે ઉદ્યોગ અને સેવાઓમાં માંગમાં છે.
1: અને મહિલા નેતૃત્વ તથા ઉદ્યમિતા વાળા ભાગમાં મહિલાઓને આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા, નેતૃત્વ કૌશલ્ય અને ઉદ્યમિતાની સમજ આપવામાં આવે છે જેથી તેઓ નોકરી કરવાની સાથે સાથે પોતાનું કામ પણ શરૂ કરી શકે.
0: શિક્ષણ વાળા ભાગમાં શાળા છોડી ચૂકેલા યુવાનોને ફરીથી ભણતર સાથે જોડવામાં આવે છે જેથી તેઓ NIOS જેવા ખુલ્લા વિદ્યાલયના માધ્યમથી 8મા, 10મા કે 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી શકે. ચાલો સાંભળીએ પીએમ વિકાસે કેવી રીતે આમની જિંદગી બદલી નાખી.
3: સમીરા, અહીં લખ્યું છે કે 14 થી 45 વર્ષની ઉંમર સુધીનો લોકો સ્કિલિંગ અને શિક્ષણમાં આવી શકે છે.
5: અને અહીં મહિલા નેતૃત્વ અને ઉદ્યમિતા પણ છે, મતલબ મારા માટે પણ કંઈક હોઈ શકે છે.
3: અને જો આ શીખો ઓર કમાઓ અને નઈ મંજિલ જેવી જૂની યોજનાઓને જોડીને બની છે.
5: પણ બેટા, શું આ બધું આપણા જેવા લોકો સુધી પહોંચે પણ છે?
3: હા અમ્મી, આ આપણા જ માટે છે. હવે હું પણ આનો ફાયદો ઉઠાવીશ, સ્કિલ સાથે જોડાઈશ.
5: હું પણ અમ્મી, હું ઈચ્છું છું કે મારા કામને એક નાનકડી બ્રાન્ડ બનાવું. હું ઈચ્છું છું કે લોકો મારા કામને ઘરગથ્થું કહીને ઓછું ના સમજે.
6: દીકરી, બસ હિંમતથી કામ કરવાનું છે.
3: હા અમ્મી,
5: જો મને ટ્રેનિંગ મળે તો હું મારા જેવી બીજી મહિલાઓને પણ સાથે લઈ શકું છું. અમે બધા મળીને કામ કરી શકીએ છીએ.
3: અને જો હું નોન ટ્રેડિશનલ સ્કિલ શીખી લઉં તો નોકરીના ઇન્ટરવ્યુમાં સ્કિલ છે? એનો જવાબ હા માં આપી શકું.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. આજે અમે તમને લઈ જશું એક એવા સફર પર જ્યાં હાથનો હુનર, મગજની સમજ અને હૃદયનો ઉત્સાહ બધું મળીને એક નવી કહાની લખે છે.
0: આજનો એપિસોડ સમર્પિત છે એક એવી યોજનાને જે હુનરને ઓળખ આપે છે, શિક્ષણને આપે છે બીજી તક, મહિલાઓને નેતૃત્વનો આત્મવિશ્વાસ આપે છે અને પરંપરાને આધુનિક બજાર સાથે

0: ઘણા લોકો સ્કિલ શીખે છે, પરંતુ સ્કિલ પછી પણ સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે કામ કેવી રીતે શરૂ કરવું અથવા બિઝનેસ માટે પૈસા ક્યાંથી આવશે.
1: પીએમ વિકાસમાં ક્રેડિટ લિંક અને બજાર સાથે જોડવાના પ્રયાસો સામેલ છે. આમાં NMDFC જેવી સંસ્થાઓના માધ્યમથી લોન અને નાણાકીય સહાયના રસ્તાઓ પણ જોડાય છે, જેથી તાલીમ પછી લોકો ફક્ત પ્રમાણપત્ર લઈને બેસી ન રહે પરંતુ આગળ વધે.
0: ઘણી વાર તાલીમનો રસ્તો એટલે અવરોધાઈ જાય છે કારણ કે સગવડો નથી હોતી. ટ્રેનિંગ સેન્ટર નહીં, હોસ્ટેલ નહીં, લેબ નહીં, મશીનો નહીં.
1: પીએમ વિકાસનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળો ભાગ PMJVK સાથે કન્વર્જન્સના માધ્યમે જોડાય છે, જેથી અલ્પસંખ્યક બહુમતી ધરાવતા વિસ્તારોમાં આવશ્યક સગવડો વિકસિત થાય અને તાલીમ માટે મજબૂત આધાર બને.
0: હજારો યુવાનો આનો લાભ ઉઠાવીને પોતાના જીવનને બદલી રહ્યા છે. ઇમરાન અને સમીરા પણ આ યોજના સાથે જોડાઈ ગયા અને પોતાના અરમાનો પૂરા કરવા લાગ્યા.
1: ઇમરાને એક ટ્રેનિંગ સેન્ટર જોઈન કર્યું. તેણે શીખ્યું કે એવું કૌશલ્ય જે ઉદ્યોગની માંગ મુજબ છે. તેને સમજાઈ ગયું કે આ તાલીમ ફક્ત પુસ્તક નથી, આ તો જિંદગીની તૈયારી છે.
2: આજે પહેલી વાર લાગી રહ્યું છે કે હું કોઈ બાબતમાં કાબેલ બની રહ્યો છું. પીએમ વિકાસે મારા કોન્ફિડન્સ ને ખૂબ વધારી દીધો છે.
3: ભાઈ, હવે હું પણ ફક્ત ઘરની દીકરી નહીં રહું, હું એક કામ કરનારી મહિલા બનીશ અને બીજા માટે પણ રસ્તો બનીશ.
2: હા સમીરા, આપણે પીએમ વિકાસ થી પોતે કાબેલ બનીશું અને પોતાના જેવા બીજા લોકોને પણ આના વિશે જણાવીશું.
1: પીએમ વિકાસ નો શિક્ષણ ભાગ એ યુવાનો માટે છે જે કોઈ કારણસર શાળા છોડી ચુક્યા છે. આ ભાગ કહે છે કે છૂટી જવું એ અંત નથી.
0: NIOS ના માધ્યમથી શિક્ષણ નો અવસર તેમને ફરીથી મુખ્ય ધારા સાથે જોડે છે. તે ફક્ત ડિગ્રી નથી આપતું, તે આત્મસન્માન પાછું અપાવે છે અને રોજગારના રસ્તાઓ ખોલે છે.
1: પીએમ વિકાસ નો સાર ખૂબ સીધો છે. આ યોજના કહે છે કે જો તમારી પાસે હુનર છે તો તેને દિશા મળે, જો તમારી પાસે સાહસ છે તો તેને સમર્થન મળે, અને જો તમારી પાસે તક નથી તો તક ઉભી કરવામાં આવે.
0: અને સૌથી જરૂરી વાત એ છે કે આ યોજના ફક્ત વ્યક્તિને નથી બદલતી, તે પરિવારની દિશા બદલે છે.
1: જ્યારે ઘરમાં એક વ્યક્તિ આત્મનિર્ભર બને છે ત્યારે ઘરના બાકીના સપનાઓને પણ શ્વાસ મળે છે.
0: અને જ્યારે હજારો લાખો લોકો આત્મનિર્ભર બને છે ત્યારે દેશ મજબૂત બને છે.
1: પીએમ વિકાસ હુનરથી સન્માન, શિક્ષણથી તક અને નેતૃત્વથી આત્મવિશ્વાસ આપે છે. તો હવે અમને રજા આપો, આગામી કડીમાં ફરી મળીશું એક નવી યોજના, એક નવી કહાણી અને એક નવી મંજિલ સાથે. ત્યાં સુધી
0: નમસ્કાર, ખુદા હાફિઝ.

મદદ અમારી મંઝિલ તમારી. હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ. ફરી એકવાર જોડાઈ જઈએ કાર્યક્રમ મનોરંજન સાથે અને સાંભળીએ મનોરંજન કાર્યક્રમના શેષ ગીતો. આ છે ફિલ્મ ચાંદનીમાં સુરેશ વાડકર અને અનુપમા દેશપાંડેનો યુગલ સ્વર, શિવહરીનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દો.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. આ કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો 1990ના દશકમાં જે કંઈ પણ મસ્ત મજાની ફિલ્મો આવી છે એના સરસ મજાના ગીતો. હવે પછીનું આ ગીત છે ઘાયલ ફિલ્મનું, જેમાં સ્વર છે કુમાર શાહનું, આશા ભોસલે અને સબ્બીર કુમારનું, બપ્પી લહેરીનું સંગીત.

0: ઉદિત નારાયણ, અનુરાધા પૌડવાલનો યુગલસ્વર હમણાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ દિલમાં, અને આ સુમધુર સંગીત હતું આનંદ મિલનનું.
1: બમ ચિક ચિક બમ ચિક બમ બમ બમ ચિક ચિક

લક્ષ્મીકાંત પેરેલાલના સંગીતમાં સાંભળીએ સુદેશ ભોસલે, મહંમદ અઝીઝ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સોનલ બાજપેયીનો સ્વર. ફિલ્મનું નામ છે હમ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન અને જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. આ કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ બોડીગાર્ડમાં શ્રેયા ઘોષાલ અને રાહત ફતેહ અલી ખાનનો યુગલસ્વર, હિમેશ રેશમિયાનું સંગીત, શબ્બીર અહેમદ અને નિલેશ મિશ્રાના શબ્દો. અત્યાર સુધી આપ સાંભળી રહ્યા હતા 1990 વર્ષમાં બનેલી ફિલ્મના ગીતો.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં અંતમાં આ હતું ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસનું ગીત, શ્રેયા ઘોષાલ અને વિનોદ રાઠોડનો યુગલસ્વર. અન્નુ મલિકના સંગીત માટે શબ્દો લખ્યા હતા રાહત ઇન્દોરીએ. આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આપના માટે લઈને આવ્યા છીએ લોકસંગીત. લોકસંગીતમાં આજે સાંભળીએ સૌપ્રથમ રમણીકભાઈ કણઝારીયાના કંઠે ગવાયેલા કેટલાક લોકગીતો.

0: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો ભજનો, લોકગીતો. હવે પછીનું લોકગીત સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ની ભાર
1: નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આકાશવાણી રાજકોટ પરથી લોકસંગીતમાં આપ સાંભળી રહ્યા છો કલાકાર રમણીકભાઈ કણઝારિયાના કંઠે ગવાયેલા લોકગીતો. સાંભળીએ હવે પછીનું લોકગીત.

0: હવે પછીનો કાર્યક્રમ માણતા પહેલા કેટલીક જાહેરાતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ

લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે અને માણી રહ્યા છો લોક સંગીત. હમણાં આપ સાંભળી રહ્યા હતા રમણીકભાઈ કંજારિયાના કંઠે ગવાયેલા કેટલાક લોકગીતો, અને હવે સાંભળીએ લોકવાર્તા ઈશ્વરદાસનું અવતરણ. વાર્તાકાર છે પ્રભાત બારોટ.

એક દિવસનો સમય સવારના પહોરમાં સુરાજીએ આશાજીએ પોતાનું વીડ વધાવવા માટે 100 દાડિયા નાખેલા અને તમામ દાડિયા જ્યારે ગામને ચોરે ભેગા થયા છે અને સવારનો પહોર છે, સુરાજીનું વીડ વાઢવા જવું છે અને સવારના પહોરમાં અગિયાચરને માથે ભાણ ઉગ્યા, ભલે ઉગ્યા ભાણ ભાણ તું હાલા ભામણા મરણ જીવન લગ માણ રાખે કાષ્ટ પર આવું તો ઉગ્યો તું અડુડતા ગરવરો અંધારા ગયા હે દેવાય તણો પૂર એ જાણે કરમી કાશ પર આવું કાશ્યપ જહોડો કોઈ જને દણિયણ જેડા દીકરા લાખો દળ ભાંગે લોહી ઉગે ને અજવાળા કરે. પૂરજ નારાયણ ને અંજલિ આપી સંતો ભક્તો કવિઓ જ્ઞાનીઓ ભાસ્કર ને નમસ્કાર કરે છે અને હવારના પહોરમાં સુરાજી આશાજીનો કાકાનો દીકરો ભાઈ ગુમાનદાન, જેનું નામ ગુમાનદાન પણ અમે ગુમાની અહંકારી ક્રોધી અને તોફાની માણા હતો, હવારના પહોરમાં પોતે લોટો ઢોળવા નીકળ્યા છે અને બરાબર ચોરા પાયાથી નીકળ્યા ને 100 જેટલા દાડિયા ભાયા માણસનું ટોળું ભાયું. એલા આ ટોળું કેમ ઉભા છો અહીંયા? કે બાપુ સુરા બાપુ આશા બાપુ પોતાનું વીડ વઢવે છે એટલે અમને દાડીએ લઈ જાય છે, એટલે બધા ભેગા થયા છે. ગુમાનદાન બોલ્યો, સુરા બાપુ ને આશા બાપુ તમારા બાપુ છે, વીડ તો મારે વાઢવાનું છે. હાલો તમામ દાડિયાઓ અહીંથી સીધા આપણા વીડમાં વહેતા થાવ, હે આપણા વીડમાં હવ પધારો અને આપણું વીડ વાઢવાનું ચાલુ કરી દો. સુરાજી આશાજીનું પછી વાઢજો. માણસો મુજાણા દાડિયા મુજાણા પણ રાજા કે હાણ પાહો પડે જા, તોફાની માણા વહેરો માણા હાવજ ને કોણ કે તારું મોઢું ગંધાય. દાડિયા બિચારા પોતાને ઈચ્છા નથી, છતાં પણ ગુમાનદાનનો કેપ અને ગુમાનદાનના દાબથી ગુમાનદાને જ્યાં કીધું ત્યાં ગુમાનદાનના વીડ વાઢવા આવી ગયા. અહીંયા સુરાજી ને આશાજીને ખબર પડી કે આપણા જે ખડવડું આપણે જે દાડિયા નાખ્યા એ ગુમાનદાન એના વીડમાં લઈ ગયો છે, હવે શું કરશું.

જેને આવ્યું હે વળે આખરે એને હવળું નો હોવાય, પણ કમતિયાને મતી આપો હોય એનું કમ તે મન કોળાય. સમય પલટે બુધી જાત હે રાવ રંકની રીતા, કંચનના મૃગને કારણે રામે ગુમાવી સીતા. જ્યારે સમય બદલવાનો થાય અને જ્યારે પડતીના નિશાન આવે ત્યારે પોતાની બુદ્ધિ નષ્ટ થાય, પોતાની બુદ્ધિ દુર્બુદ્ધિ થાય. ગુમાનદાન તો દાડિયા લઈ ગયો. સુરાજીને આશાજીએ વિચાર કર્યો. સુરાજી પોતાના નાના ભાઈ આશાને કહે છે, આશા અરે ગુમાનદાન દાડિયા તો ભલે લઈ ગયો, પણ આ 100-150 માણાની રસોઈ આ લાડુ બનાવ્યા છે, આ દેવા કેને, જમવા કેને દેવું? ત્યારે આશાજીએ સરસ મજાની વાત કરી, મોટા ભાઈ કાલ રાતે ગામના પાદરમાં કાલ હાંજે એક સાધુની જમાયત આવી છે. હિમાલયના કોઈ સાધુ છે અને મહાપુરુષો છે અને બાવલિયા છે, સંતની જમાત છે, તો સ્વાર્થ ને પરમાર્થ બે ભેગા એમ કે આ જો સાધુ આવે જમાત લઈને તો આપણે જમાડી દઈ. હવારના પહોરમાં સાધુ પોતાના અખાડાની માલિપા નાહી ધોઈ કમ્પ્લીટ થી પૂજા પાઠ કરી આખા શરીરે ભસ્મ લગાડી આલા ગિરનારી પ્યાલા ત્યારી દમદાર બેડા પાર ઠંડા પહર કિલ્લેર જોગી અભૂત કી મેર, કોઈ પે જેર કોઈ પે ગાજા બપોરિયા ફીર સુકી નદીએ ચલા દે નીર. આલા ગિરનારી ગિરનારી કરતા બાવલિયા બાપા કોઈ કસરત કરે છે, કોઈ યોગો આસનો કરે છે, અને એ વખતે હવારના પહોરમાં સુરાજી ને આશાજી બે ભાઈ આવ્યા. નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. હવે આ જમાત 100 સાધુની જમાત છે, જેના મહંત છે જ્વાલાગીરી સાધુ.

હિમાલયના સંત છે, મહાન પરોપકારી સંત છે, અને આવી નમસ્કાર કરીને કીધું, બાપુ એક પ્રાર્થના અરજી કરવા આવ્યા છીએ, એક વાત કરવા આવ્યા છીએ. બોલો બોલો, સવારના પોરમાં શું વાત છે? કે બાપુ, તમારે તમામ તમારા બધા સાધુજનો જમાતના સાધુ લઈ અને અમારી ઝૂંપડીએ જમવા આવવાનું છે. અત્યારમાં ઘા બાપુ અટાણમાં જ. કે સાધુ તો ખુશ થઈ ગયા. હિમાલયના સાધુ જ્વાલાગીરી મહંત બોલ્યા, ભલે ભલે ભાઈ, જાઓ તમે તૈયારી કરો, અમે હમણાં અડધી કલાકમાં તમારી ડેલી આવી છે.

માનવ જાણે મે કરુણ કરવા વાળો કોઈ, પણ આદિરાજો ને અધુવચરીએ હો મારો હરીરે કરે તે હોય. સુરાજી આશાજી પોતાની ડેલીએ ઘેરે આવી અને પોતાની ડેલીની પ્રસારમાં આસન નાખી દીધા. જમવાની સુગરતા તૈયાર થઈ ગઈ છે અને થોડી વારમાં બાપા આ જોગીડા આલા ગિરનારી આલા ગિરનારી અને હો સાધુની 100 સાધુની જમાયત સુરાજીની ડેલીએ આવ્યા. હવને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, આદર આવકાર આપી અને હવારના પહોરની માલિપા બરાબર 9 વાગ્યાનું ટાણું છે અને ડેલીની પ્રસારની માલિપા સાધુડાને જમવા બેહાડ્યા. ત્યારે જગતમાં કેસે બાપ ટુકડો એનો ઢુકડો, સંતો કવિઓ જ્ઞાનીઓ ભક્તો બધાએ અન્નદાનને વિશેષ માન આપ્યું છે. અનુસમાન વો હોડો નહીં, જરણા જેવો નહીં જાપ, કૃષ્ણ જેવો નહીં દેવતા, હો આ તો નિંદા જેવું નહીં પાપ. કરવું હોય તો આપો ટુકડો, વધતા નહીં લાગે વાર, મૂળ વિનાનું કાયા જાળવું. સંતોએ પણ અન્નદાનને મહત્વ આપ્યું છે. હવારના પહોરમાં સાધુડા જમવા બેસી ગયા. ઈ ગરમાગરમ ચોખા ઘીના ચૂરમાના લાડુ, દાળ ભાત શાક અને આ સાધુને પ્રેમથી મીંડા જમાડવા. ભગવાનને વાતો રાખવી છે, ખૂબ પેટ ભરીને સાધુને સંતોને જમાડ્યા, જમાડી અને 100 સાધુને પોતાની યથાસ્થિતિ દક્ષિણા આપી અને ઉભા કર્યા. હવે સાધુ અહીંયા દક્ષિણા લઈને ઉભા થયા, પણ જ્વાલાગીરી મહંત હિમાલયના સાધુ એને વિચાર કર્યો કે હવારના પોરમાં અમારે માટે આ રસોઈ તૈયાર કરી કેમ. સુરાજીને બોલાવ્યા, વાત કરી. સુરાજી હાવ સાચું બોલજો, તમે અમારા માટે આ રસોઈ બનાવી હતી? બાપુ હવે જે હોય તે, અમારી સંસારીની ઝઘડામાં તમારે કઈ પડવાનું હોય નહીં બાપુ, હવે જે હોય તે, પણ હવે તમે જમી લીધું એટલે બસ. એવા ટાણે ભગવાનને વાતો રાખવી અને હિમાલયના સાધુ બોલ્યા, નહીં સુરાજી, હવારના પોરની માલિપા અમે સાધુડા છે અને બાપ તું બારહડ છો, દેવી પુત્ર છો, ખોટું ન બોલતો, જેમ હોય એમ ઘટના કહી દે. કે બાપુ અમારે વીડ વઢવું હતું અને હો દાડિયા નાખ્યા હતા અને દાડિયા કીધું બાપુ તમારી મજૂરી, તમારી દાડી, તમારા પૈસા લેવા નથી. એટલે અમે વિચાર કર્યો કે મફત કામ કરાવાય નહીં, આપણી પ્રજા છે તો એને પ્રેમથી જમાડવા છે. એટલે બાપુ આ રસોઈ મેં દાડિયા માટે બનાવી હતી. તો કે દાડિયા ક્યાં ગયા? કે બાપુ હવે જે બન્યું એક નહીં, સાચી વાત કરે કે દાડિયા અમારે કાકાનો દીકરો ગુમાનદાન નામ છે અને ગુમાનદાન હવારના પોરમાં દાડિયાને ભાળી ગયો ચોરે અને તમામ દાડિયા એના જંગલમાં મોકલી દીધા વીડ વાઢવા. અમે વિચાર કર્યો કે આપણે સાધુને જમાડી દઈ. સાધુ કે આ હા હા, ગુમાનદાનના આટલો ગુમાન, હાલો સમજાવવા જાઉં છું. બાપુ કે રવાદીઓ સમજાવવા જેવો નહીં, નહીં કે સાધુ માયનાને હવારના પોરમાં ગુમાનદાનની ડોલીએ આવ્યા. હવે અહીંયા ગુમાનદાન હજી કહુંબો લીધો નથી, નોકર ચાકર કહુંબો ગાળે છે અને આ સાધુ ફળિયામાં

0: આવીને ઉભા રહ્યા, ગિરનારી ગિરનારી આવો આવો માયતમાં આવો. તેરા નામ ગુમાનદાન? કે હા બાપુ મારું નામ ગુમાનદાન. બહુ ગુમાન છે, બહુ અભિમાન છે બેટા, અભિમાન નહીં રાખવાનું. ગુમાનદાન બોલો, બાવાજી કામ હોય વાત કરો, જાજી માથાકૂટ કરો, માં હજી કહું બો લીધો નથી, બેહવું હોય તો બેહો, જાવું હોય તો જાઓ, બાકી વાત કરો સીધી. ભલા માણા સુરાજી તારો ભાઈ, આશાજી તારા ભાઈ, અને એના જે દાડિયા હતા તું જંગલમાં લઈ ગયો, એને રસોઈ બગડી. ઠીક છે, રસોઈ તો સંતો ખાઈ ગયા, પણ આવો ગુમાન ન હોવો જોઈએ. અણગુમાનદાન નો મગજ ગયો. સાધુ મહાત્મા, સંસારીના ઝઘડામાં તમારે પડવાની જરૂર નથી, લોટ માગી ખાવ બરાબર છે, જ્યાં જાતા હોય જાઓ અને વેતા થાવ. સાધુ બોલા, વેતો તો થાય પણ તારો ગુમાન ઉતારવાની જરૂર છે, તારે ગુમાન બહુ છે અને લાકડું લાકડાને ભારે ભાંગે, લે હવે જાવ છું પણ જજે, તારો ગુમાન ઉતરી જશે. સાધુ નીકળ્યા ત્યારે ગુમાનદાન બોલ્યો કે બાપુ જાવ તો ભલે જાવ, પણ સુરાજીને પેટ સંતાન નથી, દીકરો દેતા જજો, નકર ગરા મને આવશે. અને આ સાધુ બાપા અંગૂઠાની જાળ માથે દાણા દાણા ગાજી, આ હા હા હા. અને ઈ સુરાજી પાસે આવી અને હિમાલયના સાધુએ કીધું કે જા બાપ, હું હિમાલયમાં જાઉં છું, અહીંયા જીવતા સમાધિ લઈશ, અને સંવત 1515 માં તારે ઘરે દીકરાનો જન્મ થશે અને એનું નામ ઈશ્વરદાસ રાખજે. જાકે અને સાધુ હિમાલયમાં જઈ જીવતા સમાધિ લીધી, ઈ જ્વાલાગીરી એનું નામ સમાધિગીરી નામ પડ્યું. અને ઈ જ્વાલાગીરી સાધુએ સુરાજીના ઘરે અમરમાં નામના જે ચારણી એને પેટ અવતાર લીધો. અને કહેવાય છે સમત 1515 માં જન્મ ઈશ્વર ચંદ ચારણ વ્રણ ચકોર માં હા તો ઉણ દિન હુઓ આનંદ. સન 1515 માં ઈશ્વરદાસ નો જન્મ થયો. આ ઈશ્વરાસો પરમેશ્વરા નવખંડ ધરતીમાં જેને નામ અમર રાખ્યું, આ ઈશ્વરાસો પરમેશ્વરા જેની ઘણી વાતો છે, પણ આ એનું અવતરણ. અને આ આપણે અહીંયા વાતને પૂરી કરી.
1: ઈશ્વરદાસનું અવતરણની લોકવાર્તા હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રભાત બારોટના કંઠે. અમારા હવે પછીના કાર્યક્રમો થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું, તો જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે.

રાજ્યમાં ધોરણ દસનું સરેરાશ 83.86% પરિણામ જાહેર. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીનીઓનું 88.28% અને વિદ્યાર્થીઓનું 80.12% પરિણામ. આ વખતે 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 90,863 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ મળ્યો છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. દાહોદ જિલ્લાના મૂન ખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ રહ્યું. નર્મદા જિલ્લાનું સૌથી વધુ 90.85% અને પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ જાહેર. આ વખતે 1,697 શાળાએ 100% પરિણામ મેળવ્યું છે, તો 164 શાળાનું 30% કરતાં ઓછું પરિણામ આવ્યું. ભારતીય શેરબજારના પ્રારંભિક સત્રમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 150થી વધુ અને નિફ્ટીમાં 60થી વધુ પોઈન્ટનો ઉછાળો. અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ તેમજ દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો. હવે પછી

0: 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલા આરતી ફિલ્મના ગીતથી.

આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો દિલ હી તો હૈ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરોમાં.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું વડાલી બ્રધર્સે ગાયેલી નિદા ફાઝલીની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

0: गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: શબ્દો છે નિદા ફાઝલીના, કલાકાર જગજીત સિંહ।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
2: કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમે ગાયેલી ગુલઝારની શબ્દરચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

0: ફોન નંબર 07932 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07932 58 409.
1: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
2: કાર્યક્રમના અંતમાં સાંભળશો હરિહરનના કંઠમાં સઈદ રાહીની આ ગઝલ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું. ઓસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય બળતણ ભંડાર વધારવા અને કાયમી સરકારી માલિકીના બળતણ ભંડાર સ્થાપિત કરવા બજેટ પ્રસ્તાવમાં $7.20 કરોડના બળતણ સુરક્ષા પેકેજની જાહેરાત કરી. વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ 1.21% ઘટાડા સાથે $108 પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હોવાના અહેવાલ. દીનદયાળ બંદર સત્તામંડળે પ્રવાહી ગ્રીન હાઇડ્રોજનના નિકાસ માટે GH2 સોલાર સાથે કરાર કર્યા. અલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું. 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત 7 ક્રુ મેમ્બર્સને બચાવાયા. ભારતના સમુદ્રી ઉત્પાદનોની નિકાસ 72,000 કરોડ રૂપિયાને વટાવી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. રાજ્યનું ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ આવ્યું. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. આ વખતે 1,697 શાળાએ 100% પરિણામ મેળવ્યું તો 164 શાળાનું 30% કરતા ઓછું પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા પર કડક કાર્યવાહીનો ચૂંટણી પંચનો નિર્દેશ. નેપાળના રસ્તે કૈલાશ માનસરોવરની યાત્રા આવતા અઠવાડિયાથી શરૂ થશે. ભારતીય તીર્થયાત્રીઓ માટે બુકિંગ પ્રક્રિયા શરૂ. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ. શબ્દોમાં મહેકતી યાદો. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના 90 વર્ષના ઇતિહાસની ગૌરવશાળી પળોની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા સાથે વર્ષોથી જોડાયેલા આપણા નિવૃત્ત ઉદ્ઘોષક કે જેમણે પોતાના બુલંદ અવાજ દ્વારા શ્રોતાઓના દિલ જીત્યા હતા અને આજે પણ એ અવાજ ભાવકોના મન હૃદયમાં સચવાયેલો છે તેવા શ્રી પ્રવીણ દવે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. આકાશવાણીની 90 વર્ષની સફળ યાત્રામાં પ્રવીણભાઈનું પણ યોગદાન બહુ મોટું રહ્યું છે. તેમણે રોજબરોજની ઉદઘોષણાની સાથે સાથે ખૂબ જ સારું લેખન કાર્ય કર્યું હતું, ખૂબ જ સારા કાર્યક્રમો બનાવ્યા હતા અને એ કાર્યક્રમો શ્રોતાઓએ ખૂબ વખાણ્યા પણ હતા. તો પ્રવીણભાઈ, આ ઐતિહાસિક ક્ષણે આપનું આકાશવાણીના સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે.
2: નમસ્કાર દેવાંગ. નમસ્કાર શ્રોતા મિત્રો.
1: પ્રવીણભાઈ, આપનું રેડિયો સાથે જોડાણ કેવી રીતે થયું?
2: દેવાંગભાઈ, રેડિયો સાથે મારું જોડાણ કેવી રીતે થયું એ પહેલા 90 વર્ષની વાત છે તો રેડિયોની શરૂઆત એટલે કે આકાશવાણીની આખા સમગ્ર ભારતમાં શરૂઆત કેવી રીતે થઈ અને રેડિયોનો એક ખ્યાલ કેવી રીતે જન્મ્યો એની સંક્ષિપ્તમાં વાત કરું.
1: બિલકુલ.
2: મહાભારતની અંદર સંજય રનિંગ કોમેન્ટ્રી આપે છે, કૃષ્ણ શંખનાદ કરે છે અને સાથે સાથે જ્યારે યુદ્ધ ખેલાય છે ત્યારે રણ દુદુંભીઓ વાગે છે તો આ અવાજ જે છે એ એક કાનથી બીજે કાન સુધી પહોંચે છે. એનો અર્થ એ થયો કે હવામાં ધ્વનિ તરંગો તો છે જ, એ અસ્તિત્વ ધરાવે છે. હવે આ ધ્વનિ તરંગોને કેવી રીતે કેન્દ્રિત કરવા અને એને લોકો સુધી વાયરલેસ એટલે કોઈપણ પ્રકારના માધ્યમ વગર પહોંચાડવા એનો સૌથી પહેલો ખ્યાલ જો કોઈને આવ્યો હોય તો 19મી સદીના અંતમાં લ્યુમેલિયો માર્કોની એને આવ્યો હતો.
1: જી,
2: એટલે એને કહ્યું કે ધ્વનિ તરંગો તો છે તો એને નિયંત્રિત કરવાની જે વાત છે એની પર એને રિસર્ચ કર્યું અને સૌથી પહેલો એ રેડિયોનો ખ્યાલ આવ્યો. આ રીતે રેડિયોની શરૂઆત થઈ.
1: જી.
2: અને પછી જે ધ્વનિ તરંગો હતા એ ધ્વનિ તરંગોને કેવી રીતે માપવું, કેવી રીતે લંબાઈ ધરાવવી અને કેવી રીતે એને નિયંત્રિત કરવા એનો ખ્યાલ જે છે એ ખ્યાલ આપ્યો તો આપણે ફેસલેન્ડીએ અને એક હેનરી હર્ટ્ઝ. એટલા માટે આજની તારીખમાં એ તરંગોની જે લંબાઈ છે એ હર્ટ્ઝ પર માપવામાં આવે છે. હવે આ રીતે રેડિયોની શરૂઆત થઈ. પછી ભારતની જો વાત કરીએ આપણે તો ભારતની અંદર 1923માં એ વખતે મુંબઈ, એ વખતનું મદ્રાસ, એ વખતનું કલકત્તા, આજનું કોલકાતા અને ચેન્નઈ, આ ત્રણ શહેરોમાં છે ને રેડિયો ક્લબ ચાલતી હતી. આ રેડિયો ક્લબ ચાલતી હતી, આ રેડિયો ક્લબ જે કાર્યવાહી કરતી હતી, કામગીરી કરતી હતી, એમાં એનું દેવાળું ફૂંકાઈ ગયું. એ દેવાળું ફૂંકાઈ ગયું એટલે એ વખતની જે અંગ્રેજ બ્રિટિશ રાજ છે એને એ ત્રણેને ઉગારવા માટે એને કબજો કરી લીધો છે અને સૌથી પહેલા ઇસ્ટ ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ સર્વિસની શરૂઆત કરી. અને એ શરૂઆત કર્યા પછી 1936માં એ ઓલ ઇન્ડિયા રેડિયો, પછી આકાશવાણી કેવી રીતે આવી એ મૈસૂરની અંદર ડોક્ટર ગોપાલન એમણે એમના ઉદબોધનમાં સૌથી પહેલી વખત આકાશવાણી એવો શબ્દ પ્રયોજ્યો હતો. ત્યારથી ઓલ ઇન્ડિયા રેડિયોને આકાશવાણી કહેવામાં આવે છે. અને એ પછી તો શરૂઆત જે આકાશવાણીનું નેટવર્ક શરૂ થયું જે આજ સુધી આપણે કહીએ તો એક
1: અવિરત યાત્રા ચાલુ રહી છે.
2: એ યાત્રાની અંદર એક સહયાત્રી તરીકે હું લગભગ 1982માં જોઈન્ટ થયો.
1: જી રવિભાઈ, બહુ સરસ વાત કરી આપે. આકાશવાણી કેવી રીતે શરૂ થઈ એની શરૂઆતથી માંડીને અત્યાર સુધી જે અવિરત યાત્રા એની ચાલુ રહી છે અને આપ એમાં 1982માં જોડાયા. તો પ્રવીણભાઈ, જયારે પહેલીવાર માઇક્રોફોન તમે ફેસ કર્યું, લાખો અદ્રશ્ય શ્રોતાઓ સામે બેસીને 354.6 મીટર અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે એવું તમે બોલ્યા હશો, તો એ વખતે કેવો રોમાંચ થયેલો આપને?
2: જો દેવાંગભાઈ, માઇક્રોફોનમાં અસંખ્ય કાણા હોય
1: છે.
2: એ જે છિદ્રો છે ને, એ પ્રત્યેક છિદ્રમાં મને ચહેરો દેખાતો.
1: વાહ, ક્યા બાત!
2: એટલે મારી સામે કોઈ છે ને એવું મને કોઈ ત્યારે ફીલ થતું જ નહોતું, પણ એ છિદ્રો મને ચહેરા દેખાતો. મારી સામે ઓડિયન્સ બેઠું છે, લોકો બેઠા છે. હવે એ લોકોને મારે કંઈ પણ પીરસવું હોય અથવા તો કહેવું હોય તો હું સૌથી એમને પહેલા મારી સાથે કનેક્ટ કરતો. અને બીજું એક વસ્તુ હતી કે એ લોકો મને સાંભળે એવી શૈલી મારે વિકસાવી અને કાર્યક્રમો પીરસવા, એવું મેં શરૂઆતથી નક્કી કર્યું.
1: પ્રવીણભાઈ, ભારતમાં આકાશવાણીના 90 વર્ષ થશે અને અમદાવાદ આકાશવાણીને પણ 77 વર્ષ પૂરા થયા છે. આમાંથી લગભગ 3-1 દાયકા તમે આકાશવાણી સાથે જોડાયેલા રહ્યા, તો સમગ્ર સફર આપે કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડી?
2: જુઓ, પહેલા તો આને

0: મારી માતૃસંસ્થા જેને કહીએ, કારણ કે મેં નોકરી નોકરીની સ્વરૂપે સ્વીકારી જ નહોતી. એક અમારું પેશન હતું, એક મને ખૂબ રસ અને રૂચિ હતી.
1: જી,
0: એટલે મેં આકાશવાણીમાં નોકરીના પહેલા દિવસથી લઈને આખરી દિવસ સુધી આ મારો રસનો વિષય છે, સાથે સાથે મારી કારકિર્દી ઘડનાર સંસ્થા છે અને મારા શ્રોતાઓ જે છે એ મારી પાસેથી માહિતી અને મનોરંજન મેળવવા માટે અત્યંત અને કાયમ માટે ઉત્સુક રહે એવા મારા પ્રયાસો હંમેશા રહ્યા છે.
1: જી જી,
0: એટલે હું એ બધા પ્રયાસોને વિવિધ કાર્યક્રમો દ્વારા વિવિધ જુદી જુદી શૈલીમાં પ્રસ્તુત કરી અને પછી હું એમને સુધી એમને માહિતી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરતો અને મનોરંજન પીરસવાનો પણ પ્રયત્ન કરતો હતો. બીજું કે જે સ્ટાફ હતો અમારા સમયમાં, જ્યારે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈ આજ દિન સુધીમાં મોટા ભાગના જે રેડિયો સાથે સંકળાયેલા હતા, એટલે રેડિયોમાં જે નોકરી નતા કરતા પણ કલાકારો હતા, કવિઓ હતા, સાહિત્યકારો હતા, સંગીતકારો હતા, ગાયકો હતા, આ બધા બહુ ઉચ્ચ કક્ષાના હતા. એમને જે આદર અને એમની જે એક આભા હતી, એ આભા આમ તો જોકે આકાશવાણીને કારણે પણ ઉભી થયેલી હતી અને સાથે સાથે આકાશવાણી એમનું પણ એટલું જ યોગદાન રહ્યું છે. એટલે આકાશવાણીની સમૃદ્ધિ જે છે એ સમૃદ્ધિના એ કારણો હતા.
1: આકાશવાણી સાથે સંકળાયેલા હજારો કલાકારો જે હતા એમણે એક આકાશવાણીને સમાજ સુધી પહોંચાડવાનું કામ કર્યું, લોકભોગ્ય બનાવ્યું આ માધ્યમને અને એક રસ ઉભો કર્યો કે જેથી કરીને એ વખતે તો કોઈ ટીવી કે કોઈ બીજા કોઈ મનોરંજનના સાધનો હતા નહીં અને રેડિયો એ કામ બહુ જ સફળતાપૂર્વક નિભાવ્યું. તો પ્રવીણભાઈ, વિવિધ ક્ષેત્રે આકાશવાણીનું સમાજ પ્રત્યે પ્રદાન બહુ જ મોટું રહ્યું છે અને નૈતિક જવાબદારી વાળું રહ્યું છે, તો તેના વિશે આપ શું કહેશો?
0: દેવાંગભાઈ, આકાશવાણીનું કામ જે છે એ સૌથી પહેલું કામ તો માહિતી પીરસવાનું છે.
1: જી,
0: હવે માહિતી જે છે ને એ જેને કહીએ ને આપણે કડવી દવા છે, સીધે સીધી ગળે ને ઉતરે, એટલે આપણે એને સુગર કોટેડ કરવી પડે.
1: જી,
0: એટલે એની મનોરંજન ઉમેરાયું, એટલે રેડિયો પછી માહિતી અને મનોરંજનનું સશક્ત માધ્યમ બન્યું.
1: જી,
0: એટલે માહિતીમાં લોકોના છે ખેડૂત, મજૂર વર્ગ ગણીએ, મહિલા, બાળકો, બુઝુર્ગો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તમામને આવરી લેતું. હવે આ તમામને જરૂરી માહિતી પૂરી પાડવા માટેનું કામ આકાશવાણી કરે ત્યારે એ સીધે સીધી માહિતી જો એને પહોંચાડે તો એનો પ્રયાસ છે ને એ સફળ ના થાય,
1: ડ્રાય થઈ ગયો,
0: એટલે ડ્રાય થઈ,
1: બોરિંગ લાગે.
0: હા, બોરિંગ લાગે, એટલે એમાં મનોરંજનનું તત્વ ઉમેરાયું.
1: જી,
0: એવું મનોરંજનનું તત્વ જે ઉમેરાયું એને કારણે શું થયું કે કેપ્સ્યુલ સરસ થઈ ગઈ અને લોકોને એ માહિતી જે રીતે પહોંચાડવાની હતી, જે સમયમાં પહોંચાડવાની હતી અને જેવી રીતે પહોંચાડવાની હતી એવી રીતે પહોંચાડવામાં આકાશવાણી ખૂબ સફળ રહ્યું. દાખલા તરીકે આપણે લઈએ નાટક, તો નાટક એ સમયમાં પણ રંગભૂમિ પર ભજવાતા હતા અને લોકપ્રિય હતા, પણ આકાશવાણીએ જે નાટકો શરૂ કર્યા એ હેતુ સફળ નાટકો શરૂ થયા.
1: જી,
0: દાખલા તરીકે દહેજ પ્રથા છે, તો હવે દહેજ પ્રથા વિશે આપણે એમ કહીએ કે ભાઈ તમારે દહેજ ના લેવું જોઈએ, કામ ના કરવું જોઈએ, તો લોકો પર સીધું નહીં ગળે, પણ એને એક એ મુદ્દાને આખું નાટ્ય સ્વરૂપ આપવામાં આવ્યું અને એટલું રોચક, રોમાંચક અને રસિક નાટક બનાવવામાં આવ્યું જેથી કરીને સમાજમાં જે મેસેજ, જે સંદેશ પહોંચાડવાનું કામ આકાશવાણીનું હતું અથવા તો એ હેતુ હતો, એ હેતુને સિદ્ધ કરવામાં આકાશવાણી ખૂબ ખૂબ ખૂબ સફળ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. ઘણા વચ્ચે એવા માને છે કે ભાઈ આકાશવાણીનું હવે બહુ અસ્તિત્વ નથી અથવા તો શ્રોતાઓ નથી કે એનું કોઈ મહત્વ રહ્યું નથી, એ ભૂલ ભરેલું છે.
1: જી,
0: આકાશવાણી જે છે ને એ સદાય સદાય કાળ છે. આ ઠીક છે, એને આપણે દર્પણ લાવીએ તો એની પર થોડી ઝાંખપ આવે પણ એને સાપ્તાહિક થઈ શકે, એવી રીતે એની સામે જે પડકારો ઉભા થયા, એના જે સ્પર્ધકો ઉભા થયા એને કારણે કદાચ એક સમય એમ લાગે કે આકાશવાણીની મહત્તા ઘટી ગઈ છે, પણ ના, એની મહત્તામાં કોઈ દોરાવાર પણ ફેર પડ્યો નથી.
1: પ્રવીણભાઈ, આપની જે કારકિર્દી રહી આકાશવાણીમાં, એમાં ઘણા બધા કાર્યક્રમો કર્યા, તો એ કાર્યક્રમો વિશે થોડી માહિતી આપશો?
0: જો મેં શરૂઆતના દોરમાં હું વડોદરા હતો, એટલે વડોદરાની મેં કેમેરાની આંખે એવો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મના કલાકારોની મુલાકાત અને એમને લગતા ગીતો અને રજૂ કરવાનો બહુ લોકપ્રિય કાર્યક્રમ થયો હતો. એ પછી હું અમદાવાદ આવ્યો, અમદાવાદમાં આવ્યા પછી ફોન ઇન કાર્યક્રમ શરૂ થયો વિવિધ ભારતીમાં હતો ત્યારે, પછી વિવિધ ભારતીમાં પ્રાઇમરીમાં પણ થયો, ત્યારબાદ નાટકો પ્રસ્તુત કર્યા, રૂપકો લખ્યા અને ગ્રામોફોન કરીને એક કાર્યક્રમ હતો, પછી જય ભારતી ઉપરથી એક હિન્દીમાં ફિલ્મ ઉપરનો આધારિત કાર્યક્રમ હતો, આ બધા જે કાર્ય

0: ભારતીય ફિલ્મો કે સ્તંભ,
1: ભારતીય ફિલ્મો કે સ્તંભ,
0: અને યાદ કિયા દિલ,
1: યાદ કિયા દિલ ને,
0: પછી ફિર યાદ કિયા દિલ ને,
1: યાદ દિલ ને, આ બધા કાર્યક્રમો હતા. જે કાર્યક્રમોની લોકપ્રિયતા તમે તો આજે છો રેડિયો માં, એટલે તમને ખબર જ હશે, આજે પણ પત્રો આવતા હશે. પરંતુ એ બધું જે રસ તો હતો જ, પણ આકાશવાણીને સમૃદ્ધ કરવા માટે, લોકોને આકાશવાણી તરફ માન ઉત્પન્ન થાય એની તરફ ખેંચાય એ માટે પણ કાર્યક્રમોમાં સૌથી વધુ ને વધુ રસ ઉમેરવાનું કાર્ય અમે કરતા હતા.
0: પણ પ્રવીણભાઈ, સાથે સાથે એ પણ મારે જરૂર કહેવું પડશે કે એ કાર્યક્રમોને રસપ્રદ બનાવવા માટે આપ જે મહેનત કરતા હતા, આપ જે રિસર્ચ વર્ક કરતા હતા, એક એક માહિતી જે લઈને આવતા હતા, એ ક્યાંય કોઈને, હવે અત્યારે તો આ જમાનામાં સોશિયલ મીડિયા પરથી બધું જ મળી જતું હોય છે, પણ એ સમયમાં તમે પુસ્તકો કેટલા બધા વાંચ્યા હશે, તમે કેટલું બધું સંશોધન કર્યું હશે ત્યારે જઈને એ પ્રોગ્રામ બનતા હતા.
1: ના, વાત સાચી છે દેવાંગી તમારી. એ સંશોધન એ નાનપણથી એક શોખ હતો.
0: જી,
1: એ એક શોખ એવો હતો કે છાપાઓ વાંચીએ ને, એટલે એમાં કંઈક જરૂરી હોય એની કાપલી કાપી લેવાની, કતરણ ભેગા કરવાની મને શોખ હતો, અને એ રીતે માહિતી ભેગી કરવાનો મને ખૂબ શોખ હતો. ઘણી વખત નાસ્તો મંગાવીએ તો મને નાસ્તામાં રસ ના હોય, પણ એ નાસ્તાનું જે પડીકું બંધાવી એ છાપામાં મને રસ હોય, અને એમાં કોઈ માહિતી હોય તો એ છાપાની ગંદુ છાપું હોય તો હું લઈ લઉં એને. આ રીતે મેં બધી માહિતી ભેગી કરી હતી અને આકાશવાણીમાં એને પ્રોગ્રામ સ્વરૂપે મેં એને પ્રસ્તુત કરી હતી. એક બે ત્રણ કાર્યક્રમોની હું વાત કરું. ફોન ઇન કાર્યક્રમ જયારે કરતો હતો ત્યારે એક બહેનનો ફોન આવ્યો, અને એ બહેન નેત્રહીન હતા અને સંસારની દાંપત્ય જીવનની વાત ચાલતી હતી. ત્યારે મેં બહેનને પૂછ્યું કે બહેન, તમે જન્મથી નેત્રહીન છો કે? હા. તો મેં કહ્યું કે જયારે તમને પ્રથમ બાળક જન્મ થયો, તમારા પ્રથમ બાળકમાં, ત્યારે તમને કેવી ફિલિંગ્સ થઈ? એટલે એમણે કહ્યું કે પ્રવીણભાઈ, હું જયારે જન્મી ત્યારે મારી આંખો નહોતી, એ દિવસથી માંડીને કોઈ જિંદગીમાં ક્યારે મેં કોઈ ફરિયાદ, કોઈ કમ્પ્લેન કે પ્રભુને પણ નથી કરી, પણ જે દિવસે બાળક જ જન્મ્યું એ દિવસે મારે, મને પ્રથમ વખતે ભગવાનની ખામી અથવા તો ભૂલ અથવા તો એને મને છેતરી અથવા તો એણે મારી સાથે ખોટું કર્યું એવી પહેલી વખત ફીલ થઈ મને આંખો ન આપીને. કારણ કે દુનિયામાં એવી કઈ માં હોય કે જે એના બાળકના પ્રથમ વખત ચહેરો ના જોઈ છે? ત્યારે કે મને ફીલ થયું હતું, પણ સત્ય મેં સ્વીકારી લીધું. અને ત્યાર પછી એ બેન આગળ ભણ્યા અને એમણે એટલી મોટી સંસ્થા કરી સુરેન્દ્રનગરમાં, અને એ સંસ્થામાં આજે ભણતી તમામ નેત્રહીન બાળાઓની એ માં છે. આ એક કાર્યક્રમ. બીજો એક કાર્યક્રમ, એક નાટક કરી દીધું જે તમે સાથે હતા, નરવણ.
0: જી, નરવણ.
1: હવે નરવણ નાટક જયારે એ એક કિન્નર ઓપનનું નાટક હતું.
0: જી.
1: અને એક પ્રક્રિયા છે, કિન્નર થવા માટેની જે પ્રક્રિયા છે એની વાત હતી. એટલે હું અને મૌલિન મુનશી, દેવાંગ પણ તમે પણ હતા, લાઈવ રેકોર્ડિંગ કરવા માટે રખિયાલ ત્યાં
0: ગયા.
1: એ સોનલ દે જે હતી એની જોડે વાત કરી, ત્યારે મેં એને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે લોકો કિન્નર છો, નથી સ્ત્રીમાં કે નથી પુરુષમાં, પરંતુ એકદમ અંધારી રાતમાં તમે તમારા પલંગ ઉપર સૂતા હો, ઉપર પંખો ફરતો હોય, ત્યારે તમને ક્યારેય એક સંતાનની ઈચ્છા ના થાય? અને એ વખતે એણે રડી પડી હતી અને થયું હતું કે હવે આ જે કોપ છે એ એવા પ્રકારનો કોપ છે કે નથી, અમે અહીં કે નથી અહીં, બરોબર થાય ખરું, પણ રડી છાને રડી અને મન શાંત કરવા સિવાય મેં જાણે કોઈ માર્ગ નથી. આ બે મારા કાર્યક્રમો જે હતા એની બહુ મહત્વપૂર્ણ વાત મેં તમને કરી. તો આ સિવાય તો મને ઘણા કાર્યક્રમો જે કર્યા,
0: તમે નાટકો પણ પુષ્કળ લખ્યા પ્રવીણભાઈ, તમે તમારું લેખન કાર્ય ઘણું વખણાયું, તમે બહુ સારું લખ્યું, તો એ નાટકો વિશે થોડી વાત કરો.
1: નાટકો ઘણા બધા લખ્યા છે દેવાંગભાઈ.
0: જી.
1: એમાં એક મંથન નાટક છે.
0: જી,
1: બરોબર છે. અને મારા બધા નાટકોમાં તમે સાથે રહ્યા જ છો એ સમયે, બરોબર છે. તો હવે એ નાટકોની આપણે ચર્ચા કરી, સમય ઓછો પડે, પણ ઘણા બધા નાટકો લખવામાં અને રૂપકો લખવામાં એ મને લખવાની મારી જે હથોટી હતી ને એ પહેલેથી હતી. તમને સાચું કહું તો એવું હતું કે જયારે આકાશવાણીમાં હું નોકરી નહોતો કરતો એ પહેલા મેં ડ્રામા આર્ટિસ્ટ તરીકેનું અહીંયા ઓડિશન આપ્યું હતું અને હું ફેલ થયો હતો. પછી નોકરી તો લાગ્યો, પણ હું નાટકોમાં ફેલ થયેલો હતો. આ મારી વિચિત્રતા છે, પણ છતાંય મેં વર્ષોથી વફાદારી સાથે આકાશવાણી જોઈન્ટ કર્યું અને મારા જીવનમાં અથવા તો મારા વિકાસમાં અથવા તો મારા જ્ઞાનમાં જે કંઈ વૃદ્ધિ કે વધારો કે સમૃદ્ધિ કે સત્યતા છે એ બધાની પાછળ જો કોઈ હોય તો એ આકાશવાણી છે.
0: જી પ્રવીણભાઈ, બહુ સરસ વાતો કરી. તો મને એક અલગ સવાલ કરવાનું પણ મન થાય કે તમે જયારે તમારું બાળપણ હતું અને પછી તમે યુવા અવસ્થામાં આવ્યા હશો આકાશવાણીમાં નોકરી કરી એ પહેલા, તો રેડિયો

0: સાંભળવાનો શોખ હતો આપને?
1: હા, રેડિયો પહેલેથી સાંભળતો હતો.
0: તો ત્યારે ક્યારે એવું થયું કે આમાં પણ હું જઈને બોલું એવું થયેલું ખરું? મગજમાં વિચાર
1: આવ્યો? ના ના ના
0: નહીં
1: ના, હું રેડિયો સાંભળતો હતો. મારા ગ્રામ પંચાયતમાં જે રેડિયો હતો એ રેડિયો ચાલુ બંધ કરવાની જવાબદારી મારા ફાધરની હતી, એટલે મારા ફાધર રેડિયો સાંભળે એટલે હું ત્યાં જઈને રેડિયો સાંભળતો ઊંઘી જઉં. એમાં ખેડૂત મંડળનો કાર્યક્રમ જે આવતો હતો ને એ સાંભળતો ઊંઘી જઉં અને મારા ફાધર ઉપાડીને લઈ જાય. પણ ત્યારે એક જ જિજ્ઞાસા હતી અથવા જેને કહીએ ને કુતૂહલ એ હતું કે આટલા નાના ડબલાની અંદર માણસો કેવી રીતે રહેતા હશે, એટલે એ કુતૂહલ હતું. એ પછી તો મારો પોતાનો જે વ્યક્તિગત રસ જે હતો ને એ પોલીસ ખાતામાં હતો અને ઘણા પ્રયત્ન પોલીસ ખાતામાં કર્યા, સફળ પણ થયો. પણ પછી છેવટે એમાં નંબર ના લાગ્યો એટલે પછી મેં આકાશવાણી જોઈન કર્યું. અને આકાશવાણી જોઈન કર્યા એ પહેલા બ્લાઇન્ડ સ્કૂલમાં હતો ત્યારે મારી લેખન વૃત્તિ શરૂ થઈ. અને લેખન પ્રવૃત્તિ શરૂ થયા પછી મારા ઘણા બધા નાટકો આકાશવાણીમાં ભજવાયા, એટલે મારું જે નામ જે થયું સૌથી પહેલા એ એક લેખક તરીકે થયું.
0: જી.
1: અને એ પછી હું ઉદ્ઘોષક તરીકે મને નોકરી મળી અને મેં શરૂઆત કરી.
0: હવે પ્રવીણભાઈ, આકાશવાણી પરથી તો ઘણા બધા લાઈવ બ્રોડકાસ્ટ જીવંત પ્રસારણો થતા હોય છે, તો આ જીવંત પ્રસારણ વિશે થોડી વાત કરીએ. કારણ કે શ્રોતાઓ સાંભળતા હોય છે જીવંત પ્રસારણ, લાઈવ ક્રિકેટ કોમેન્ટ્રી આવતી હોય કે ભાઈ સંસદમાં માનનીય રાષ્ટ્રપતિ જયારે સંસદનું સંબોધન કરતા હોય, એવા ઘણા બધા પ્રોગ્રામ્સ જે હોય એ લાઈવ થતા હોય છે. શ્રોતાઓને ખબર છે કે જન્માષ્ટમીના દિવસે આપણે ડાકોરથી અને દ્વારકાધીશથી પણ લાઈવ કરતા, આ લાઈવ જે કોમેન્ટ્રી થતી હોય છે એમાં કેવા કેવા પડકારોનો સામનો કરવો પડતો હોય છે, આજે આપણે શ્રોતાઓને કહેવું છે.
1: જ્યારે લાઈવ કોમેન્ટ્રી તમે કરો ત્યારે જે કંઈ એર પર જાય છે એને નિયંત્રિત કરવું, કારણ કે કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલી જાય અથવા તો ભૂલથી પણ બોલી જાય તો એ કમાનમાંથી છૂટેલા તીર સમાન
0: પાછું નથી આવતું,
1: એ પાછું આવતું
0: એમ બોલાયેલો શબ્દ,
1: બોલાયેલો શબ્દ જે છે એ પાછો ખેંચાતું. પણ આ બધું જે જયારે તાંત્રિક એટલે ટેકનિકલી જયારે આપણે પાવરફુલ નહોતા ત્યારે આ બધા પડકારોનો સામનો કરવો પડતો હતો.
0: જી.
1: આજની તારીખમાં આપણે લાઈવ આપી શકીએ છીએ પણ આવા બધા પડકારો હવે એટલા માટે છે કે ટેકનિકલી આપણે સાઉન્ડ થઈ ગયા છીએ.
0: ટૂંકમાં એમ કહી શકે કે જીવન પ્રસારણમાં ઘણા બધા પડકારો આવતા હોય છે, કારણ કે છેલ્લી ઘડીના જે લાઈવ બ્રોડકાસ્ટ થતું એમાં છેલ્લી ઘડીએ પણ ઘણા બધા ફેરફારો
1: હોય છે.
0: તો પ્રવીણભાઈ, આકાશવાણી હંમેશા પરંપરા સાથે જોડાયેલી રહી છે, તો આકાશવાણીના એક ઉદ્ઘોષક તરીકે એક ઉદ્ઘોષણાની શૈલી અને આજકાલ નવા યુગની જે ઉદ્ઘોષણાની શૈલી એ બેમાં તમને શું તફાવત લાગે છે?
1: આમ તો આકાશવાણી એટલે સાહિત્ય અને સમૃદ્ધ ભાષણ માધ્યમ કહેવાય, પરંતુ એક વસ્તુ એ પણ છે કે શ્રોતાઓ તમારા જે છે એ જે ભાષામાં સમજે એ ભાષામાં રજૂ કરવામાં આવે તો પણ સારી વાત છે. હવે આ બેને હું એ રીતે ડિફર કરું છું કે ઉદ્ઘોષક જે છે, ઉદ્ઘોષક જ્યારે ઉદ્ઘોષણાની કરતો હોય ત્યારે એણે ભાષા શુદ્ધિ, શબ્દ ઉચ્ચારણ અને મોડ્યુલેશન આ બધાને ધ્યાન રાખી અને વાત કરવી જોઈએ.
0: જી.
1: પણ હવે તમે જેમ કહ્યું એમ કે પરંપરાગત છે, તો હવે ખેડૂતો માટેનો કાર્યક્રમ છે કે આદિવાસી લોકો માટેનો કાર્યક્રમ છે કે મજૂર મહાજન માટેનો કાર્યક્રમ છે, તો આ કાર્યક્રમો માટે ભાષા શુદ્ધિ કરતા શૈલી જે છે એ મહત્વની છે. આપણા અમદાવાદની અંદર શકરાભાઈ શાણાભાઈની જે આખું એક સ્ટોક કેરેક્ટર હતું, પરંતુ એ સ્ટોક કેરેક્ટર કેટલું બધું લોકપ્રિય હતું,
0: બહુ જ લોકપ્રિય.
1: એ લોકપ્રિય એટલા માટે હતું, એ બંને જણા સાક્ષર હતા, સમજદાર હતા, પણ જયારે એ મજૂરની ભાષામાં અથવા તો એમના લહેકામાં અથવા એમની શૈલીમાં જે વાત કરતા હતા એટલે એ આખો વર્ગ જે છે એ વર્ગ એમની સાથે જોડાતો હતો.
0: જી.
1: અને એમની જે સમસ્યાઓ જે રીતે એ રજૂ કરતા હતા એને એટલે એટલા કારણે એ એટલો બધો કાર્યક્રમ લોકપ્રિય થયેલો કે ના પૂછો વાત. અને આજની તારીખમાં આપણે જો કંઈક જઈએ અને કહીએ કે આ કઈ પેલા શાણાભાઈ શકરાભાઈ વાળું, આ લોકપ્રિયતા હતી, આ એનો જેને કહીએ માનદંડ હતો.
0: ટૂંકમાં એમ કહી શકાય પ્રવીણભાઈ કે બહુ જ સીધી સાદી સરળ ભાષામાં શ્રોતાઓને સમજણ પડે એવી ભાષામાં આપણે હંમેશા આકાશવાણીએ શ્રોતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. સમજી શકીએ છીએ કે યંગ જનરેશનને, આજના યુવાઓને ધ્યાનમાં રાખીને જે પ્રાઇવેટ કંપનીવાળા જે અત્યારે પ્રોગ્રામ્સ રજૂ કરી રહ્યા છે એમની શૈલી અલગ હોઈ શકે,
1: હોઈ શકે, હોઈ શકે, દરેકની પોતાની શૈલી અલગ હોય અને હોવી પણ જોઈએ,
0: વેરિએશન
1: મળે, વેરિએશન પણ. અને બીજું વેરિએશન તો હોવું જોઈએ. દાખલા તરીકે જે એનાઉન્સરને હું એવું માનું છું કે એ કોઈ પણ વિદ્યામાં એક્સપર્ટ ના હોવો જોઈએ, એ સંબંધ કા વેપારી હોવો જોઈએ. કારણ કે આપણે બેઠા છીએ તો આપણી પાસે વિજ્ઞાનની વાત આવે, આપણી પાસે મહિલાની વાત આવે, આપણી પાસે બાળકની વાત આવે, એ કાર્યક્રમ રજૂ કરવાનો તો એ પહેલાં જે ભૂમિકા બાંધવાની હોય એ એનાઉન્સરે બાંધવાની હોય, તો એનાઉન્સરે સામાન્ય નોલેજ તો હોવું જોઈએ કે એ માટે વાત કરી શકે.
0: બિલકુલ.
1: એક

0: બીજું વૈકલ્પિક શબ્દો એનાઉન્સર માટે ખાસ જે છે કે કોઈ એક વસ્તુ છે, કારણ કે તમારે બે લીટીમાં બોલવાનું હોય,
1: શબ્દ ભંડોળ
0: અને વૈકલ્પિક શબ્દો, તમારી વોકેબ્યુલરી હોવી જોઈએ, પણ સાથે સાથે વૈકલ્પિક શબ્દો છે કે દાખલા તરીકે ગીતકાર છે, તો હું પહેલામાં ગીતકાર બોલ્યો, પછી બીજામાં હું ગીતકાર બોલું, ત્રીજામાં હું ગીતકાર બોલું, ચોથામાં હું ગીતકાર, તો ગીતકારના કેટલા ઓપ્શન્સ હોઈ શકે, કેટલા ઓલ્ટરનેટ્સ હોઈ શકે.
1: બિલકુલ,
0: એવી રીતે સંગીતકાર, એવી રીતે કોઈ વ્યક્તિના, કોઈ શ્રોતાના, કોઈ સાહિત્યકારના, તરામાં તમામે તમામ શબ્દોના જે છે એ ઓલ્ટરનેટ્સ હોય તો તમે એમાં વેરિએશન્સ આપી શકો અને તમારું રિપ્યુટેશન્સ વેલ્યુ જે છે એ તમે ઘટાડી શકો.
1: જી પ્રવીણભાઈ, આજકાલ પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાના યુગમાં તમે આકાશવાણીને કઈ દ્રષ્ટિએ જોશો?
0: જો આ પોડકાસ્ટ ને આ બધા જે છે એ હકીકતમાં તો આકાશવાણીના નાના નાના રેલા કહીએ ને એ છે. મૂળ બેસિકલી તો આ જ વસ્તુ છે. તમે પોડકાસ્ટ જુઓ છો સોશિયલ મીડિયા ઉપર, તો આપણે જે રીતે બેઠા છીએ અહીંયા એ લોકો જોઈ શકતા નથી, અને અહીંયા આપણે જે રીતે બેઠા છીએ, જે રીતે વાત કરીએ છીએ એ રીતે પોડકાસ્ટમાં વાત કરતા હોય છે, પણ પોડકાસ્ટનો સમય છે ને બહુ લિમિટેડ હોય છે, એ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ એથી વધુ બહુ કરી શકતા નથી, કારણ કે સોશિયલ મીડિયા છે. જ્યારે આકાશવાણીમાં પણ શું છે કે આકાશવાણી પણ એક શેડ્યુલ જે છે એનું, એ શેડ્યુલ પ્રમાણે 15 મિનિટ, અડધો કલાક, કલાક એ રીતે હોય છે, એટલે હું એમાં કોઈ ઝાઝો તફાવત કે ફેર જોતો નથી. હા, એમની પ્રસ્તુતિકરણની શૈલી જે છે એ કદાચ આજના સમયની માંગ પ્રમાણે એ લોકો રાખી શકતા હોય અથવા તો એ લોકો એવી ડેવલપ કરી હોય.
1: જી,
0: પણ એ આકાશવાણીથી થોડી ભિન્ન તો છે જ.
1: પ્રવીણભાઈ, આપે અગાઉ તો વાત કરી, પણ આપ ઉદ્ઘોષક રહ્યા છો અને આપ જાણો છો કે આકાશવાણી હંમેશા ભાષાની શુદ્ધતા, તેની ગરિમા જાળવવા પર ભાર મૂક્યો છે, અને સાથે સાથે અવાજની જે સ્પષ્ટતા અને મોડ્યુલેશન પણ એટલા જ અગત્યના છે, તો આ વિશે વધુ શું કહેશો આપ?
0: દેવાંગભાઈ, આકાશવાણી મેં કહ્યું એમ ભાષા અને સાહિત્ય અને સંસ્કૃતિનો સંસ્થા છે.
1: જી,
0: એટલે એમાં ભાષા શુદ્ધિ, એમાં મોડ્યુલેશન્સ હોય, શબ્દ ઉચ્ચારણ હોય, પછી લાઘવ હોય, આ બધી વસ્તુની તો જરૂર હોય જ, એના વગર કંઈ ચાલે જ નહીં. એટલે ભાષા સમૃદ્ધિ પછી વાણી ઉચ્ચાર,
1: જી,
0: મોડ્યુલેશન્સ, આ બે અગત્યની વસ્તુ છે, કારણ કે આ બે વસ્તુ જો તમારી પાસે હશે તો એકના એક વિષયને તમે 10 રીતે જુદી રીતે રજૂ કરી શકશો અને 10-10 વિષય એ લોકોને સાંભળવા ગમશે. આ જરૂરી છે. હું તમને મારી વાત કરું તો મારું પ્રોપર મહેસાણા, હવે મહેસાણાની લેંગ્વેજ તમને ખબર છે, ચમ જ્યાન ચો જ્યાન આવે.
1: બિલકુલ, મારી બિલકુલ.
0: અને હું હિન્દીમાં કાર્યક્રમ પણ રજૂ કરતો હતો, તો ઘણી વખત એવું બનતું કે સ્ટુડિયોમાં હું હોઉં તો જય ભારતી પ્રસ્તુત કરતો હોઉં, એક આપણા આકાશવાણીના મિત્ર ઉભા હોય અને કેટલાક મારા સગા આવ્યા હોય, તો હું ચાલુ કરીને ત્રણેય સાથે ત્રણેય ડાયલેક્ટમાં વાત કરી શકતો હતો. બરોબર, એ જે સમૃદ્ધિ છે એ આપણા છે, એ એનાઉન્સરે રાખવી જોઈએ.
1: જી, એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે શ્રોતાઓને જે આપણે રેડિયો પરથી જે બોલીએ છીએ એમાં ભાષાની શુદ્ધિ અને એ જે મોડ્યુલેશન્સની તમે વાત કરી, એ ઉચ્ચારણોની વાત કરી, તો એના કાન સુધી એ તમારો અવાજ પહોંચે, એને બરાબર સમજી શકે, એને વિઝ્યુલાઇઝ કરી શકે. મૂળ વસ્તુ આકાશવાણી પર બોલાયેલો શબ્દ એ શ્રોતાઓ હંમેશા એને વિઝ્યુલાઇઝ કરતા,
0: એક શબ્દ ચિત્ર રાખવું,
1: એક શબ્દ ચિત્ર ઉભું થતું હોય છે, તો એ ખાસ અગત્યનું હોય છે આકાશવાણી માટે. તો પ્રવીણભાઈ, આકાશવાણીનું તમારા જીવનમાં શું મહત્વ રહ્યું? તમે તો આકાશવાણીમાં નોકરી કરતા કરતા શ્રોતાઓને ઘણું બધું આપ્યું, પણ તમારા પોતાના અંગત જીવનમાં એનું શું મહત્વ રહ્યું?
0: જો, એક તો સૌથી પહેલા કે આકાશવાણીને મેં એક મારી માતા તરીકે સ્વીકારી હતી નોકરીમાં, એટલે માતાનું જીવનમાં જે મહત્વ હોય એ જ મહત્વ મારા માટે આકાશવાણીનું હતું. એ
1: જી જી,
0: પ્રવીણ દવેને આજે કોઈ પણ ઓળખે છે તો એની પાછળ અગર કોઈ હોય તો એ આકાશવાણી છે. આકાશવાણી વગર પ્રવીણ દવે કશું જ નથી. આપણી જે સંસ્થા છે, આ તો આકાશવાણીની વાત છે, પણ તમે દૂરદર્શનમાં નોકરી કરતા હો, કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, તો તમારી જે સંસ્થા છે ને એ સંસ્થાનું સન્માન તમારા મનમાં હંમેશા હોવું જોઈએ.
1: જી,
0: એટલે મારા મતે પણ આકાશવાણી જે છે એ મારા માટે બહુ ગૌરવશાળી સંસ્થા છે મારા માટે, અને મારામાં ગૌરવ અને ગર્વ જો કંઈ પેદા કર્યું હોય તો આકાશવાણીએ પેદા કર્યું છે. કારણ હું તમને કહું કે જે હું મેં પ્રોગ્રામો કર્યા એ દરમિયાન મેં કંઈ સંશોધન કર્યા, લેખ લખ્યા હોય, એ પછી હું નિવૃત્તિના સમયની અંદર, નિવૃત્તિના સમય પછી મેં બધા એને કલેક્ટ કર્યા, પછી પુસ્તકો પ્રસારિત કર્યા, એને પુસ્તકો લખ્યા, લગભગ 4-5 પુસ્તકો લખ્યા, અને એ પુસ્તકો એ મારી ઓળખ બની. પણ એ ઓળખમાં પાયામાં જો કોઈ હોય તો એ આકાશવાણી.
1: પ્રવીણભાઈ, શ્રોતાઓ દ્વારા મળેલ કોઈ પત્ર કે પ્રતિ

0: ભાવ
1: જે તમારા હૃદયને સ્પર્શી ગયો, હા, તો એવા કોઈ શ્રોતાઓ વિશે વાત કરવા માંગશો?
2: જો યાદ કિયા દિલને આપણે જયારે કરતા હતા
1: જી,
2: અને પછી ગ્રામોફોન કાર્યક્રમ કરતા હતા. હવે યાદ કિયા દિલને કાર્યક્રમ જયારે કરતા હતા ત્યારે આપણે સાગર મૂવીટોનની એક કાર્યક્રમ કર્યો.
1: બિલકુલ બિલકુલ જી.
2: તો એ કાર્યક્રમ સાંભળી અને સાગર મૂવીટોનના જે માલિક હતા ચિમનલાલ દેસાઈ, એમના સૌથી મોટા દીકરા બુલબુલ એટલે સુરેન્દ્ર દેસાઈ, એ કોઈ સમયે અમદાવાદ આવ્યા હતા. અને એ અમદાવાદ આવ્યા ત્યારે ચંદ્રશેખર વૈદ્ય
1: જી,
2: એ ચંદ્રશેખર વૈદ્ય એમને વાત કરી ત્યારે એ લોકો મળવા આવ્યા હતા અહીંયા. એક યાદગાર છે. અને બીજો એક યાદગાર છે છાયા ગીત. હું જયારે વિવિધ ભારતીમાં હતો ત્યારે છાયા ગીત કાર્યક્રમ પ્રસ્તુત કરતો મેં. એ છાયા ગીત સાંભળી અને એ જ વખતે પ્રસાર ભારતીના બોર્ડના કોઈક સભ્ય હતા, કે મને યાદ નથી એક્ઝેક્ટ
1: નામ, યાદ,
2: હા નામ યાદ નથી, પરંતુ એમનો ફોન આવ્યો. એ કોઈ કામે અહીંયા દૂરદર્શન આવ્યા હતા.

પારા કરવા અપીલ કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. 87 રન કરનારા ચેન્નઈના સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ. તમિલનાડુમાં બહુમતી માટે 11 બેઠક ઓછી હોવાથી TDK અન્ય રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વ દ્વારા કરાયેલા ગોળીબારમાં 3 જવાન ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 83.86% પરિણામ આવ્યું છે. કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 6,34,327 વિદ્યાર્થી પ્રમાણપત્રને પાત્ર બન્યા હતા. રાજ્યમાં સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, ત્યારે આજોલની શાળાના આચાર્ય દિનેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી.
1: શાળાનું પરિણામ 100% આવવા પાછળ અમારું શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ પરિવાર દ્વારા તથા દાતાશ્રીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, કે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી તૈયારી કરી શકે. સાથે સાથે અમારી શાળાના તમામ શિક્ષક મિત્રો પણ વધુ સમય ફાળવીને અને શાળા સમય બાદ પણ રોકાઈને વિદ્યાર્થીઓને સારી તૈયારી કરાવી હતી અને એ થકી જ અમે આજે આટલું સારું પરિણામ મેળવી શક્યા છીએ.
0: જ્યારે દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું છે. 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 164 શાળાનું પરિણામ 30% કરતા ઓછું રહ્યું છે. કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં રાજ્યના 33 જિલ્લા પૈકી ડાંગ જિલ્લાનું 88.17% પરિણામ આવ્યું છે, જ્યારે મહેસાણા જિલ્લાનું પણ 88.14% પરિણામ આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાએ 88.2% પરિણામ મેળવી ઉત્તમ દેખાવ કર્યો છે. ગત વર્ષમાં જિલ્લાનું પરિણામ 85.63% હતું. બીજી તરફ 100% પરિણામ ધરાવતી શાળાઓમાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાનો પણ સમાવેશ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાનું પરિણામ 83.27% આવ્યું છે, જેમાં વડાવલી કેન્દ્રનું સૌથી ઊંચું 96.95% અને સૌથી નીચું સંખેશ્વર કેન્દ્રનું 65.64% પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લાનું કુલ પરિણામ 84.64% નોંધાયું છે, તો જામનગર જિલ્લામાં કુલ 85.8% વિદ્યાર્થીઓ પાસ થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવનું કુલ પરિણામ 91.13% રહ્યું છે. વલસાડ જિલ્લામાં 401 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 48 શાળાનું પરિણામ 100% આવ્યું છે. ડાંગની કુલ 18 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવી જેતપુર કેન્દ્રનું 94.34%, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 61.51% રહ્યું છે. તાપીને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા ઉચ્છલ ખાતે પશુપાલન વિભાગ સજ્જ થઈ કામગીરીમાં જોતરાયું છે. અત્યાર સુધી લાખોની સંખ્યામાં મરઘાઓને ક્લીન કરી લાખો ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે. ઉચ્છલ ખાતે આવેલ 3 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં સર્વેક્ષણની કામગીરીની સાથે સાથે 10 જેટલા ગામમાં લોક જાગૃતિ અને જ્યાં ઘરેલુ પક્ષીનો ઉછેર થતો હોય તેવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશે તાપી જિલ્લા નાયબ પશુપાલન વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર રવિ ગોંડલિયાએ વધુ માહિતી આપી હતી.
2: તાલુકામાં સર્વેલન્સ અને કામગીરી હાલ ચાલુ છે. આ ઉપરાંત ઉચ્છલ તાલુકામાં 3 પોલ્ટ્રી ફાર્મ છે, જેમાંથી જે સૌથી નજીક પોલ્ટ્રી ફાર્મ છે જેમાં હાલમાં કોઈ મરઘા નથી, તથા જે બીજા 2 પોલ્ટ્રી ફાર્મ છે તેમાં કોઈ એબનોર્મલ મોર્ટાલિટી એટલે કે જે બર્ડ ફ્લૂમાં મોર્ટાલિટી જોવા મળે છે એ આપણને જોવા મળેલ નથી.
0: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, તેમજ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોના નામ અંગે પણ ચર્ચા કરાઈ હોવાના અહેવાલ છે. સમુદ્રમાં ડૂબી

ઘુસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નૌકાદળે બચાવ્યું છે. અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં બંગાણ માટે આવી રહેલું જહાજ એમવી ગૌતમ અરબી સમુદ્રમાં ટેકનિકલ ખામીને કારણે ડૂબવા લાગ્યું હતું. આ જહાજમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત કુલ 7 ક્રૂ મેમ્બર સવાર હતા. મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટરે તાત્કાલિક સહાય માટે પાકિસ્તાની સત્તાવાળાઓનો સંપર્ક કર્યો. 8 પાકિસ્તાની નેવી અને તેની સિક્યુરિટી એજન્સીએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 7 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતા. હવામાન વિભાગ તરફથી આગાહી જાહેર કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વધુ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અમદાવાદમાં આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી છે. સાથે બે અલગ અલગ સિસ્ટમ અને ભેજભર્યા પવનના પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. વૈશાખ માસના પ્રારંભથી જ જૂનાગઢમાં તાપમાનનો પારો ઊંચકાઈને 44 ડિગ્રીએ સ્થિર થતાં નાગરિકોએ આકરી ગરમીની અનુભૂતિ કરી હતી. જૂનાગઢ શહેરની સાપેક્ષમાં ગિરનાર પર્વત પર તાપમાન વધુ રહેતું હોવાને કારણે જનજીવન અને પશુ પક્ષીઓ પણ ગરમીથી પ્રભાવિત થયા હતા. આવી ગરમીમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ, વાઘ અને દીપડા સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓના પાંજરામાં ફુવારા પદ્ધતિથી કૃત્રિમ ઠંડક આપવાનો પ્રયાસ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો, તો પાંજરામાં રહેલા પાણીની કુંડીઓમાં તેમજ મગર અને હિપોપોટેમસના હોજમાં બરફ નાખીને શીતળતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગરમી વધવાની સાથે જૂનાગઢમાં ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીનું પણ આગમન થઈ ગયું છે અને દૈનિક 4,000થી વધુ બોક્સ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ રહ્યા છે. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક માટે મતદાન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. તો કેશોદ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 33 બેઠક પર વિજય હાંસલ કરી ભાજપાનું શાસન સ્થાપિત કર્યું હતું. રાજકીય પરિણામોની સાથે સાથે બોર્ડ પરિણામ પણ જાહેર થતાં શહેરની વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ખુશાલી સાથે પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શિક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તમામ શાળામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પડી જતાં વિદ્યાર્થીઓ વિવિધ સમર કેમ્પના માધ્યમથી વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે. વૈશાખ સુદ પૂનમે આદ્યકવિ નરસિંહ મહેતાની 618મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નરસિંહ મહેતાના ચોરા ખાતે સવારે મંગળા દર્શન, વિશેષ પૂજા અર્ચના અને રાજભોગ ઉત્સવ વચ્ચે મહેતાજીની ભાવવંદના કરવામાં આવી હતી. તો શહેરની મધ્યમાં આવેલ નરસિંહ સરોવર ખાતે વહેલી સવારે નરસિંહના પ્રભાતિયા અને ભજનો દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા અપનાગર વૃદ્ધાશ્રમ ખાતે નરસિંહના પુસ્તકોની યાત્રા અને જાણીતા વક્તા જય વસાવડાના વ્યાખ્યાનનો કાર્યક્રમ પણ માતાજીની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. તો બુદ્ધ પૂર્ણિમાના અવસરે બૌદ્ધ સંઘ અને દલિત સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન બુદ્ધના અહિંસા, સમરસતા અને કરુણાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે 14 એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ, લોકડાયરો અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ જ દિવસોમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો, જેમાં 105 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાની સાથે 25,000થી વધુ છાત્રોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી આપવામાં આવી હતી. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનો 198મો પાટોત્સવ સત્સંગ સભા અને જળયાત્રા સહિતના ધાર્મિક પ્રસંગો સાથે ઉજવવામાં આવ્યો. આ મંદિરમાં બિરાજતા રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાને 198 વર્ષ થયા હોય સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતેથી પોથી યાત્રા અને જળયાત્રા નીકળી હતી, જે સ્વામી મંદિર પહોંચી ધર્મસભામાં

0: પરિવર્તિત થઈ હતી. જૈન સમાજ દ્વારા 2542માં જૈન શાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંપ્રદાયના ચારે ફિરકાઓ એકત્રિત થયા હતા અને ભગવાન મહાવીર સ્વામીના સંદેશ સાથે જૈન ઉપાશ્રયથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલ વાંચન વલુણુ સંસ્થાના માધ્યમથી યુવા પેઢી વાંચન તરફ ભળે અને વધુને વધુ પુસ્તકનો વ્યાપ વધે તે માટે ફરતું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પુસ્તકો વાંચવા પ્રેરણા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત માવતર યોજનાનો પ્રારંભ કરી શહેરમાં વસતા નિરાધાર લોકો, શારીરિક અશક્ત લોકોને ઘરે બેઠા બંને સમયે ભોજનનું ટિફિન પહોંચે તેવો સેવા યજ્ઞ પણ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લાનો સમાચારપત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકરે ગયેલી દાસી જીવણની રચનાથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: चूंकि सरकार श्री व्याजबी भावनी दुकान थी अंत्योदय राशन कार्ड धारकों अने अग्रता धरावता कुटुंबों ने मळवापात्र अनाज बाबते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारी ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકો

પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

પર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી

શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન

0: બાળકો ને સગર્ભા મહિલાઓ ને તથા ધાત્રી માતાઓ ને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયત ના ફરિયાદ નિવારણ અધિકારી શ્રી ને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગમાં સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: વિજ્ઞાપન વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપને સંભળાવીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને

મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 6 વાગ્યા છે. આપને સંભળાવીએ હવેલી સંગીત. આજના કલાકાર છે ચિરાગ મહેતા, પણ તે પહેલા કેટલીક જાહેરાતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક

શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આપને સંભળાવીએ હવેલી સંગીત. આજના કલાકાર છે ચિરાગ મહેતા. પ્રથમ સાંભળીએ સુરદાસની રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ભાર
1: નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હવેલી સંગીત, કલાકાર ચિરાગ મહેતા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થઈ છે.

0: શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:30 વાગે યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી અને 7:20 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રદાન અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 વાગે ફિલ્મ સંગીત સારેગામા, 9:15 મિનિટે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી, 9:30 વાગે આજ કે ફનકાર, 10 વાગે છાયાગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. આહતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે જોઈએ આવતીકાલે એટલે કે તારીખ 7 મે ગુરૂવારે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે. ભક્તિ સંગીતની અર્ચના સવારે 6:10 મિનિટે, 6:35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન, 6:45 મિનિટે કૃષિ માહિતીમાં રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા, 7:20 મિનિટે ફિલ્મ ભક્તિ સંગીત, 7:30 વાગે સુગમ સંગીત, 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં પર્યાવરણને અસંતુલિત થતું બચાવવા માટેના ઉપાયો, આ વિશે સાંભળશો શ્યામલ સોનૈયાની પ્રસ્તુતિ, 8:30 વાગે નિરખને ગગનના આ કાર્યક્રમ અંતર્ગત ભજનો કલાકાર સાગરદાન ગઢવી, 8:50 મિનિટે હિન્દી વાર્તાલાપ અંતર્ગત કાવ્યપાઠ, રજૂઆત નિધિ મહેતા, 9:15 મિનિટથી આપનું મનપસંદ મનોરંજન, 10:30 વાગે ગુજરાતી ચિત્રપટ સંગીત. વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીએ છીએ, જેમાં 11 વાગે વિવિધ કાર્યક્રમો, 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે સહિયર રાજકોટ કેન્દ્રની પ્રસ્તુતિ સાંભળશો, જેમાં ગૃહ ઉદ્યોગ દ્વારા નારી ઉત્થાન, આ વિષયે પ્રફુલ્લ બાળા શુક્લની ડોક્ટર ભાવના શિંગાળા અને કૃપા જીવરાજાનીએ લીધેલી મુલાકાત, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, 1:30 વાગે જય ભારતી, 2:40 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો, સાંધ્યકાલીન સભાના મુખ્ય આકર્ષણો, 6 વાગે સુગમ સંગીત, સ્વરકાર ક્ષેમુદી વેટિયા, 6:30 વાગે યુવાણી, 7:20 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, 8 વાગે ફિલ્મ સંગીત સારેગામા. મિત્રો, આ હતી રૂપરેખા. થોડી જ પળોમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી રેડિયો મિત્ર માનસી રોહિત. આશા છે કે તમે સૌ મજામાં જ હશો. મિત્રો, આજે ઘણા દિવસો પછી તમારી સમક્ષ મારી મસ્ત મીઠી અને મજાની વાતો લઈને હાજર થઈ છું. મિત્રો, જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ એવું લાગે છે કે જીવનમાં એક નવા મોડ પર આવીને ઊભા રહી ગયા હોય. કેટલાક એવા અનુભવો થાય છે કે જે ક્યારેય વિચાર્યા ન હોય, તેથી જ તેને સ્વીકારવામાં પણ ઘણી વાર લાગે છે. તો કેટલાક અનુભવોથી ઘણી વાર મૂંઝવણમાં પણ જતું રહેવાય છે. હવે શું કરવું, આગળ શું થશે, આવું કેમ થયું? ક્યારેક જીવન અટકી જતું હોય તેવું લાગવા લાગે છે, નહીં? શું તમે પણ મારી જેમ આવું અનુભવ્યું છે? મિત્રો, જીવન ક્યારેય અટકતું નથી. એ તો ખડખડ નદીના પ્રવાહની જેમ વહેતું ચાલતું રહે છે. ઉતાર ચડાવ આવે છે, પણ એનું નામ જ તો જીવન છે, ખરું ને? આપણે જે અત્યારે જીવી રહ્યા છે, અનુભવી રહ્યા છે, એ જ

નદીના પ્રવાહની જેમ વહેતું ચાલતું રહે છે. ઉતાર ચડાવ આવે છે, પણ એનું નામ જ તો જીવન છે, ખરું ને? આપણે જે અત્યારે જીવી રહ્યા છે, અનુભવી રહ્યા છે, એ જ ખરું જીવન છે. તેને સમજવામાં આપણે ક્યાંક ને ક્યાંક મોડું કરી દઈએ છે, કારણ કે આગળ શું થવાનું છે તે આપણને ખબર નથી. જે થઈ ચૂક્યું છે તેને આપણે બદલી શકવાના નથી. આપના હાથમાં ફક્ત ને ફક્ત આપનું વર્તમાન છે. તેથી જ જીવનની દરેક પળો આપને માનવી જોઈએ. તો આ સાથે જ આપને સાંભળીશું ફિલ્મ આરાધનાનું આ ગીત.

0: ફાઇનલી ફ્રીથી લઈને ન્યૂ જર્ની સુધીના સ્ટેટસ અને સ્ટોરીઓ જોવા મળી રહી છે. બે દિવસ પહેલાં ધોરણ 12નું પરિણામ જાહેર થયું અને હવે લાગે છે કે જીવનનો એક પડાવ પૂર્ણ થયો. પરંતુ એ શાળાની યાદો, મિત્રો સાથેના પળો, બધું જ હવે યાદોમાં વનાઈ ગયું. હવે બધા જ પોતપોતાની દિશામાં આગળ વધવા તૈયાર થઈ રહ્યા છે, કોઈ નવી શરૂઆતની ઉમંગ સાથે, હે ને? હવે જેમ જેમ યુગ બદલાયો છે એમ લોકોની વિચારધારા પણ બદલાઈ છે, અને એ પણ સાચી દિશામાં. ઘણા લોકો પરિણામમાં આવેલા ગુણ કરતાં બાળકમાં રહેલા ગુણોને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. ભલે પરીક્ષામાં ગુણો ઓછા આવ્યા હોય, પણ જે ક્ષેત્રમાં રસ હોય એ ક્ષેત્રમાં આગળ વધવા, અને માતા પિતા પણ હવે પરંપરાગત રસ્તો બતાવવા કરતાં બાળકના સપના અને ઈચ્છાઓને વધુ પ્રોત્સાહન આપે છે. આજના યુવા મિત્રો માત્ર રોજગાર માટે જ નહીં, પણ પોતાના શોખ, જુનૂનને પણ કારકિર્દી તરીકે સ્વીકારવા લાગ્યા છે. અને આ રીતે યુવાનોમાં નવા વિચારો, સાહસ અને સમાજ પ્રત્યે જવાબદારી પણ વધતી જાય છે, જે ભવિષ્ય માટે એક સકારાત્મક સંકેત છે. તો મિત્રો, આવી જ રસપ્રદ વાતોને આગળ વધારતા હવે સાંભળીશું આપના વાર્તાકાર ડૉક્ટર મુકુલ ચોક્સીનો એક ખાસ વાર્તાલાપ, જેમનો વિષય છે બદલાતા સામાજિક પરિવેશમાં આજના યુવાનની ભૂમિકા.
1: બદલાતા સામાજિક પરિવેશમાં આજના યુવાનની ભૂમિકા, આ વિષય ઉપર વાત કરતાં સૌપ્રથમ તો બદલાતો સામાજિક પરિવેશ એને આપણે વ્યાખ્યાયિત કરવો પડે. હું માનું છું કે ભારત અત્યારે એક સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યું છે, અને માત્ર સામાજિક નહીં પરંતુ તમામ ક્ષેત્રે પરિવર્તનો જે અગાઉ 25-30 વર્ષે આવતા હતા તે હવે દર 5 વર્ષે આવે છે, અને ખૂબ ઝડપથી આપણે પરિવર્તિત થઈ રહ્યા છીએ. તો આપણું એક ઉભરતું રાષ્ટ્ર છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત બહુ હેવીવેઇટ રાષ્ટ્ર બની રહ્યું છે, એટલે અત્યારે એક વિકાસશીલ અને અતિ વિકસિત બનવાની તૈયારીમાં છે એવું રાષ્ટ્ર હોવાથી ખૂબ જ વધારે પરિવર્તનોને આપણે એબ્સોર્બ કરવા પડે. એની સાથે સાથે યુવા વર્ગ કે જે અત્યાર સુધી 17-18 વર્ષથી શરૂ કરીને 35 સુધી આપણે ડિફાઇન કરતા હતા, તો હવે તો 35-40 સુધીનાને પણ યુવાન કહી શકાય, અને 18ને બદલે આપણે 13-14 વર્ષથી જ એને યુવા કહેવું પડે. એનું કારણ છે કે 14-15 વર્ષના જેને તરુણ કિશોર કહીએ છીએ કે તરુણી કિશોરી કહીએ છીએ, એ લોકોનું પણ રમત ગમત અને બીજા અનેક ક્ષેત્રે એ લોકોનું પ્રદાન છે અને એમની નોંધ લેવાઈ રહી છે. એટલે યુવા વર્ગ ખૂબ બહોળો અને એનો પટ બહુ પહોળો થઈ ગયો છે. તો સૌથી પહેલું એમની ભૂમિકા આપણે પોલિટિકલ ફ્રન્ટ ઉપર જોઈએ. આ ફ્રન્ટ બહુ મહત્ત્વનો છે, કારણ કે હવે યુવા મતદાતાઓની સંખ્યા બહુ મોટી છે, અને આ વર્ગ જો ધારે તો આખા રાજકીય સમીકરણો બદલી નાખી શકે છે, અને આપણે વારંવાર આ જોઈ રહ્યા છે, અને આવનાર ચૂંટણીઓમાં પણ આ વસ્તુ આપણે જોવાના છે કે યુવાનોને આપણે ઇગ્નોર ન કરી શકીએ, અને કોઈ પણ પોલિટિકલ પક્ષ હોય એના પ્રચાર પ્રસારનો મહત્તમ ટાર્ગેટ એ યુવા વર્ગ રહેવાનો છે. આ યુવા વર્ગ એવો છે કે જે આઝાદી પછી જન્મ્યો છે, જેણે આપણો ભારતીય ભવ્ય અને સંઘર્ષવાળો ભૂતકાળ જોયો નથી, પરંતુ એણે જે પરિવર્તનો છે એટલા જ જોયા છે એમણે. તો એ યુવા વર્ગ કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિચારે છે, તો એ યુવા વર્ગ બહુ એમ્બિશિયસ છે. એ લોકોએ પ્રાપ્ત એ કરવું છે કે જેની પાછળનો સંઘર્ષ એમને ખબર નથી, પરંતુ એમને બધું જ જોઈએ છે. એ લોકો માધ્યમોથી એક્સપોઝ થઈ ગયા છે, એ લોકો નેટ પર ક્લિક કરે છે તો આખી દુનિયા એમની સામે છે, એટલે એમની અપેક્ષાઓ વૈશ્વિક છે અને એમના રિસોર્સિસ લોકલ છે. તો હું માનું છું કે આ એક સંઘર્ષ જે લગભગ તમામ યુવાને કોઈક તબક્કે ફેસ કરવાનો આવવાનો જ છે, કે વૈશ્વિક અપેક્ષાઓ સાથે સ્થાનિક રિસોર્સિસ આ બેનું મેચિંગ કઈ રીતે કરવું. હું માનું છું કે સૌથી કદાચ મોટો પડકાર એમને આ છે. હવે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ અને લોકલ લેવલ પર પણ નેતૃત્વ પણ આને કારણે યુવા થવાનું છે. બીજું એક છે તે નોલેજનો ફ્રન્ટ છે. ટેકનોલોજી જે છેલ્લા 10 વર્ષમાં વિકસી ગઈ છે એટલે આગલા 100 વર્ષમાં નહોતી, અને આગલા 100 વર્ષમાં હતી એવું એના પાછલા 1000 વર્ષમાં નહોતી. તો આજે બધું જ એક માઉસની ક્લિક ઉપર છે. તો એવે વખતે જોબથી માંડીને રિલેક્સેશન, પાસ ટાઈમ, અર્નિંગ, આ તમામ આપણી જે ટેકનોલોજી અને નોલેજનો ફ્રન્ટ છે એમાં યૌવનનું મહત્ત્વ એ આપણને ચર્ચા પર મૂકી દેવું છે. ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે ઘણા બધા ફાયદાઓ છે અને કેટલાક ગેરફાયદાઓ છે. ઘણા ફાયદામાં એવું છે કે યુવાનોએ હવે એવી દોડધામ નથી કરવાની જે આજથી 50 વર્ષ પહેલાં કરવી. આજે એક કોઈ યુવાને આજે રિસર્ચ કરવું છે, એક નવા

મિત્રો, અત્યારે તો ગરમા ગરમ માહોલ ચાલી રહ્યો છે ચૂંટણીનો અને પરીક્ષાના પરિણામોનો. ધોરણ 12ના પરિણામો આવી ચૂક્યા છે અને આજે ધોરણ 10ના પરિણામો પણ આવી ચૂક્યા છે. આજે કેટલાય ઘરમાં મીઠાઈ વહેંચાઈ હશે તો કેટલાય ઘરોમાં શાંતિ અને ચિંતાનો માહોલ હશે. પણ વાત આટલી જ નથી, આજના યુવાઓની દુનિયા થોડી અલગ છે. સોશિયલ મીડિયા પર

0: આ ફિલ્ડમાં કંઈ પદાર્પણ કરવું છે અથવા નવા ફિલ્ડમાં શું છે એ જાણવું છે, તો હું માનું છું કે 30 જ મિનિટમાં એની પાસે બધું હાજર છે. એટલે એક રીતે એને કેટલી સવલત થઈ ગઈ છે. એની સામે હવે પડકાર એવો થયો છે કે એને વધારે પડતી માહિતીઓ એની પાસે છે, એની પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે કે ઘણીવાર યુવા કન્ફ્યુઝ થઈ જાય છે. કારણ કે હવે એને બધું સેકન્ડ હેન્ડ મળે છે. 50 વર્ષ પહેલાંનો યુવાન એવો હતો કે એ પોતાના અનુભવે જ બધું શીખે છે, એટલે એને ખબર છે કે આટલું જ લેવાનું છે, એમાંથી શું ગ્રાહ્ય છે અને શું અગ્રાહ્ય છે એને ખબર હતી. હવે આજે તો ઇન્ટરનેટનું બજાર છે, આ બજારમાં કોઈ પણ રદ્દી માલ પણ મુકાઈ જવાનો છે, કોઈ પણ ઇનઓથેન્ટિક વસ્તુ પણ એની સામે આવી જવાની છે. ત્યારે એની પાસે સ્ટાન્ડર્ડાઇઝેશનની મર્યાદાઓ છે, એની પાસે કઈ વસ્તુ યોગ્ય અને કઈ અયોગ્ય એની ફર્સ્ટ હેન્ડ સમજ નથી, એની પાસે પોતાના અનુભવનું કંઈ નથી, પણ એને પરાયા અનુભવો પર રિલાય કરવું પડે છે. તો ઓવર એક્સપોઝડ ઇન્ફોર્મેશનના વિસ્ફોટથી, વધારે પડતા એક્સપોઝ થવાથી યુવાનને ગેરમાર્ગે દોરવાઈ જવાની સંભાવનાઓ છે. અર્નિંગ, આ એક મોટો ફાયદો છે ટેકનોલોજીના ફ્રન્ટ પર. પહેલાં તો કેવું હતું કે એને પડિયામાં 4 માણસ ઓળખતા હોય અને એને કોઈક જાણીતી બેંકમાં કે કોઈ ફર્મમાં એને નોકરી અપાવી દઈ અને આખી જિંદગી કાઢી નાખે. હવે બદલાઈ ગયું છે. હવે આજનો યુવાન પોતાની આવડત ઉપર એ શોધી કાઢશે કે મારી પાસે જે આવડત છે તે તો હું ઇઝરાયલમાં જઈને વેચી શકું એમ છું. તો એના માટે હ્યુજ ઓપનિંગ છે. એને ખબર પડે કે આ વસ્તુ તો રશિયામાં ચાલે એમ છે, તો હું શું કામ અહીંયા આગળ પડી રહ્યો છું, તો એ જઈ શકે છે. તો આ નોલેજનું ફ્રન્ટ એ બેધારી તલવાર જેવું છે, એ જો એને સારી રીતે વાપરશે તો એ ક્યાંનો ક્યાં પહોંચી જશે. અને સાથે પોતે પોતાના 5-25 બીજા યુવાનોને પણ તૈયાર કરીને, ટીમવર્ક કરીને, એક ખૂણાના ગામડામાં હશે ને કે જેનું નામ કોઈ નહીં સાંભળ્યું હોય, ત્યાંથી એ ડાયરેક્ટ વ્યવહાર કરીને 2 લાખ કરોડ રૂપિયા કમાઈને દેશને હુંડિયામણ અપાવશે અને બીજા 5-25 નોકરી અપાવશે. તો આ એનો ફાયદો પણ છે. ત્રીજો એક ફ્રન્ટ, બહુ મહત્વનો ફ્રન્ટ છે, જેને આપણે કૌટુંબિક ફ્રન્ટ કહીએ છીએ, ફેમિલિયલ ફ્રન્ટ. કૌટુંબિક હરોળોમાં આજના યુવાનનું સ્થાન અચાનક બદલાઈ ગયું છે. છેલ્લા થોડા વર્ષોમાં યુવાન હવે સોશિયલ નેટવર્કિંગ ઉપર હોય છે. મોટેભાગના યુવાનો કંઈ પણ બનાવ બન્યો અત્યારે એ લોકોએ વર્ષગાંઠ ઉજવી તો ફટાક દઈને એનું યુકેમાં એનો કઝિન હશે તો એને 10મી મિનિટે ખબર છે કે આ આટલા જણા એમાં હાજર હતા, આ લોકોએ હેપી બર્થડેનું સોંગ ગાયું, કેક કાપી અને આ કર્યું. 10મી મિનિટે એને કેનેડા ટોરેન્ટોમાં એના કઝિનને ખબર છે કે આ થઈ ગયું અત્યારે એ ઘરમાં. તો હવે સમયનો લેપ્સ ચાલ્યો ગયો. એ લોકો ક્ષણે ક્ષણે પોતાના રિફ્લેક્શન્સ બદલે છે, ક્ષણે ક્ષણે પોતાના એક્સપ્રેશન ચેન્જ કરી નાખે છે. એની સાથે જે પેઢી પોતાના આંદોલનો બદલતા જેને દિવસો અને અઠવાડિયાઓ લાગે છે, એ પેઢી એની સાથે સેટ થવું પડે છે. તો આ યુવાન આટલો ફાસ્ટ છે, તો આટલા ફાસ્ટ હોવાનો ફાયદો એ છે, ઝડપભેર પોતાના નિર્ણયો બદલી શકે છે. એને ક્ષણે ક્ષણે હિન્દુસ્તાનમાં શું છે, ગુજરાતમાં શું છે, પોતાના શહેરમાં શું છે, દરેકે દરેક વસ્તુની એને ખબર છે. એની સાથે એણે એના કુટુંબને એણે એની સાથે જોડવાનું છે. આ યુવાનને માટે એક પડકાર છે, કારણ કે જો એ પોતાના કુટુંબને સાથે ન રાખી શકે તો એ દિશાહીન બની શકે છે. એટલે એણે એવી પેઢીને સાથે રાખવાની છે કે જે પેઢી આ બધાથી વેલવર્સ નથી. તો આ એને માટે એક પડકાર છે. એક ચોથો છેલ્લો ફ્રન્ટ એ રિલેશનશીપનો ફ્રન્ટ છે. યુવાનોની રિલેશનશીપની પેટર્ન આને કારણે બહુ બદલાઈ ગઈ છે. ફટફટફટ 1 સેકન્ડમાં એ લોકો પ્રેમમાં પડી જાય, 1 સેકન્ડમાં લાઇક મોકલે, 1 સેકન્ડમાં પાછું ડિસલાઇક થઈ જાય. તો પ્રેમ એટલો ઝડપથી થઈ બી નથી જતો અને એટલો ઝડપથી ચાલ્યો પણ નથી જતો. પણ હવે એ લોકોને ટૂલ્સ એટલા બધા ઇઝી છે કે એ લોકો બધું 1 સેકન્ડમાં લાવી બી દે છે અને ગુમાવી બી દે છે. તો આ લાવવા ગુમાવવાનું આટલું ઝડપી થઈ જવાથી ઘણા યુવાનો આને એબ્સોર્બ નથી કરી શકતા. એને કારણે એ લોકો ઘણા મેન્ટલ સ્ટ્રેસમાં આવી જાય છે. તો રિલેશનશીપની પેટર્ન જે બદલાઈ જાય છે તે હું માનું છું કે આજના યુવાન માટે બહુ મહત્ત્વની ભૂમિકા છે. અને આ પેટર્નને એણે સમજવી પડશે અને એમાં એણે સેટ થવું પડશે. તો આ બધાને કારણે સરવાળે અમે જોયું છે કે યુવાનોમાં ઘણી બદીઓ વધી છે, વ્યસનો વધ્યા છે, બીમારીઓ વધી છે, આત્મહત્યા ઇમ્પલ્સિવ થઈ ગયા છે યુવાનો. અને કારણે કોઈ બી વસ્તુ ધ્યાનથી ધીમે ધીમે એબ્સોર્બ થવા દેવાને બદલે ફટાફટ આવે છે ને જાય છે, તો મગજ એને માટે પૂરતું મેચ્યોર નથી. 18 વર્ષે આટલા બધા જો ઇનપુટ પડતા હોય તો એ મગજ જો એટલું મેચ્યોર ન હોય તો એ મગજ ઇમ્પલ્સિવ થઈ જાય છે, આવેશાત્મક થઈ જાય છે, વ્યસની થઈ જાય છે, બધી બદીઓ આવી જાય છે, ખોટી ખોટી વસ્તુ અપનાવી લે છે, હિંસક બને છે, ક્રોધી બની જાય છે, મા બાપ સાથે ઝઘડા કરે છે, પોતે જેને સૌથી વધારે ચાહે છે એની સાથે સૌથી વધારે ઝઘડે છે. તો હું માનું છું કે યુવાનો સામે અનેક પડકારો છે, પણ એ પડકારો પહોંચી વળવા માટેની સજ્જતા પણ યુવાનો પાસે જ છે. કારણ કે એ લોકો રિસોર્સફુલ છે, એ લોકોને નવા વિચારો આવે છે, એ લોકો પોતાના વિચારોને અમલમાં મૂકવા માટે એ લોકો પાસે સંસાધનો છે. તો આમાંથી એ લોકોએ જ નીકળવાનું છે અને એનો રસ્તો એ લોકોએ પોતે જ શોધવાનો છે. વડીલો ખાલી પોતે એને માટે સજ્જ રહે અને એ લોકોને યોગ્ય રીતે ગાઈડ કરે એકલ પૂરતું છે.
1: સાંભળ્યું મિત્રો આપના વાર્તાકારે કેટલી સરસ વાતો કરી, તો હવે આપને સાંભળીશું ફિલ્મ પરિણીતાનું આ ગીત.

મિત્રો, પરીક્ષાની વાત કરી, પરિણામો આવી ગયા છે, હવે તેમના જીવનમાં એક નવો પડાવ શરૂ થવાનો છે, ત્યારે આજના યુવાનો માટે એક સરસ મજાની કવિતા લઈને આવી છું. યુવા, યુવા એટલે માત્ર ઉંમર નહીં, યુવા એટલે એક વિચાર છે, સપના જોવાની હિંમત અને તેને સાકાર કરવાની તાકાત છે. યુવા એટલે બદલાવની પવન જે જૂની વૃત્તિઓને હલાવી દે અને નવી દિશામાં સમાજને આગળ વધારી દે. યુવા, યુવા એટલે આગ પણ છે અને પ્રકાશ પણ, જો યોગ્ય દિશા મળે તો એ જ ભવિષ્યનો વિશ્વાસ પણ. આ સાથે જ આપણે સાંભળીશું ફિલ્મ ગુરુનું આ ગીત.

મિત્રો, આ મસ્ત મજાના ગીતોની જેવી મીઠાશ જીવનમાં પણ હોય છે, નાની નાની પળોમાં. આપણે ઘણીવાર મોટી સફળતાની પાછળ દોડતા રહીએ છીએ, પણ ખરેખર સુખ તો આ નાની નાની ખુશીઓમાં જ મળે છે. કોઈની સાથે હસવું, કોઈની વાત સાંભળવી કે પછી પોતાને જ થોડી વાર સમય આપવો. જીવન કોઈ રેસ નથી કે જ્યાં પહોંચવાનું જ મુખ્ય હોય. આ તો એક સફર છે જે દરરોજ હરેક પળમાં જીવવાનું હોય. ક્યારેક ક્યારેક બધું પરફેક્ટ નથી હોતું, પણ એ પણ જરૂરી છે. કારણ કે અપૂર્ણ પળો જ આપને શીખવાડે છે કે પરફેક્ટ શું હોય છે. તો ચાલો આજથી થોડું ધીમું જીવીએ, થોડું વધારે અનુભવ કરીએ અને જે છે એમાં જ ખુશી શોધવાનો પ્રયત્ન કરીએ. આવી જ મસ્ત મજાની વાતો લઈને હું માનસી ફરી મળીશ. તો હમણાં મને આપશો રજા.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. બીડીવેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત
1: અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 83.86% પરિણામ. સીધું વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી ખાનગી હોસ્પિટલને સીલ કરાઈ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. રાજ્ય સરકારના ગેજેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવાર દીઠ આશરે 33 પ્રશ્નો પૂછવામાં આવશે. મકાનોની ગણતરી શરૂ થાય તે પહેલા નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક અપાશે. તે અનુસાર 17 મેથી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં લોકો પોતાની માહિતી જાતે જ નોંધી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 83.86% પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે, ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ

0: અધિકારી કિરણબેન પટેલે આ સફળતાને શિક્ષકો અને વિદ્યાર્થીઓના કઠોર પરિશ્રમનું પરિણામ ગણાવ્યું છે.
1: છેલ્લા બે વર્ષથી ત્રીજા નંબરે હતા, આ વખતે ફર્સ્ટ નંબરે છીએ. અમને જે મદદરૂપ થયા છે અને બિલકુલ સ્ટ્રેસ વગર અમે આખી પરીક્ષા કન્ડક્ટ કરી શક્યા છીએ, એના માટે જિલ્લાના વહીવટી તંત્ર, જિલ્લાના પત્રકાર મિત્રો અને જિલ્લાના વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જિલ્લાના આચાર્ય મિત્રો, તમામે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
0: આજે જાહેર કરેલા પરિણામ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: આ વર્ષે કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 6,34,327 વિદ્યાર્થી પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85%, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું છે. રાજ્યની 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 164 શાળાઓનું પરિણામ 30% કરતા ઓછું રહ્યું. આ વર્ષે કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે જાહેર કરેલા પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાનું 82.34% પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 11,512 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, તો કચ્છ જિલ્લો 84.64% પરિણામ સાથે મોખરે રહ્યો. બોર્ડ કરતાં પણ 0.78% વધારે પરિણામ મેળવવા સાથે રેકોર્ડ બ્રેક 662 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઇતિહાસ રચ્યો છે. ડાંગ જિલ્લાના ધોરણ 10નું 88.17% પરિણામ આવ્યું છે અને રાજ્યમાં 6 ક્રમે રહ્યો છે. ભાવનગર જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલે 100% પરિણામ સાથે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહીસાગર જિલ્લામાં 12,203 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. જિલ્લામાં A1 ગ્રેડમાં 285 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં 79.80% અને નવસારીમાં 84.61% પરિણામ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાનું ધોરણ 10નું 82.91% પરિણામ જાહેર થયું છે. પંચમહાલ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં જિલ્લામાં 2.82% નોંધપાત્ર વધારો થયો છે. સીધું વિદેશી રોકાણ FDI મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતે આશરે 44,041 કરોડ રૂપિયા જેટલું જંગી વિદેશી રોકાણ આકર્ષ્યું છે. રાજ્યના FDIમાં અડધાથી વધુ 52% હિસ્સો મોટા અમદાવાદ જિલ્લાનો છે. રાજ્યને 3 જ મહિનામાં 23,699 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે. ગુજરાતે છેલ્લા 25 વર્ષમાં કુલ 3,91,613 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ મેળવ્યું છે. દેશમાં આવેલા કુલ રોકાણનું 15% રોકાણ ગુજરાતમાં થયું છે. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી ખાનગી હોસ્પિટલનો ફાર્માસિસ્ટ ઝડપાયો છે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું, વરાછા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ઓચિંતો દરોડો પાડ્યો બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્પિટલને સીલ કરી દીધી છે, જ્યારે પોલીસે ફાર્માસિસ્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
3: જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા, ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર FIR કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે, માટે આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતની રૂપરેખા અંગે મંથન થયું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના પ્રવાસને પગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી છે. રાજ્યનું એસટી નિગમ પણ હવે કેશલેસ બની રહ્યું છે. હવે બસોની 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8,000થી વધુ બસમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ દ્વારા ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરન્ટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર ન રહેતી હોવાનું એસટી

0: નિગમના વિભાગીય નિયામક જે બી કારોત્રાએ જણાવ્યું છે.
1: એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ જીએસઆરટીસી ની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે જ એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા એ પોતાની ટિકિટ મેળવી શકશે.
0: કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 7 થી 12 મે તક મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન કા વાત કરે તો અગલે 3 દિન તક કોઈ તાપમાન મેં બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે તાપમાન મેં બઢતર રહેગા, ગ્રેજ્યુઅલ રાઇઝ રહેગા 2-3 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇસમેં ડિસ્કમ્ફર્ટ ફીલ હોયગી, અનઇઝીનેસ ફીલ હોયગી. સબસે અધિકતમ તાપમાન રેકોર્ડ હોય રાજકોટ મેં 42.3 ડિગ્રી સેન્ટીગ્રેડ, જો સામાન્ય સે 0.9 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યાદા હૈ.
0: રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લીગલ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કેદીઓ અને તેમના મુલાકાતીઓને કાનૂની સહાય તેમજ માર્ગદર્શન, જેલની મુલાકાતે આવતા પરિવારના સભ્યોને આરોપીના જામીન, અપીલ તેમજ કેસની સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ધર્મશાલા ચંદીગઢમાં નોકઆઉટ મેચ રમાશે. આ સિઝનમાં 5 મે સુધીમાં 48 મેચ રમાઈ ચૂકી છે. 70 મેચ રમાયા બાદ પ્લેઓફ મુકાબલા યોજાશે, જેમાં ક્વોલિફાયર 1 ધર્મશાલામાં 26 મેના રોજ રમાશે. તેમાં પોઈન્ટ્સ ટેબલની ટોચની 2 ટીમો સામસામે હશે. ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર 2ની મેચ રમાશે. કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીના વધતા જોખમો વચ્ચે સીમા સુરક્ષા દળ બીએસએફને મોટી સફળતા મળી છે. હરામીનાળા અને ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફે એક બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારી માટેના સાધનો અને જાળ મળી આવી છે. આ ઘટના બાદ સરહદી અને દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત થયો છે. બેંગલુરુ ખાતે આયોજિત 3 દિવસીય રાષ્ટ્રીય ગ્રુપ મીટિંગ દરમિયાન આઈસીએઆરના મહાનિદેશક ડોક્ટર એમ એલ જાટના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગુણવંત વસાવાનું આજે અવસાન થયું છે. 65 વર્ષીય ગુણવંત વસાવાની તબિયત અચાનક લથડતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. મહેસાણાથી મસાલા ભરેલી પહેલી ટ્રેન આસામ જવા માટે આજે રવાના થઈ છે. મહેસાણા સ્ટેશનથી પૂર્વોત્તર સીમાંત રેલવેના રગિયા મંડળમાં આવેલા આસામના અજારા સ્ટેશન માટે 4,200 ક્વિન્ટલ જીરુથી લોડેડ પહેલી ડીમ્ડ વીપી રેક સફળતાપૂર્વક લોડ કરીને રવાના કરવામાં આવી છે. આ સિદ્ધિ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ આજે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના 3જા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રિવરફ્રન્ટના 1st અને 2જા તબક્કાની સફળતા બાદ હવે 3જા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો 1st તબક્કો શરૂ થશે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 83.86% પરિણામ. સીધું વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે જેની કોઢમાં પશુ ધણ ધણે એનું આખું આંગણું હર્યું ભર્યું લાગે. પણ મિત્રો, આજનો જમાનો માત્ર મહેનતનો નહીં પણ ગણતરીની મહેનતનો છે. આપણે ત્યાં પશુપાલન તો સદીઓથી થાય છે, પણ હવે સમય આવ્યો છે એમાં વિજ્ઞાન અને આધુનિકતા ભેળવવાનું. કેમ દૂધ ઉત્પાદન ઓછું આવે છે, કેમ પશુઓ વારંવાર બીમાર પડે છે, અને કેવી રીતે પશુપાલનને એક સામાન્ય વ્યવસાયમાંથી મોટો નફાકારક બિઝનેસ બનાવી શકાય. મિત્રો, આવા અનેક સવાલોના જવાબ લઈને આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવીએ એ પહેલાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ આજે આપણા આકાશવાણી સ્ટુડિયોમાં પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યૂ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે આધુનિક પશુપાલનથી વધુ નફો કેવી રીતના મેળવી શકીએ. તો ચાલો સાંભળીએ આ ઇન્ટરવ્યૂ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આપણે ખાસ કરીને ખેતીને, પશુપાલનની અને ખેડૂતોને લગતી પ્રવૃત્તિઓને આપણે આ કાર્યક્રમમાં વાતો કરતા હોઈએ છીએ. મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે અને એમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ પૂરક વ્યવસાય તરીકે વિકસ્યો છે અને વ્યવસાયિક ધોરણે આપણા ખેડૂત મિત્રો અને પશુપાલકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું આધુનિક પશુપાલનથી વધુ નફો કેવી રીતે મેળવી શકાય. અને મિત્રો, આ વિષય ઉપર વાત કરવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર બ્રિજલ સી બારોટ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક પશુ ઉત્પાદન અને વ્યવસ્થાપન વિભાગ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી રાજપુર હિંમતનગર ખાતે પોતાની સેવાઓ આપે છે. પ્રથમ તો આકાશવાણી પરિવાર અને અમારા ખેડૂત મિત્રો

0: મેડમ, આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: તો મેડમ, પહેલા આપણે જેમ વાત કરી એમ આધુનિક પશુપાલનથી વધુ નફો, તો ખેડૂત મિત્રોને મોટા ભાગે જ્યારે ચારાની વાત આવે, ઘાસચારાની વાત આવે, ત્યારે લગભગ અડધ ખર્ચો ઘાસચારાની પાછળ થતો હોય છે. તો આપણા ખેડૂત મિત્રો અને ખાસ કરીને જે પશુપાલક પશુપાલનનો વ્યવસાય કરે છે, તો આ ઘાસચારાનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે જેથી કરીને એમને આર્થિક રીતે પૈસાની બચત થાય, તો એ વિશે વાત કરશો?
1: સૌપ્રથમ તો હું પશુપાલક મિત્રોને એમ કહીશ કે લગભગ 70-75% જેટલો જે ખોરાકનો ખર્ચ છે એ જતો હોય છે. દિવસે દિવસે આપ જાણીએ છીએ તેમ ઘાસચારા દાણ બધાની કિંમત વધી રહી છે. તો ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે પશુઓને સીધો સાદો પૂળો નાખી દઈએ છીએ, જેના કારણે 20-30% જેટલો બગાડ થઈ જાય છે. કારણ કે એની અંદર પશુ એ પૂળો પૂરેપૂરો હોય તો એને તોડવા માટે એનર્જી, એની જે શક્તિ હોય, વેસ્ટ કરે છે. અને સૌથી વધારે જે મોટો ભાગ છે એનો પૂળાનો છાણ અને મળમૂત્રમાં વેડફાઈ જાય છે, કારણ કે પૂળો મૂળ અવસ્થામાં હોવાથી પાચન થતું નથી. અને જેને કારણે ઘણી વખત ખેતરમાં જે તે ટાઈમે જીવજંતુઓ ઉધઈ જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. અને જો ગુણવત્તાસભર ખાતરનો જે હોય આપણને ખેતીમાં લાભ પણ મળતો નથી. એ તો એના માટે આ જે અવ્યવસ્થા ઊભી થઈ છે એને વ્યવસ્થા કરવા માટે ઘાસચારાના જે નાના નાના ટુકડા હોય એમને આપણે ચાફિંગ કરી દેવું જોઈએ. ચાફિંગ કરવા માટે મુખ્યત્વે આપણે નાના પાયે ચાફિંગ કરવું હોય તો સુડાનો ઉપયોગ કરીએ છીએ, અને જો મોટા પાયે તમારું બહુ મોટું ફાર્મ હોય તો એના માટે આપણે ચાફ કટર સાધનનો ઉપયોગ કરીએ છીએ. આ ચાફિંગ એટલે કે કટિંગ કરવાથી શું ફાયદો થાય કે જે ખોરાકના જે દાણના જે ટુકડા હોય છે એને નાના નાના કરી દે, જેના કારણે પચાવવામાં આસાનીથી પચી જાય અને દૂધ ઉત્પાદનની અંદર ફેટમાં પણ વધારો કરે છે. અને જો આપણી ગમાણ પાકી હોય તો એની અંદર આપણે પૂરતા પ્રમાણમાં એ ટુકડા નાખી શકીએ છીએ, જેનાથી ખોરાકનો બગાડ અટકાવી શકાય છે.
0: ખેડૂત મિત્રો, જેમ મેડમે વાત કરી એમ નાના ટુકડામાં કરીને આપીએ તો આપણે ઘાસચારાને આપણે બચાવી શકીએ અને વધુ નફો કરી શકીએ. હવે જ્યારે પશુની સંખ્યાની વાત આવે છે, તો આપણા ખેડૂત મિત્રો જો પશુપાલન ક્ષેત્રે સારો એવો નફો લેવા માંગતા હોય તો પશુઓની સંખ્યા કેટલી રાખી શકાય, ને પશુઓની સંખ્યા એ કયા કયા ધોરણો પર, ખાસ કરીને કયા મુખ્ય બાબતો ઉપર આધાર રાખે છે, વિશે વાત કરશો?
1: સૌપ્રથમ તો હું જણાવવા માંગીશ કે આપની પાસે એટલે કે જે ખેડૂત છે એની પાસે જે જમીન કેટલી ઉપલબ્ધ છે, પાણીની વ્યવસ્થા શું છે, મૂડી કેટલી છે એની પાસે, રોકાણ, મજૂરો અને એની આજુબાજુનું જે દૂધ વેચાણનું જે માર્કેટ છે એ કેવું છે, એ બધી બાબતને ધ્યાનમાં રાખીને આપણે પશુધન નક્કી કરતા હોઈએ છીએ. શરૂઆતમાં ઘણી વખત કેવું થતું હોય કે કોઈ પશુપાલક મિત્રો ખૂબ જ ઉત્સાહી હોય તો પોતાનું જે આ પાછળનું જે મુખ્ય જે ધ્યેયો છે એ જાણ્યા વગર જ વધુ સંખ્યામાં વધુ જાનવરો લાવી દે, જેના કારણે અવ્યવસ્થા ઊભી થાય છે, જેના કારણે થોડા સમય પછી વ્યવસાયની અંદર નુકસાન પણ થાય છે. તેથી ઓછા પશુઓ રાખવા જરૂરી છે, પરંતુ સારું ઉત્પાદન આપતા એવા પશુઓ રાખવા જોઈએ. અને સતત આવક મેળવવી હોય તો જે ખેડૂત મિત્રો છે એમને એમના જે ફાર્મ છે એની અંદર દૂધાળા અને વસુકેલા જે દૂધ નથી આપતા એ પ્રાણીઓનું પ્રમાણ પણ જાળવવું જોઈએ, જેનો સરેરાશ રેશિયો જે છે 75:25. 75 પ્રાણીઓ હોય એ દૂધમાં એટલે કે દૂધ ઉત્પાદન આપતા હોય અને 25 હોય એ વસુકેલા એટલે કે જેનું દૂધ ઉત્પાદન પતી ગયેલું છે. આ રેશિયો જો જળવાઈ રહે તો પશુપાલક મિત્રોને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને પશુઓની જે સંખ્યા છે એ પણ જાળવી શકાય છે. આપણો પશુપાલન જે વ્યવસાય છે, સર્વપ્રથમ જાણીએ તો આપણે એની અંદર સૌથી વધારે મજૂરો પર જ આપણે નિર્ભર હોઈએ છીએ. ખાસ કરીને મજૂરો જે દૂધનું દોવાનું કામ કરતા હોય, દૂધ વેચાણનું કામ કરતા હોય, ફાર્મની સ્વચ્છતાનું કામ કરતા હોય, પશુઓના સાફસફાઈ કરવાનું કામ કરતા હોય, આવા પ્રકારના મજૂરો હોય એની અંદર જે મજૂરો આપણે રોકીએ છીએ એમનું દૈનિક કામ છે એના માટે તેઓ કુશળ હોવા જોઈએ, મહેનતુ હોવા જોઈએ, નિષ્ઠાવાન અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ, જે તે આપણે મજૂર તરીકે આપણે ફાર્મમાં રાખીએ છીએ. અને સમયસર પોતાનું કામ, જેમ કે ઘાસચારાનું નિરણ અને યોગ્ય રીતે એ પોતાનું કામ કરવામાં નિપુણ હોવો જોઈએ. જો મજૂરો આપણે વ્યવસ્થિત રીતે રોકીએ તો આપણું જે આર્થિક વળતર છે એ પણ આપણને મળી રહે છે.
0: હવે બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ કઈ રીતે અપનાવી શકાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા ખેડૂત મિત્રો કઈ રીતે પશુપાલન રાખી શકે?
1: પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ એ ખૂબ જ જરૂરી વાત છે. સૌપ્રથમ તો હું એમ કહીશ કે જે આપણે ફાર્મની અંદર જે પશુધન આપણે રાખીએ છીએ એની અંદર પાડી અને વાછરડીઓનું વૈજ્ઞાનિક રીતે આપણે કઈ રીતે ઉછેર અને માવજત કરવી જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે પાડી અને વાછરડી જ્યારે જન્મે ત્યારે સૌપ્રથમ એને જે પાડી કે વાછરડી જન્મી હોય તેનું નાક સાફ કરવું જોઈએ, એના છાતીના ભાગે માલિશ કરવી જોઈએ જેથી એનો શ્વાસોશ્વાસ ચાલુ થઈ જાય. શરીરને સાફ કરવું જોઈએ, એનો જે ડૂંટો હોય

એ ખરી જાય તો ત્યાં એને ઢૂંઢા ઉપર એન્ટીસેપ્ટિક સોલ્યુશન દવા લગાવવી જોઈએ, જેથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન જે બચ્ચાઓમાં શરૂઆતના સમયમાં થતું હોય, ડાયેરિયા કે જોવા ના મળે. પછી એને જંતુરહિત કરીને 1 થી 1.5 કલાકની અંદર ખીરું, એટલે કે કોલેસ્ટ્રમ, ઇંગ્લિશમાં આપણે કહીએ તો કોલેસ્ટ્રમ પીવડાવવું જોઈએ. અને એ પ્રથમ ચાર દિવસે 4 વખત એના શરીરના વજનના 10% જેટલું ખીરું પીવડાવવું જોઈએ. અને એ ખીરું છે એનું તાપમાન જો આપણે બીજા દિવસે પણ પીવડાવવું હોય 4 દિવસ પછી, તો એનું તાપમાન જળવાઈ રહે તે માટે એને બોટલ કે એમાં કોઈમાં ભરીને એનું તાપમાન જળવાઈ રહે જોઈએ. અને જે બચ્ચા તાજા જન્મેલા છે, વાતાવરણમાં ઠંડી ગરમી વરસાદ કંઈ પણ હોય, તો એમને

0: ઉંમર લાયક અને કોઈપણ કારણસર આપણે કોઈપણ ગાય કે ભેંસનો નિકાલ કરવો હોય તો આ જે તે વાછરડીઓ કે પાડીઓ છે એ એની જગ્યા લઈ શકે. તેથી એમાં એક ખર્ચ આપણે ઘટાડી શકીએ કે આપણા ફાર્મની જ ઉછેર કરેલી પાડી અને વાછરડીને આપણે અપનાવીએ અને બહારથી આપણે વેચાણ કરવાનો ખર્ચ ના કરીએ.
1: હવે પશુના વિયાણ બાદ દુધાળા પશુઓની માવજત આપણા પશુપાલકો કેવી રીતે કરી શકે એ વિશે પણ માહિતી આપશો.
0: આપણે તાજું વિયાળું પશુ હોય તો એની યોગ્ય સાર સંભાળ રાખવી જોઈએ. સૌપ્રથમ તો એમાં એમ કહીશ કે જે દૂધ હોય એના એમના કુલ માત્રા પ્રમાણે આપણે દાણ આપવું જોઈએ. દૂધના 50% જેટલી જે એની વત્તા એટલે કે શરીર નિભાવ માટે 1 થી 1.5 કિલો જેટલું દાણ આપવું જોઈએ. એની સાથે સાથે લીલા ઘાસચારાની ઉપલબ્ધતા હોય તો 15 થી 30 કિલો જેટલો લીલો ઘાસચારો તેમજ 5 થી 10 કિલો જેટલું સૂકું ઘાસ મિશ્ર કરીને આપવું જોઈએ. પશુઓ જે દૂધમાં આવેલા હોય એમને 24 કલાક માટે સ્વચ્છ પાણી, તાજું પીવાનું પાણી મળી રહે તે વ્યવસ્થા કરવી જોઈએ. નિયમિત સમયે દોહન કરવું જોઈએ અને દોવાની જે જગ્યાએ સ્વચ્છ અને શાંત વાતાવરણ હોવું જોઈએ. વિયાણ બાદ 4 થી 5 મહિના સુધી તેમને દાણમાં દૈનિક 25 ગ્રામ સવારે અને 25 ગ્રામ સાંજે એમ 50 ગ્રામ લેખે મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ. અને આપણે દૂધ દોહનની વાત કરીએ તો દૂધ દોહનમાં જે આપણો 8 કલાક કે 12 કલાકનો જે સમયગાળો છે, સવારે 4 વાગે દોહન કર્યું તો સાંજે બીજે 4 વાગે, એ સમયગાળો પશુઓનો આપણે નિર્ધારિત કરવો જોઈએ.
1: પશુપાલકોને દૂધ દોહવાની રીત વિશે પણ વાત કરશો.
0: મુખ્યત્વે દૂધ દોહવાની જે રીત છે એમાં આપણે સૌથી સાચી સચોટ પદ્ધતિ છે ફૂલ હેન્ડ મિલ્કિંગ, જેની અંદર આપણે અંગૂઠો બહાર રાખીએ અને મુઠ્ઠી વાળીએ છીએ, જેનાથી આંચળને કોઈ ઈજા થતી નથી. પરંતુ આપણા જે પશુપાલક મિત્રો છે, અમે ઘણી વખત જોયું છે, એ લોકો અંગૂઠો નકલિંગ પદ્ધતિ વાપરતા હોય જેના કારણે આંચળમાં દુખાવા થાય છે, ઇન્જરીના બી ચાન્સીસ રહે છે. અને જે આપણે સૌ જાણીએ છીએ કે જે મિલ્ક દૂધનો સમયગાળો છે એ 5 થી 7 મિનિટનો હોય, એટલે જે બી દૂધ દોહન કરતા મજૂરો હોય એ ઝડપી હોવા જોઈએ અને એ 5 થી 7 મિનિટમાં સંપૂર્ણ દૂધ દોહન કરી લેવા જોઈએ. જો અધૂરું દૂધ દોહન કરવામાં આવે તો દિવસે દિવસે જે દૂધનું પ્રમાણ હોય આંચળમાંથી ઘટી જાય છે અને ઘણી વખત જે ગાય કે ભેંસ હોય એ વસૂકી પણ જાય છે, એટલે એ પશુપાલક મિત્રોને એનું નુકસાન થાય છે. દોહનાર વ્યક્તિ, હવે જે દૂધ દોહન કરી રહ્યો છે એ વ્યક્તિ કેવું હોવું જોઈએ? જે વ્યક્તિ છે એ સ્વચ્છ હોવું જોઈએ, એના નખ કાપેલા હોવા જોઈએ, એને દૂધ દોતા પહેલાં એનું જે આંચળ હોય ધોવું જોઈએ, સાફ કરવું જોઈએ, જે એના વાસણો છે એ વાસણો ધોવા જોઈએ, એનું આજુબાજુનું જે રહેઠાણ છે એ પણ ધોવું જોઈએ, કોઈપણ જાતના માવા મસાલા એવું કોઈપણ જાતનું એમનું વ્યસન ના હોવું જોઈએ, બરાબર. દૂધ ઉત્પાદન એ મોટા પાયાની જરૂરિયાત છે. વધુ સંખ્યામાં પશુઓ હોય તમારી પાસે તો તમે મજૂરો દ્વારા દૂધ દોહન નહીં પણ મશીન મિલ્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો, જેના કારણે સમયસર દૂધ દોહન થઈ શકે છે.
1: સરસ મજાની માહિતી આપી મેડમ. હવે પશુના વિયાણ બાદ ફેરવણી અને ઘર પરીક્ષણ વિશે પણ અમારા પશુપાલકોને વાત કરશો.
0: આપણે સૌ જાણીએ છીએ કે પશુ વિયાણ પછી 3 મહિનામાં ગાભણ થવું જોઈએ. ગરમીમાં જે તે પશુઓ ના આવતા હોય કે ના ફરતા હોય તો તેમને વહેલી તકે, આપણે પશુપાલક મિત્રોને ખાસ મારી અરજ છે કે વહેલી તકે તેઓ દફતરી તપાસ કરાવવી જોઈએ, એટલે કે પશુ ચિકિત્સક અધિકારી હોય એમના જોડે લઈ જવા જોઈએ. અને ખાસ કરીને જે 2 વિયાણ છે એ વચ્ચેનો સમયગાળોના દિવસો વધારે ના હોવા જોઈએ. લાંબા સમય સુધી જો પશુ છે એ બિન ઉત્પાદક રહે તો તેના કારણે આપણા દૂધ ઉત્પાદનમાં નુકસાન થાય છે. પશુને એકવાર ફેરવવાનું ચૂકી જઈએ તો આપણો જે ઇકોનોમિકલ રૂપિયાનો જે લોસ છે 7 થી 8 હજાર જેટલું આપણને નુકસાન થાય છે. શક્ય હોય તો પશુઓને કૃત્રિમ વિદ્ધાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરાવવું જોઈએ, કારણ કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એ નવી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે પશુ ફેરવવામાં બહુ જ સરળતા રહે છે. અને ફેરવ્યા બાદ પણ તમારે 3 મહિના પછી 1.5 મહિના પછી ચેક ફરીથી પશુ ચિકિત્સક અથવા બોલાવીને એનું નિરીક્ષણ કરાવવું જોઈએ કે પશુ ગાભણ છે કે નથી.
1: હવે આપણા પશુઓ જે પાળ્યા હોય, રાખ્યા હોય આપણા પશુપાલક હોય, એ પશુ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે તો જ એની ઉત્પાદકતા વધતી હોય છે. તો પશુઓનું સ્વાસ્થ્યનું રક્ષણ વિશે પણ વાત કરશો.
0: પશુઓનું સ્વાસ્થ્ય આપણે ઠંડી ગરમી અને વરસાદથી આપણે રક્ષણ આપવું જોઈએ. જેમ આપણે અત્યારનો સમયગાળો છે ઉનાળાનો સમયગાળો, તો ઉનાળાના સમયમાં કેવું ભેંસો હોય ગરમ તણાવથી બચાવવી જોઈએ, જેના માટે એમના જે રહેઠાણ હોય એના છત પર પૂળા ગોઠવવા જોઈએ, દિવસે લીમડાના છાંયડા નીચે બાંધવી જોઈએ, રહેઠાણની આજુબાજુ ફોગર્સ એટલે કે ફુવારા લગાવવા જોઈએ જેથી પશુઓને વારેવાર પાણીનો છંટકાવ થાય તો તાપમાન જળવાઈ રહે શરીરનું. દિવસમાં 3 વાર નવડાવવા જોઈએ, યોગ્ય સમયે રસીકરણ કરાવવું જોઈએ, રસીકરણ પછી કૃમિનાશક દવાઓ પણ પીવડાવવી જોઈએ. રસીકરણની અંદર ખાસ કરીને જે આપણા ફિલ્ડની અંદર અમે જોઈએ છીએ જે

0: ગોહેણની અંદર ગળસૂંડો, ખરવા મોવાસા, કાળીયો તાવ, ગાંઠિયો તાવ, ગર્ભપાત, થાઇલેરિયોસિસ અને હડકવા જેવા જે રોગો છે એ રોગોથી બચાવ માટે ખાસ કરીને રસીકરણ કરવું જોઈએ. એ બાદ કોઈપણ જાતનો રોગચાળો ફાટી ના નીકળે તેનું સૌથી વધારે કાળજી રાખવી જોઈએ. બાહ્ય પરજીવી જેવા કે ઈતરડી હોય એ બધા માટે પણ પશુ ચિકિત્સકની સલાહ મુજબ દવાઓ કરાવી જોઈએ. અને પશુઓના રહેઠાણો જૂના થઈ ગયા હોય તો એમની દિવાલો, ભોયતળિયાની તિરાડો પૂરવવી જોઈએ, જેના કારણે કોઈપણ જાતની ઈતરડી કે કોઈ બી કીટક બાહ્ય પરોપજીવી પશુઓના શરીર પર ચોંટે નહીં. અને બીમાર પશુઓને તંદુરસ્ત પશુઓથી અલગ બાંધવું જોઈએ ખાસ કરીને, કેમ કે જેમ કે બીમાર પશુ હોય એને સ્વસ્થ પશુ જોડે બાંધવામાં આવે તો એ રોગચાળો ફેલાવી શકે છે, જેના કારણે આપણને આર્થિક નુકસાન થઈ શકે છે. તો ખાસ કરીને બીમાર પશુ હોય એને સ્વસ્થ પશુથી અલગ બાંધવું જોઈએ, એ યોગ્ય છે.
1: આપણા પશુપાલકો છે એ પશુઓનો રેકોર્ડ અથવા એમની નોંધ અથવા વિગતો નોંધવી હોય તો એ કઈ રીતે નોંધી શકે એ વિશે પણ વાત કરશો.
0: પશુપાલનનો આપણો વ્યવસાય એ જાણીએ છીએ તો હું એક શબ્દમાં પહેલી જ લાઈનમાં એમ કહીશ કે પશુપાલનનો જે અરીસો છે એ આપણો રેકોર્ડ હોય. રેકોર્ડ એટલે એવી વસ્તુ કે જેની અંદર આપણે પશુઓની ખરીદી ક્યારે કરી, વેચાણ ક્યારે કર્યું, દાણ, સૂકું, લીલું, ઘાસ, કૃત્રિમ વિદ્ધાન ક્યારે કરાયું, બે વિયાણ વચ્ચેનો સમયગાળો શું હતો, મિનરલ મિક્સર કેટલું આપ્યું, એ બધાનો જેટલો બી રેકોર્ડ હોય આપણે રજીસ્ટરો મેન્ટેન કરતા હોઈએ છીએ. એના સિવાય પણ આપણે કોઈ પણ જાતનું વેચાણ કરીએ, દૂધનું વેચાણ, છાણનું વેચાણ, કોથળા ખાલી હોય એનું વેચાણ, અળસિયાનું જેમ કે વર્મી કમ્પોસ્ટનું વેચાણ તમે કરતા હોય તો એ બધાનું બી તમારે એક રજીસ્ટર મેન્ટેન કરવું જોઈએ. આ પશુપાલકોને ખાસ કરીને રજીસ્ટરનું એટલા માટે કહેવાનું કે કોઈ પણ પશુ તમે પસંદગી કરવા માટે જાઓ, તમારા ફાર્મ માટે કોઈ નવું પશુ તમે લેવા માટે જાઓ તો તમે પહેલાં એની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ ચેક કરવો જોઈએ. એટલે ઇતિહાસ ચેક કરવા માટે સૌથી પહેલાં આપણને શું જરૂર પડે, રજીસ્ટરની. તો આ રેકોર્ડ જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ જાતના બીમાર પશુ હોય એની પણ નોંધ લેવી જોઈએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ એવા જાતનો રોગચાળો ફાટી નીકળે તો એની આપણે પહેલાંથી સાચવણી કરીને એ પશુઓને આપણે બચાવી શકીએ. અને આ જે રેકોર્ડ છે એના પરથી આપણું ફાર્મનો આપણને અરીસો એ મળશે કે આપણો ફાર્મની અંદર આપણને આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું છે કે આપણને નફો થઈ રહ્યો છે, અને આપણે કયા પ્રકારના પ્રાણી, કઈ ગાય કે કઈ ભેંસ કે કઈ પાડા કે પાછળી કે કયા રાખવા છે કે નથી રાખવા એનું પણ આપણે એના પરથી માહિતી લઈ શકીએ છીએ.
1: અત્યારે પ્રાકૃતિક ખેતીની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. પ્રાકૃતિક ખેતીથી જે પહેલાં રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી ખેતી ઝેર બની રહી છે, તો ગાય ભેંસના જે છાણ મૂત્ર છે એનું ખેતીમાં સારી રીતે ખેડૂતો ઉપયોગ કરી શકે અને ખેડૂતો બીજી એક પૂરક આવક ઊભી કરે, તો આ ગાય ભેંસના છાણ મૂત્રનું વ્યવસ્થાપન વિશે પણ વાત કરશો.
0: એક ગાય અથવા એક ભેંસ હોય એ દિવસનું સરેરાશ 10-12 કિલો જેટલું છાણ આપે છે. હવે આ છાણનો આપણે ઘણી વખત ખેડૂત મિત્રો નિકાલ કરી દેતા હોય છે. હવે એનો નિકાલ નથી કરવાનો, એને આપણે આવકનું સાધન બનાવવાનું છે. કઈ રીતે? કે જે એમને છાણ કે મળમૂત્ર છે એને ફેંકી નથી દેવાનું, એને ખાડામાં ભેગું કરી અને વૈજ્ઞાનિક રીતે સડાવવાનું છે અને ઉત્તમ ગુણવત્તાવાળું સજીવ ખાતર વર્મી કમ્પોસ્ટ બનાવવાનું છે. આ જે વર્મી કમ્પોસ્ટ છે એ બજારમાં આપણે જે પ્રાકૃતિક ખેતીની વાત કરી એ પ્રમાણે ખૂબ જ ઊંચા ભાવે અત્યારે વેચાય છે, અને એ છાણનો ઉપયોગ કરીને આપણે ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવી શકીએ છીએ. હવે ગોબર ગેસ પ્લાન્ટનો આપણે વાત કરીએ તો ગોબર ગેસ પ્લાન્ટ આપણે ફાર્મના જે છાણ અને મળમૂત્ર હોય એમાંથી ઉપયોગ કરીને બનાવીએ છીએ, અને જેની અંદર આપણે મોસ્ટ ઓફ ટાઈમ ગરમ કોઈ બી વસ્તુ ગરમ, રસોઈ બનાવવા માટે, વીજળી ઉત્પાદન કરવા માટે એ ગોબર ગેસનો આપણે ઉપયોગ કરતા હોય છે. ગોબર ગેસ પ્લાન્ટની અંદર બે પ્રકારના પદાર્થો હોય છે, ઘન અને પ્રવાહી. હવે ઘન પદાર્થ તો મેં વાત કરી એ પ્રમાણે આપણે ગેસ તરીકે ઉપયોગ કરી નાખીએ છીએ, પણ જે પ્રવાહી સ્લરી છે એનો આપણે ઉપયોગ ખેતરની અંદર ખાતર, જૈવિક ખાતર તરીકે કરીએ છીએ. જેમ પ્રાકૃતિક ખેતીની તમે વાત કરી એ પ્રમાણે જ એ સ્લરી પણ આપણને મદદરૂપ થાય છે ખેતીની અંદર. અને જે વર્મી કમ્પોસ્ટ આપણે જે બનાવીએ છીએ એ ઉચ્ચ ગુણવત્તાનું ખાતર હોય છે, જે બજારમાં ઊંચી કિંમતે વેચાય છે. આ રીતે છાણનો યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવાથી પશુપાલક મિત્રો દૂધ સિવાય અનેક રીતે પણ આવક વધારી શકે છે.
1: મેડમ, અત્યારનો સમય ટેકનોલોજીનો યુગ છે અને ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તાનો, તો ખેડૂત મિત્રો કે જે પશુપાલકો છે એમાં જો એમને નફાકારક પશુપાલન કરવું હોય તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નફાકારક કઈ રીતે કરી શકાય પશુપાલનને?
0: ઓકે, પશુપાલન મિત્રોને જણાવવાનું કે આધુનિક સમયગાળો છે, તો આધુનિક સમય પ્રમાણે તમારે પોતાના ફાર્મની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એમાં આધુનિક ટેકનોલોજીમાં આપણે વાત કરીએ તો પ્રિસિઝન લાઇવસ્ટોક ફાર્મિંગ ટેકનોલોજી, જેની અંદર વેરિયસ ડિવાઇસીસ હોય છે, જે સેન્સર્સ બેઝિસ હોય, જે મોનિટરિંગ કરતા હોય. એની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો

0: વેરિયેબલ સેન્સર્સ એન્ડ મોનિટરિંગ ડિવાઇસ, જે ફિટનેસ બેન્ડ આપણે પહેરીએ છીએ માણસ, એવી રીતે ફિટનેસ બેન્ડ પશુઓમાં પણ ઉપયોગી થાય છે. તેની અંદર સ્માર્ટ કોલર્સ હોય છે. જે સ્માર્ટ કોલર્સ છે એ રૂમિનેશન એટલે કે પશુ દિવસમાં કેટલી વખત વાગોળે છે, કેટલી વખત હિલચાલ કરે છે એનું આપણે ટ્રેકિંગ કરી શકીએ છીએ. બીજું છે પેડોમીટર. પેડોમીટર એટલે પશુઓના પગમાં બાંધવામાં આવે છે, જે જીપીએસ બેઝ સિસ્ટમ હોય. પશુ કેટલા ડગલા ભરે છે દિવસમાં, અને જ્યારે ત્યારે કોઈપણ માદા જાનવર હીટમાં હોય એટલે ગરમીમાં હોય ત્યારે એની એક્ટિવિટી, પગડગલાની એક્ટિવિટી વધી જાય છે, એ ટાઈમે પ્રજનન કાળની અંદર તમે એમને ઓળખી શકો કે આ પશુ ગરમીમાં છે કે નથી. તો એના માટે પેડોમીટર ખૂબ જ ઉપયોગી છે. પછી ડિજિટલ કાનના ટેગ્સ, જે આપણે ઇયર ટેગ્સ વાપરીએ છીએ, કાનમાં જે ટેગ્સ લગાવીએ છીએ, એના સિવાયના ડિજિટલ ટેગ્સ હોય છે જે આપણને ટેમ્પરેચર બતાવે છે. ટેમ્પરેચર પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે પશુ બીમાર છે કે સ્વસ્થ છે. એ પ્રમાણે આપણે જોઈએ તો પર્યાવરણના અને વિઝ્યુઅલ મોનિટરિંગના આપણે જોઈએ તો 3D કેમેરા એક હોય છે અને એમોનિયા સેન્સર્સ હોય છે. 3D કેમેરા ફાર્મની અંદર જરૂરી છે ખૂબ જ. 3D કેમેરા એ આપણને ફાર્મની અંદર બોડી કન્ડિશન સ્કોરિંગ એટલે કે પશુનું પોતાનું બેઝિક જે સ્વસ્થતા છે એ આપણને મોનિટરિંગ કરી આપે છે. અને બીજું છે એમોનિયા સેન્સર્સ. એમોનિયા સેન્સર્સનો મોસ્ટ ઓફ આપણે ઉપયોગ કરીએ છીએ પોલ્ટ્રી ફાર્મની અંદર. પોલ્ટ્રી ફાર્મ મરઘાપાલકો હોય એ લોકો માટે એમોનિયા સેન્સર્સનો ખૂબ ઉપયોગ છે. આપણે જાણીએ છીએ કે એમોનિયા એ ખૂબ જ ઝેરી વાયુ છે, એટલે એનું પ્રમાણ એક નિશ્ચિત પ્રમાણ હોવું જોઈએ, એનાથી વધારે એનું પ્રમાણ હોવું ના જોઈએ. એના માટે આપણે એમોનિયા સેન્સર્સ લગાવતા હોઈએ છીએ. એના સિવાય બી આપણે ફાર્મની અંદર ડેટા એનાલિસ્ટિકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેની અંદર આપણે ડેટા એનાલિસ્ટિકમાં એક્સેલ શીટમાં કે એની અંદર એક એન્ટ્રી કરીએ કે આ ગાય છે કે આનું બધું જ હિસ્ટ્રી આપણને એક જ ક્લિક સાથે મળી જાય, જેના કારણે આપણને ભવિષ્યમાં કોઈ પણ જાતની મુશ્કેલી ના થાય અને પશુની દરેક માહિતી નાનામાં નાની વ્યક્તિગત રીતે આપણે માહિતી રાખી શકીએ તો પશુપાલનમાં ખૂબ જ વધારો થઈ શકે.
1: હવે મેડમ છેલ્લે અમારા પશુપાલકોને એ જણાવશો કે આધુનિક પશુપાલનથી વધુ નફો મેળવવા માટે ખાસ મુખ્ય મુખ્ય કયા મુદ્દા ઉપર ધ્યાન રાખવું જોઈએ?
0: આધુનિક પશુપાલનમાં આપણે વાત કરીએ એ પ્રમાણે છાણનું જે ખાતર છે એનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વર્મી કમ્પોસ્ટ તરીકે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરવો જોઈએ. ડિજિટલ જે ઉપકરણોની વાત કરી એ ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ દોહનની જે પદ્ધતિઓ છે એમાં સુધારો કરવો જોઈએ. વધુ પશુધન હોય તમારી પાસે તો મશીનનો ઉપયોગ કરવો જોઈએ. જે લેબર્સ છે તમારી જોડે, જે મજૂરો છે, એ મજૂરો જેટલા બને એટલા વ્યવસ્થિત મજૂરો રાખવા જોઈએ. પછી આપણે જાણીએ કે સ્માર્ટ ફીડર્સને એવું બધું બી માર્કેટમાં અવેલેબલ છે તો સ્માર્ટ ફીડર્સનો બી ઉપયોગ કરવો જોઈએ. અને પશુપાલનની અંદર હું તો એમ જ કહીશ કે તમે વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તો જ તમારા આધુનિક પશુપાલનની અંદર તમને સાચો નફાનો આધાર મળશે.
1: મેડમ તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત આધુનિક પશુપાલનથી વધુ નફો એ વિષય પર સરસ મજાની માહિતી અમારા પશુપાલકોને આપી, ખેડૂત મિત્રોને આપી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: પશુપાલક મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી આધુનિક પશુપાલનથી વધુ નફો. મિત્રો, આ વિષય પર માહિતી આપણને ખૂબ ઉપયોગી અને પાયાની મળી હશે. પશુઓના વૈજ્ઞાનિક આહારથી લઈને એમની માવજતમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે આપણને કમાણીમાં વધારો કરી શકીએ છીએ તેનું સચોટ માર્ગદર્શન આપણને મળ્યું છે. આશા રાખીએ છીએ મિત્રો, આજના આ કાર્યક્રમમાં મળેલી માહિતી આપણને ઉપયોગી થઈ શકે છે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

ખેડૂત મિત્રો, હમણાં જ આપે એક ગીત સાંભળ્યું અને હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના તેમજ સઘન ખેતી વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે તથા ગરમીનું મોજું યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

ગામનો ચોરો. આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ વારમાં બરાબર 7:50 ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે વાટાઘાટો. બંને દેશો વચ્ચે ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં અનેક કરારો થયા. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ સમક્ષ તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ટ્રમ્પે કહ્યું છે કે જો ઇરાન કરાર માટે સંમત નહીં થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે અને કરાર કરશે તો યુદ્ધ સમાપ્ત થશે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 941 પોઈન્ટ અને નિફટીમાં 298 પોઈન્ટનો ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ સોંપી. સમાચાર વિગતવાર. ભારત અને વિયેતનામ વચ્ચે આજે ડિજિટલ ટેકનોલોજી, રેર અર્થ્સ, મેડિકલ પ્રોડક્ટ્સ, રેગ્યુલેશન, પબ્લિક સેક્ટર ઓડિટ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર થયા. આજે બપોરે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે થયેલી વાતચીત બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત ચર્ચા કરી. વાર્તાલાપ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક મહિનાની અંદર વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિ ટુ લામની ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત દર્શાવે છે કે તેઓ ભારત વિયેતનામ સંબંધોને કેટલી પ્રાથમિકતા આપે છે.
1: આજ હમ અપને સંબંધો કો એનહેન્સ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે સ્તર પર લે જા રહે હે. અબ હમ અપની સાઝેદારી કો ઓર ઊંચે લક્ષ્યો કી ઓર અગ્રસર કરેંગે. કલ્ચર, કનેક્ટિવિટી ઓર કેપેસિટી બિલ્ડિંગ કે સાથ સાથ સિક્યુરિટી, સસ્ટેનેબિલિટી ઓર સપ્લાય ચેઇન રિઝિલિયન્સ, હર ક્ષેત્ર મે હમારા સહયોગ નયે સ્તર પર પહોંચેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે સહિયારા વારસાને જીવંત રાખવા માટે ભારત વિયેતનામની પ્રાચીન ચંપા સભ્યતાના માય સન અને નન તાઉ મંદિરોને પુનઃસ્થાપિત કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે હવે ભારત ચંપા સભ્યતાની હસ્તપ્રતોનું પણ ડિજિટલાઇઝેશન કરશે અને ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાનું રક્ષણ કરશે.
1: ભારત ઓર વિયેતનામ કી સાઝેદારી મે વિરાસત ઓર વિકાસ દોનો કા મહત્વ હે. હમારી સાઝા વિરાસત કો જીવંત રખને કે લિયે હમ વિયેતનામ કે પ્રાચીન ચંપા સભ્યતા કે મી સોન ઓર નાન ટવર મંદિરો કા રેસ્ટોરેશન કર રહે હે. અબ હમ ચંપા સભ્યતા કી મેન્યુસ્ક્રિપ્ટ કો ડિજિટલાઇઝ કરેંગે.
0: તેમણે કહ્યું કે દવાઓના સમજૂતી કરારથી વિયેતનામમાં ભારતની દવાઓની પહોંચ હવે વધશે. શ્રી મોદીએ કહ્યું

0: કે ભારતની કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને પશુ ઉત્પાદનો પણ વિયેતનામમાં સરળ નિકાસ જોશે. તેમણે કહ્યું કે નાણાકીય જોડાણને વધારવા માટે આજે બંને પક્ષોએ કેન્દ્રીય બેન્કો વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.
1: ભારત ઓર વિયેતનામ કા બાયલેટરલ ટ્રેડ પિછલે એક દશક મેં ડબલ હોકર 16 બિલિયન ડોલર તક પહોંચ ચુકા હૈ. 2030 તક ઇસે 25 બિલિયન ડોલર તક પહોંચાને કે લીએ હમને આજ કઈ મહત્વપૂર્ણ નિર્ણય લીએ હૈ. હમારી ડ્રગ ઓથોરિટીઝ કે બીચ MOU સે અબ ભારત કી દવાઈઓ કા વિયેતનામ મેં એક્સેસ બઢેગા. હમને ભારત આસિયાન ટ્રેડ એગ્રીમેન્ટ આઈટીગા કો વર્ષ કે અંત તક અપડેટ કરને પર ભી સહમતિ બનાઈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની યુપીઆઈ અને વિયેતનામની ઝડપી ચૂકવણી પ્રણાલીને પણ ટૂંક સમયમાં જોડવામાં આવશે. તેમણે કહ્યું કે વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને વિઝન ઓશનનો મુખ્ય આધારસ્તંભ છે. બંને પક્ષો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પણ એક સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરીને ભારત અને વિયેતનામ કાયદાના શાસન, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું હતું કે ભારત વિયેતનામ સાથેના દીર્ઘકાળના સંબંધોને મહત્વ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીત ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. મંત્રીએ નોંધ્યું કે આ ચર્ચા સંબંધોમાં સકારાત્મક ગતિ દર્શાવે છે. ટીવીકેના વડા વિજય આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથેની મુલાકાતમાં તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. વિધાનસભા ચૂંટણી પછી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ટીવીકેને 118ના બહુમતી આંકડાઓ સુધી પહોંચવા માટે 10 બેઠકોની જરૂર છે. હવે વિજય માટે ગૃહમાં તેમની સરકારની બહુમતી સાબિત કરવાની રહેશે. આ અગાઉ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર આજે બપોરે કેરળ થી ચેન્નઈ પહોંચ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તેમને એક ઇમેઇલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ટીવી કે જેણે 108 બેઠકો જીતી છે તેમણે તેમની સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. પક્ષે પત્રમાં બહુમતી સાબિત કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપવા વિનંતી કરી હતી. અન્ય એક રાજકીય ઘટનામાં AIADMKના ચૂંટાયેલા ધારાસભ્યોનો એક વર્ગ ઇચ્છે છે કે પાર્ટી નેતૃત્વ ટીવીકેને ટેકો આપે. 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે પણ ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ટીવીકેને ટેકો આપવાને લઈને લાંબા સમયથી ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. આસામમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ડોક્ટર હિમંત બિસ્વા શર્માએ આજે ગુવાહાટીમાં લોકભવનમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. આ રાજીનામાથી પરિણામોની જાહેરાત પછી રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. બાદમાં મીડિયા સાથે વાત કરતા ડોક્ટર શર્માએ જણાવ્યું કે રાજ્યપાલે નવી સરકાર રચાય ત્યાં સુધી મંત્રી પરિષદને કાર્યકારી સરકાર તરીકે કાર્યરત રહેવા કહ્યું છે. આજે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ તેમના પક્ષના વિજેતા ઉમેદવારો સાથે એક બેઠક બોલાવી હતી. આ બેઠક કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાને યોજાઈ હતી જ્યાં 80માંથી 69 વિજેતા ઉમેદવારો હાજર હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની SSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. નિયમિત વિદ્યાર્થીઓનો કુલ પાસિંગ ટકાવારી 83.86% છે, જે ગયા વર્ષના પ્રદર્શન કરતાં સતત વધારો દર્શાવે છે. પરીક્ષા આપનારા 7,56,000 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 6,34,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યના પ્રદર્શનની દ્રષ્ટિએ નર્મદાનું 90.85% સાથે સૌથી વધુ પરિણામ પ્રાપ્ત કરનાર જિલ્લો બન્યો છે, જ્યારે પંચમહાલમાં સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન યુદ્ધ અને નાકાબંધી એક કરાર થતાની સાથે જ સમાપ્ત થઈ શકે છે, પરંતુ જો ઈરાન કરાર માટે સંમત ન થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન સંમત થાય છે તો ઓપરેશન એપિક ફ્યુરીનો અંત આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે યુએસ નાકાબંધી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન સહિત બધા માટે ખુલ્લો રાખવાની મંજૂરી આપશે. અમેરિકન રાષ્ટ્રપતિએ એવી પણ ધમકી આપી હતી કે જો ઈરાન આ કરાર કરવા સંમત ન થાય તો બોમ્બમારો ફરી શરૂ કરાશે. પશ્ચિમ એશિયામાં

0: તણાવ ઘટાડો થવાની આશા વચ્ચે આજે સેન્સેક્સ 941 પોઈન્ટ વધીને 77,959 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 298 પોઈન્ટ વધીને 24,331 પર બંધ થયો. અગાઉ સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ગેપઅપ સાથે ખુલ્યું. બપોરના સત્ર દરમિયાન સૂચકાંકો થોડા સમય માટે ઘટ્યા હતા, બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ઉછળ્યા હતા. સેન્સેક્સ પેકમાં 30માંથી 21 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો છે. ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 65 રન બનાવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરમાં મોકલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ નેટવર્ક દ્વારા વિદેશી નોકરીની લાલચના બહાને ભારતીય નાગરિકોને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લઈ જવાતા હતા. તપાસના ભાગરૂપે સીબીઆઈએ મુંબઈ, દિલ્હી, લખનૌ, કાશીપુર અને ઉત્તર પ્રદેશના ગોંડા અને સહરાનપુર જિલ્લાઓ સહિત 4 રાજ્યોમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વખત. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે વાટાઘાટો. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ સમક્ષ તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન કરાર માટે સંમત નહીં થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે અને કરાર કરશે તો યુદ્ધ સમાપ્ત થશે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 941 પોઈન્ટ અને નિફ્ટીમાં 298 પોઈન્ટનો ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ સોંપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા માટેના સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ સરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. સાવચેતી સંદેશ પૂરો થયો.

મીડિયમ વેવ 370 પણ 3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, આ સમય છે આપના મનપસંદ કાર્યક્રમ સારેગામાનો. સારેગામા કાર્યક્રમમાં ફિલ્મ સંગીતના આ કાર્યક્રમમાં વિવિધતા લાવવા માટે આજે આપને સંભળાવીશું એક શબ્દ સપનું, સપના પર બનેલા સુમધુર યાદગાર ગીતો. મિત્રો, સપનું માનવ જીવનનો એક ખૂબ જ રસપ્રદ અને થોડો રહસ્યમય ભાગ છે. માણસ જ્યારે ઊંઘમાં હોય ત્યારે તેના મનમાં જે વિચારો ચાલતા હોય છે, જેવો અનુભવ થાય અને માનસપટ પર જેવું ચિત્ર અંકિત થાય તેને આપણે સપનું કહીએ છીએ. સપનાઓ ક્યારેક આનંદદાયક હોય તો ક્યારેક ડરાવનારા પણ હોય. આ બધું આપણા મનની અંદર ચાલી રહેલા વિચારો અને ભાવનાઓનું પ્રતિબિંબ હોય છે. એવી જ લાગણીઓ, ભાવનાઓ કે અનુભૂતિ પણ હોય કે જે ક્યારેક વાસ્તવિક જીવનમાં શક્ય ન લાગતી હોય. અહીં સારેગામા કાર્યક્રમમાં પ્રથમ ગીતમાં આપને સંભળાવીએ એવી જ એક સુમધુર રચના, જે સુંદર સપનું પ્રેમીના માનસપટ પર તેની પ્રેમિકાનું રાજ છે. સપનામાં તો ઘણીવાર જોઈ હવે તે હકીકતમાં સામે આવી જાય તો પૂછવું જ શું. સાંભળીએ આવું જ કંઈક જિંદગી ફિલ્મનું આ સુમધુર ગીત, મોહમ્મદ રફીનો સ્વર.

માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. મિત્રો, સારેગામા કાર્યક્રમમાં આજે આપને સંભળાવી રહ્યા છીએ સપના સપનું આ શબ્દ પરથી બનેલા સુમધુર યાદગાર ગીતો. મિત્રો, સપના એટલે ખાલી બંધ આંખે ઊંઘમાં જોવાય એ જ નહીં, પરંતુ જે મેળવવાની ઈચ્છા હોય અને જે ખુલ્લી આંખે જોવાય એ પણ સપના છે. પ્રેમી માટે પોતાની પ્રિય પાત્રને મળવાની ઈચ્છા એ પણ એક સપનું છે. એવી જ સુંદર મજાની વાત આ ગીતમાં રજૂ થાય છે. હસરત

પુરીના ખ્યાલોને વાચા આપતું આ સુમધુર ગીત સાંભળીએ. સંગીત કલ્યાણજી આનંદજીનું, મહેન્દ્ર કપૂર અને લતા મંગેશકરનું યુગલ સ્વર. ફિલ્મ ગીતનું આ સુમધુર ગીત.

સપના જોતા હોય છે. ચાંદની રાતોમાં, શાંત પવનમાં, હૃદયના દરેક ધબકારમાં એકબીજાની હાજરી અનુભવવા લાગતા હોય છે. અને પછી એક ક્ષણ એવી આવે કે જ્યારે બંને સમજી જાય કે હવે

તારા સપના મારા બની ગયા છે અને મારા સપના તારા. હવે રસ્તો પણ એક છે, મંઝિલ પણ એક છે અને સાથે ચાલવાનો વિશ્વાસ પણ એક છે. ચાલો મિત્રો, એવી જ સુંદર લાગણીને વ્યક્ત કરતું એક મીઠું ગીત જેમાં પ્રેમ છે, વિશ્વાસ છે અને એક સાથે સુંદર ભવિષ્ય બનાવવાની કલ્પના છે, સાંભળીએ આ સુંદર મજાનું ગીત.

ગીતના બોલ નિધા ફાઝલીના, સંગીત બાસુદેવનું. મેં કાતિલ હું આ ફિલ્મનું ગીત છે, સ્વર અમિત કુમારનું.

0: જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વિજ્ઞાપન વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ સારેગામામાં. મિત્રો, સારેગામા કાર્યક્રમમાં આજે આપને સંભળાવી રહ્યા છીએ એક જ શબ્દ, સપના પર લખાયેલા સુમધુર યાદગાર ગીતો. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ આ સુંદર મજાનું ગીત, જેના વિશે હું એટલું કહેવા માંગીશ કે પ્રેમ એટલે માત્ર લાગણી નહીં, પ્રેમ એટલે વિશ્વાસ, કોઈના સપનાઓને પોતાના બનાવવાની હિંમત. એક પ્રેમી જ્યારે પોતાની પ્રેમિકાને સમજાવે કે હું તને માત્ર શબ્દોમાં નહીં પરંતુ મારા વિશ્વાસમાં સાચવીશ, તો એ આવું કહે છે કે આવો હું તને નવા સપનાઓ બતાવું, એક એવી દુનિયાનું સપનું કે જ્યાં ખુશીઓ માત્ર તારા માટે જ હોય. હું તારા દરેક સપનાને હકીકત બનાવીશ. તેનો અવાજ પ્રેમથી ભરેલો હોય અને એમાં એક મીઠી વિનંતી છુપાયેલી હોય કે તું મારી વાત માન, મારા વિશ્વાસ પર વિશ્વાસ રાખ, કારણ કે હું તને દિલથી પ્રેમ કરું છું અને ઈચ્છું છું કે તું પણ મારા આ પ્રેમમાં રંગાઈ જા. આ લાગણી છે એક સાચા પ્રેમીની, જેમાં વચન છે, વિશ્વાસ છે અને સુંદર ભવિષ્યની આશા. આવી જ સુંદર ભાવનાઓને સંગીતના સ્વરમાં સાંભળીએ આ સુમધુર ગીતમાં.

0: મેરે જીવન સાથી આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. કિશોર કુમારનો સ્વર, ગીતના બોલ મજરુ સુલતાનપુરીના, સંગીત આર ડી બર્મનનું.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ના થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું

0: ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વિજ્ઞાપન વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામામાં. મિત્રો, સારેગામા કાર્યક્રમમાં આજે આપને સંભળાવી રહ્યા છીએ એક જ શબ્દ, સપના પર આધારિત સરસ મજાના યાદગાર સુમધુર ગીતો. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ શરારત ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી અને આશા ભોસલેનો યુગલ સ્વર. ગીતના બોલ હસરત જયપુરીના, સંગીત ગણેશાનું.

0: ઇન્દ્રધનુષ જેવા સાત રંગોથી સજાયેલા હોય છે તો ક્યારેક કોઈ ખાસ વ્યક્તિ માટે જ દિલમાં શાંત રીતે વસેલા હોય છે. જ્યારે પ્રેમ સાચો હોય ને ત્યારે માણસ પોતાના દરેક સપનાને એ વ્યક્તિના નામે લખી દે. એવું લાગતું હોય છે કે બસ દરેક રંગમાં એ જ ચહેરો ઝળહળે છે. આ સપનાઓ માત્ર રંગીન નથી પરંતુ સુરીલા પણ છે, જેમ કોઈ મધુર સંગીત દિલની અંદર સતત વાગતું હોય.
1: મેને

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 9:30 થઈ છે. આપને સંભળાવીએ વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.